નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 228.3 મીટર એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શુક્રવાર, શ્રાવણ દિનાંક 16, સક સંવત 1948 એટલે કે તારીખ 7 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58 થઈ છે. પ્રસારણની પ્રથમ સભાયાત્રામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રારંભ કરીએ શરણાઈના મંગળ સ્વરથી.

0: झारखंड में नौकरियों की भर्ती परीक्षाओं में कथित अनियमितताओं के विरुद्ध रांची में विरोध प्रदर्शन का आज 14वां दिन है। राजधानी रांची में 6 प्रदर्शनकारियों की भूख हड़ताल जारी है। छात्र नेताओं का दावा है कि उन्हें कल शाम तक राज्य सरकार की ओर से बातचीत का कोई नियंत्रण नहीं मिला है। विरोध प्रदर्शन का असर कल झारखंड विधानसभा में भी देखा गया, जहां विपक्षी विधायकों ने मानसून सत्र के पहले दिन ही नारेबाजी की। मुख्यमंत्री हेमंत सोरेन ने कहा है कि सरकार आंदोलनकारियों के साथ बातचीत के लिए तैयार है। कोरिया मास्टर्स बैडमिंटन के महिला सिंगल्स क्वार्टर फाइनल में आज तन्वी शर्मा का मुकाबला भारत की ही रक्षिता रामराज से होगा, जबकि अश्मिता चालिहा का सामना जापान की हिना केची से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આજનો વિચાર બિંદુ સાંભળશો પરોપકાર પઠન ભાવના માકડ।
2: વિચાર બિંદુ
3: સત્ય અહિંસા પરોપકાર સમાનતા પ્રેમ શાંતિ જેવા કિંમતી માનવીય મૂલ્યોમાં પરોપકાર એ ઈશ્વરીય મૂલ્ય છે। મહર્ષિ વેદવ્યાસે પોતાના પુરાણોમાં પરોપકારને જ પ્રાધાન્ય આપ્યું છે। મનુષ્યો ઉપરાંત પ્રાણીઓ અને વૃક્ષો પણ પરોપકારના તાંતળે બંધાયેલ છે। વૃક્ષો પોતે તડકો સહન કરીને મુસાફરને શીતળ છાયણો આપે છે, તેના ફળો પણ બીજા માટે હોય છે, કપાયા પછી પણ તેના લાકડા બળતણ માટે ઉપયોગમાં લેવાય છે। વૃક્ષો આપણે કેટલું બધું શીખવી જાય છે। કોઈ વ્યક્તિ પૂજાપાઠ ન કરતો હોય, કર્મકાંડ ન જાણતો હોય, મંદિરે ન જતો હોય, પણ જો તે પરોપકારી હોય તો તે ઈશ્વરની વધુ નજીક છે। કોઈ વ્યક્તિની નાની મદદ કરવાથી તેનું જીવન જીવવા લાયક બની જતું હોય તો એનાથી મોટું પુણ્ય બીજું કયું હોઈ શકે। ગમે તેટલા દુઃખ આવી પડે તોય પરોપકારનું પડખું ન છોડવું એ જરૂરી છે। પરોપકાર વ્યક્તિને સામાન્ય માનવીમાંથી મહાન સંત બનાવી શકે છે। ખરેખર આ ક્ષણભંગુર જગતના પરોપકાર રૂપી પવિત્ર ધન એ જીવનની સાચી મૂડી છે।
2: વિચાર બિંદુ
1: પરોપકાર એ વિચાર બિંદુ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પઠન ભાવના માકડ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી। હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। કાર્યક્રમમાં આજે પ્રથમ સાંભળીએ દાસ સભોની ભક્તિ રચના, જેને સ્વર મળ્યો છે અમરનાથ નાથજીનો।

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે. આવો હવે સાંભળીએ જયશ્રીબેન સેવાદાસના સ્વરમાં ગવાયેલી નરસિંહ મહેતાની આ રચના.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળીએ કરસનદાસ યાદવના સ્વરમાં ગવાયેલી ખીમડો કોટવાલની આ રચના.

કરસનદાસ યાદવનો સ્વર સાંભળ્યા બાદ અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળીએ લલિતાબેન ત્રિવેદીના સ્વરમાં ગવાયેલી લોયણની આ રચના.

એ સ્વર આપ સાંભળી રહ્યા હતા પ્રાણલાલ વ્યાસનો. અને હવે અર્ચના કાર્યક્રમના અંતમાં સાંભળીએ યશવંત ભટ્ટ અને સાથીઓના સ્વરમાં ગવાયેલી કબીર સાહેબની આ રચના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કબીર સાહેબની રચના યશવંત ભટ્ટ અને સાથીઓના સ્વરમાં. અને આ સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સમાપ્ત કરીએ. પ્રસારણ આકાશવાણીના પુષ્કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે સાંભળ્યા આજની કૃષિ માહિતી, જેનો વિષય છે ખેડૂતના મિત્ર એવા પરભક્ષી કીટકોને ઓળખીએ. પ્રસ્તુતિ સી ડી કરમશ્યાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સી ડી કરમશ્યાણી. મિત્રો, આજની કૃષિ માહિતીનો વિષય છે ખેડૂત મિત્ર પરભક્ષી કીટકો. મિત્રો, પાકમાં આવતી દરેક જીવાતોનું તેના કોઈને કોઈ દુશ્મનો, જેવા કે પરભક્ષી, પરજીવી કીટકો કે પરજીવી ફૂગ, જીવાણુ કે વિષાણુ જીવાતની વસ્તીની વત્તા ઓછા પ્રમાણમાં નિયંત્રણ કરતા હોય છે. જંતુનાશકોના આડેધડ વપરાશની વિપરીત અસરો જોવા મળતા તેના પર્યાય રૂપે જીવાતના જૈવિક નિયંત્રણ તરફ પરભક્ષી અને પરજીવી કીટકોને ઓળખવા અને તેની પ્રવૃત્તિને ખલેલ ન પહોંચે તેવી કાળજી રાખવી ખૂબ જ અગત્યની બાબત છે. પરભક્ષી કીટકોની વસ્તી યજમાન કીટકોની વસ્તી કરતાં ઓછી હોય છે, પણ કદમાં મોટા હોય છે. તે યજમાન કીટકોને પકડીને તેને ખાય છે અથવા તો તેના શરીરને ચૂસી લે છે. તે ખૂબ જ ચપળ અને રંગબેરંગી હોય છે. આવા પરભક્ષીઓની ઓળખની વાત કરીએ તો સૌથી પહેલાં એમાં આવે છે દાળિયા, એટલે કે લેડીબર્ડ બીટલ. આપણા વિસ્તારમાં દાળિયાની 12 જાતિઓ નોંધાયેલ છે, જેમાં પીળા દાળિયા અને લાલ દાળિયા સામાન્ય રીતે બધે જ જોવા મળે છે. પુખ્ત દાળિયા તથા તેની ઈયળ અવસ્થા પોચી શરીરવાળી જીવાતો જેવી કે મોલોમશી, થ્રિપ્સ, લીલા તડતડિયાના બચ્ચા, સફેદ માખી, પીંગળાવાળી જીવાત, ચીકટો વગેરે ખાય છે. દાળિયા ઝુમખામાં પીળા રંગના ઈંડા મૂકે છે. તેની વિકસિત ઈયળ કાળા સ્પર્તા રંગની અને આગળના ભાગે બે ચીપિયા ધરાવે છે. આ ઉપરાંત કાળા રંગના દાળિયા જે ખાસ કરીને શેરડી અને નાળિયેરીમાં નુકસાન કરતી ભીંગડાવાળી જીવાત પર નભે છે. આ કાળા દાળિયાના પુખ્ત જ્યારે ભક્ષણ ન મળે ત્યારે ખોરાક વગર 3-4 મહિના સુધી જીવી શકે છે. ઘણીવાર વડલાના ઝાડ પર પાનની નીચે આશરો લે છે. પીળા કે લાલ દાળિયા પુખ્ત અને ઈયળ અવસ્થા દરમિયાન આશરે 500-600 મોલોમશીને ખાય છે, જ્યારે કાળા દાળિયા એક દિવસમાં ભીંગડાવાળી જીવાતના 600 જેટલા નાના બચ્ચાને ખાય છે. હવે લીલી ફૂદડી, આવું જ એક પરભક્ષી કીટક છે. લીલી ફૂદડી એટલે કે ક્રાયસોપા, એની 7 જાતો નોંધાયેલ છે. આ પરભક્ષી કીટકનું પુખ્ત લીલાસપડતા રંગનું, લાંબી મૂછો તથા પાંખો લીલાસપડતી પારદર્શક હોય છે. ખેતરમાં વહેલી સવારમાં તે વધારે સક્રિય હોય છે. આની માદા લાંબી દાંડી પર સફેદ રંગના ઈંડા મૂકે છે. તેની ઈયળ અવસ્થા જ પરભક્ષી હોય છે. જ્યારે પુખ્ત છોડના ગળપણવાળા ભાગ પર કે પરાગકણોને ખાઈને નભે છે, ઈયળના મુખાંગોમાં 2 ચીપિયા જેવા ભાગ હોય છે, જેનાથી યજમાન કીટકોને પકડીને તેના શરીરમાંથી પોતાના સોય જેવા મુખાંગો દાખલ કરી અંદરનો રસ ચૂસે છે. ઈયળ અવસ્થા 4-6 દિવસની હોય છે અને તે દરમિયાન આશરે 200-250 મોલોમશી કે 100-200 સફેદ માખીના બચ્ચા ખાઈ જાય છે. આ પરભક્ષી ઘણી જાતના પોચા શરીરવાળી જીવાતોને તેમજ જીવાતોના ઈંડામાંથી રસ ચૂસીને ભક્ષણ કરે છે. હવે આવી જ રીતે છે બીજું કીટક સોનેરી માખી, એટલે કે સિરફીડ ફ્લાય. આ પરભક્ષી માખી પીળા રંગની હોય છે. મગફળી અને રાઈના પાકમાં મોલોમશીનો ઉપદ્રવ હોય ત્યારે તે જોવા મળે છે. સવારના ઓછો તાપ હોય ત્યારે તે પાક પર સ્થિર રહી ઉડતી જોવા મળે છે. મોલોમશીના બચ્ચાનો ઝુમખો હોય ત્યાં ઈંડા મૂકે છે. તેની ઈયળો મોલોમશીમાંથી રસ ચૂસી તેનો નાશ કરે છે. ઈયળ પગ વગરની મોઢાના ભાગ તરફ પાતળી અને પાછળના ભાગે જાડી મૂળાના આકારની હોય છે. પુખ્ત સોનેરી માખી પરાગનયનમાં ઉપયોગી છે. વિવિધ પાકોમાં નુકસાન કરતી મોલોમશીનું ભક્ષણ કરે છે. આવી જ રીતે ખડમાકડીની વાત કરીએ તો આ પરભક્ષી કીટક વિવિધ રંગનું હોય છે. પાછળના 4 પગો લાંબા, જ્યારે આગળના 2 પગ ખાસ આકારના હોય છે, જેના વડે તે શરીરને જરૂર પડે તેમ નીચે હલાવી શકે છે. આ ખડમાકડી નાના અને પોચા શરીરવાળી જીવાતો જેવી કે તીતીગોળા અને ઈયળોને પકડી પકડીને ખાય છે. ચોમાસા દરમિયાન પ્રવૃત્તિ વધારે જોવા મળે છે. તેવી જ રીતે વાણિયા, એટલે કે ડ્રેગન ફ્લાયની વાત કરીએ તો વાણિયાની ઈયળ અવસ્થા પાણીમાં રહી મચ્છરની ઈયળો તથા અન્ય કીટકો ખાય છે. અને આવી જ રીતે છે શિકારી ઢાલિયા, શિકારી ચૂસિયા વગેરે પ્રકારની આવા કીટકો જે પરભક્ષી કીટકો તરીકે ઓળખાય છે અને તે ખેડૂતના મિત્ર છે. તો જોઈને મિત્રો, દરેક કીટકો પાકને નુકસાન નથી કરતા, પરંતુ આવા કીટકો ખેડૂતના મિત્ર છે. તો ખાસ તો અપીલ એ છે કે ખેડૂત મિત્રોએ આવા પરભક્ષી કીટકોને ઓળખવા જોઈએ અને શક્ય તેનો બચાવ કરવો જોઈએ.
0: ખેડૂતના મિત્ર પરભક્ષી કીટકોને ઓળખીએ એ કૃષિ માહિતી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. પ્રસ્તુતિ સી ડી કરમશ્યાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે બરાબર છે.

0: શ્રોતા મિત્રો, સાદગી એ એક ઉત્તમ ગુણ તો છે જ, પણ ગુણથી પણ વધારે તે જીવનશૈલી છે. સાદગીભર્યું આદર્શ જીવન જીવતા વ્યક્તિના ચારિત્રનો જો વિચાર કરીએ તો સાદગીને પુષ્ટ કરનારા બીજા અનેક ગુણો તેનામાં દેખાય છે, જેવા કે મિત્રો સત્ય, સરળતા, અનુશાસન, નિખાલસતા, આંતરિક હળવાશ અને મોકળાશ, તેમજ મિત્રો સંયમ, તપ અને ત્યાગ. એમાં પણ ખાસ જ્યાં સાદગી હોય ત્યાં અચૂક સત્ય અને સરળતા હોય જ છે. મિત્રો, સાદગી એક એવો ગુણ છે કે જે જોઈ શકાય તેમજ અનુભવી શકાય. સાદગીમાં સામાન્યપણું રહ્યું છે. જે સાદગીને ધારણ કરે છે તેને વિશેષ બનવાની ખેવના હોતી નથી. કયા કપડાં પહેરું, આ કપડાં પહેરવાથી શું હું વધુ સારો લાગીશ, લોકો મને જોઈ મારી પ્રશંસા કરશે કે નહીં, આવા કોઈ પણ પ્રશ્નો તેને થતા નથી. જેને સાદગીનો ગુણ અપનાવ્યો છે તેને બાહ્ય દેખાવની ફિકર હોતી નથી. ઓછામાં ઓછા કપડાં તેના કબાટમાં હોય, જે ધોવાયેલા સ્વચ્છ કપડાં હોય તે પહેરી લે. બધી બાબતોમાં તે નિરાગ્રહી વલણ અપનાવે છે. વયોવૃદ્ધ અનુભવી વ્યક્તિ સાથે વાત કરે કે પછી કોઈ યુવાન ભણેલા સાથે તેના વિચારો કે મંતવ્યો બદલાતા નથી. તેનો જીવન વ્યવહાર એક સરખો રહે છે. તે ચાલે, બોલે, ભોજન કરે, ગાડી ચલાવે કે કોઈ પણ અન્ય કાર્ય કરે, તેની અંતરંગ શાંતિ જળવાયેલી રહે છે. ધાંધલ કે ધમાલ કરી વાતાવરણને તે ક્યારેય તંગ નથી કરી દેતો, ઉલટું તેની ઉપસ્થિતિના કારણે સુમેળ સધાય, સૌ સ્વસ્થ રહે અને નિરાંત અનુભવે. શ્રોતા મિત્રો, ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત આજે સાંભળીશું ગાંધીજી અને સાદગી, આ વિષય પર હરીશ યાજ્ઞિકનો વાર્તાલાપ.
1: મિત્રો, ગાંધીજીને યાદ કરીએ ત્યાં જ ગાંધીજી એ સાદગીનો પર્યાય હોય એમ દેખાઈ આવે. અંગ્રેજ અધિકારીઓના સમૂહની વચ્ચે ઉભેલા ગાંધીજીને આપણે શોધવા ના પડે. એમના પહેરવેશની સાદગીને કારણે જ તેઓ આ ટોળા વચ્ચેથી જાણે કે ઉપસી આવે. ગાંધીજીના જીવનમાં દરેક પળે સાદગી અને સત્ય નીતરતું દેખાય. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે લંડન ગયા હતા. તે સમયે આફ્રિકાના એક હિન્દી નેતા તરીકે લંડનમાં એઓ જાણીતા થયેલા હતા. એ સમયે લંડનમાં રહેતા હિન્દી ક્રાંતિકારી યુવાનો અને વિદ્યાર્થીઓ પણ ભારતની આઝાદીની ઝંખના રાખતા હતા. એટલે એમણે એક સમારંભ રાખ્યો જેમાં પહેલાં ભોજન અને પછી ભાષણનો કાર્યક્રમ ગોઠવેલો. સમારંભમાં આ યુવાનોમાંથી કોઈની પ્રમુખ થવાની તૈયારી નહોતી, એટલે એમણે ગાંધીજીને જ સમારંભના પ્રમુખ બનવા વિનંતી કરેલી. ગાંધીજીએ શરત મૂકી કે ભોજન શાકાહારી હોવું જોઈએ અને ભારતીય ઢબે જ ગોઠવવું, એમાં દારૂનો સમાવેશ પણ ન થવો જોઈએ. યુવાનોએ એ શરત માન્ય રાખી. સમારંભ માટે હોલ ભાડે રાખવામાં આવેલો. યુવાનોમાં ખૂબ ઉત્સાહ હતો કે ગાંધીજી પ્રમુખ પદે આવશે એટલે સુંદર ભાષણ સાંભળવા મળશે. સમારંભમાં રસોઈ, ભોજન ભારતીય ઢબે કરવાનું હોવાથી થાળી વાડકા સફાઈ કરવાની, વાસણો સફાઈ કરવાના, શાક સમારવાનું, આ વગેરે કામ કેટલાક યુવાનોએ જાતે વહેંચી લીધા અને કામે લાગી ગયા. ગાંધીજી પણ કાર્યક્રમના સમય કરતાં 6-1 કલાક વહેલા પહોંચી ગયા અને યુવાનો સાથે બેસીને વાસણો સાફ કરવા લાગ્યા. આ યુવાનોએ ગાંધીજીને ક્યારેય જોયેલા નહીં, એટલે એ તો ઓળખે પણ નહીં. સમારંભનો સમય થયો એટલે આયોજકોના જે આગેવાન હતા એ હોલના દરવાજે ગાંધીજીની રાહ જોયા કરે. ગાંધીજી તો દેખાયા નહીં, એટલે એકાદ આયોજકે કહ્યું કે ગાંધીજી આજે મોડા પડ્યા છે, તો આપણે અંદર રસોડામાં જઈને ભોજનની વ્યવસ્થા કેવી થઈ છે જોઈ લઈએ. એ આગેવાન જ્યારે અંદર ગયા અને એમણે જોયું તો એક પાતળો યુવાન આ ટોળામાં યુવાનોની સાથે બેસીને રસોડાનું કામ કરી રહ્યો હતો. આ આગેવાન તો એને ટગર ટગર જોઈ જ રહ્યા. એટલામાં બીજાઓ આગેવાન આવ્યો અને એને વહેમ પડ્યો કે આ નવો ચહેરો કોણ છે, આ CID તો નથી ને. એણે પેલા આગેવાનોને પૂછ્યું કે નવો ચહેરો કોણ છે. પેલા આગેવાને કહ્યું કે આ મિસ્ટર ગાંધી છે, આપણા આજના સમારંભના પ્રમુખ. વાત તરત જ ફેલાઈ ગઈ. બધા

દિલમાં ખળભળાટ મચી ગયો. ત્યારે આગેવાનોએ યુવાનોને કહ્યું, મિસ્ટર ગાંધી પાસે આવું કામ લેવાય? યુવાનો શર્મિંદા થઈ ગયા. જોકે એ તો ગાંધીજીને જોઈએ તો ઓળખતા જ નહોતા. યુવાનોએ ગાંધીજીને બે હાથ જોડીને કામ બંધ કરવા કહ્યું. ગાંધીજી કે હવે બધું કામ પૂરું કરીને જ ઉઠીએ ને. અને ત્યાર પછી ભોજન થયું, એમાં પણ ગાંધીજીએ વ્યવસ્થા કરવામાં ભાગ ભજ્યો. અને પછી પ્રમુખ સ્થાનેથી પાછું ભાષણ પણ આપ્યું. આ હતા ગાંધી. બીજો એક પ્રસંગ યાદ આવે કે ગાંધીજી જ્યારે ભારતમાં હતા અને કોચરબથી સાબરમતી આશ્રમ રહેવા માટે આવ્યા, ત્યારે સાબરમતીમાં મકાનો તો હજુ બનતા હતા, એટલે વાંસ અને સાદડીની બનાવેલી ઝૂંપડીમાં સાથીઓ સાથે રહેતા. એ દિવસોમાં એઓ ખેડા જિલ્લાના ગામડાઓના પગપળા પ્રવાસે નીકળ્યા. ઉનાળાના દિવસો હતા, બપોરનો સમય હતો, સખત ગરમી અને રેતાળ ધૂળથી તપેલા ખેતરમાં થઈને ગાંધીજી પસાર થઈ રહ્યા હતા. એ સમયે એમની મંડળીમાં સાથે રાજેન્દ્ર બાબુ પણ જોડાયેલા હતા. ગાંધીજી વગર ચંપલે ધૂળમાં ચાલતા હતા, એટલે ધક ધકતી એ ધૂળમાં એમના પગે ખૂબ ધાસતું હતું. એ વેદના એમના ચહેરા પર દેખાઈ આવતી હતી, પણ એક પણ શબ્દ આ બાબતે બોલ્યા વિના ગાંધીજી ચાલી રહ્યા હતા. રાજેન્દ્ર બાબુ વિચારતા હતા કે આસપાસ એકાદ ઝાડ આવે તો એના છાયામાં થોડી વાર ઊભા રહેવા માટે ગાંધીજીને વિનંતી કરી શકાય, સમજાવી શકાય, પણ એક પણ ઝાડ દૂર સુધી દેખાતું નહોતું. ગાંધીજીની આ પરિસ્થિતિ જોઈને રાજેન્દ્ર બાબુ ખૂબ દુઃખ અનુભવતા હતા, પણ ગાંધીજીને સમજાવવા કેવી રીતે કે તમે ચંપલ પહેરો? એટલે રાજેન્દ્ર બાબુએ પોતાના ખભા ઉપરની શાલ ગાંધીજીના પગ આગળ પાથરી અને કહ્યું કે આપના પગે ખૂબ દાજે છે તો આ શાલ ઉપર પગ મૂકી થોડી વાર ઊભા રહો અને આરામ કરો. મંડળીના સભ્યોની પણ ઈચ્છા કે બાપુ આરામ લે તો સારું, પણ આ તો ગાંધીજી. એમણે શાલ પર પગ પણ ના મૂક્યો અને કહ્યું, એની જરૂર નથી. આ દેશમાં કરોડો માણસો આવા જ તાપમાં આથી એ ગરમ ધૂળ અને રેતીમાં ઉઘાડે પગે ચાલે છે અને કામ કરે છે. ગાંધીજીના આવા વચનો સાંભળી રાજેન્દ્ર બાબુ લાચાર અને નિરાશ થઈ ગયા. બાપુને સમજાવવા આગ્રહ હતા, એટલે અંતે શાલની ધૂળ ખંખેરી રાજેન્દ્ર બાબુએ પોતાની ખભે નાખી અને નિસહાય થઈને ગાંધીજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ગાંધીજીની સાદગી તો 15 ઓગસ્ટ 1947 રોજ દ્રશ્યમાન થાય છે. આઝાદી મળી પણ ભારતના બે ભાગલા પડવાના લીધે દેશમાં રમખાણ ચાલતા હતા. ત્યારે 8 ઓગસ્ટે ગાંધીજી કલકત્તા જવા માટે નીકળ્યા. એમને નોઆખલી જવું હતું. ત્યાં તે સમયના આખા બંગાળના મુખ્યમંત્રી, જે 15 ઓગસ્ટ સુધી મુખ્યમંત્રી રહેવાના હતા, તે સુહરાવર્દીએ ગાંધીજીને કલકત્તા રોકાવા માટે વિનંતી કરી. 14 ઓગસ્ટના રોજ બેલિયાઘાટના અતિશય ગંદા વિસ્તારમાં આવેલ એક મુસલમાનના ત્યજાયેલા ઘર હૈદરી મેન્શન, જે મકાન ભાંગ્યું તૂટ્યું હતું, ચારે બાજુથી ખુલ્લું હતું, વરસાદને કારણે કાદવ કીચડ હતો, ત્યાં ગંદકી હતી, એને સફાઈ કરીને ગાંધીજી ત્યાં રોકાયા. આજે રાત્રે આઝાદી મળવાની હતી. આખા ભારતમાં રોશની કરવામાં આવી હતી. દિલ્હી રોશનીથી ઝગમગતું હતું. બંગાળના મંત્રી આવીને ગાંધીજીને મકાન પર રોશની કરવા માટે પૂછ્યું, ગાંધીજીએ મનાઈ કરી દીધી. એમના મકાન આગળથી સશસ્ત્ર પોલીસ ઉઠાવી લેવામાં આવી અને હિન્દુ મુસલમાન સ્વયંસેવકો પહેરેદાર તરીકે કાર્યરત થયા. 14મીની રાત અને 15 ઓગસ્ટની શરૂઆતે રાત્રે 12 વાગે, જ્યારે આખા દેશમાં ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે દેશ રોશનીથી ઝગમગી રહ્યો હતો, ત્યારે હૈદરી મેન્શનની તૂટેલી બારીઓમાં ક્યાંય દીવો બળતો નહોતો. આજની આ ભવ્ય ઐતિહાસિક રાતે હૈદરી મેન્શનમાં રહેનારા સ્ત્રી પુરુષોના જીવનમાં કાર્યક્રમમાં કોઈ ફેર પડ્યો નહોતો. આ હાઉસના વિશાળ ખંડમાં ચટાઈઓ પર બધા સૂતેલા હતા. તેમાંથી એક પથારીની બાજુમાં લાકડાના ટુકડા ઉપર ગીતા, તારના ચશ્મા અને દાંતનો ચોકટો પડ્યો હતો. એની બાજુમાં તાલિયા માથાવાળો એક પોતળી પહેરો સુકલકડી દેહે લંબાયેલો હતો, એ ગાંધીજી હતા. એ રાતે ઘડિયાળના 12ના ટકોરે જ્યારે સમસ્ત ભારત ગાજી ઉઠ્યું હતું, ત્યારે ગાઢ નિંદ્રામાં હતા. આ સ્વાતંત્ર દિવસે ગાંધીજી હંમેશ કરતા 1 કલાક વહેલા ઉઠ્યા, એટલે કે રાત્રે 2 વાગે ઉઠ્યા. એ દિવસે મહાદેવ દેસાઈની 5મી સંવત્સરી હતી, એટલે ગાંધીજીએ ઉપવાસ કર્યો અને સવારની પ્રાર્થના પછી આખી ગીતાનો પાઠ કર્યો.
આ હતી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 9-17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો પ્રારંભ કરાવ્યો. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને હાથવણાટ ઉત્પાદન ખરીદી વણકર પરિવારોને સશક્ત બનાવવાનો અનુરોધ કર્યો. એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સઘન તપાસ અભિયાન અને અમદાવાદ પોલીસે વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું. સમાચાર વિગતવાર. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં 9-17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
1: હર ઘર તિરંગા અભિયાનને વધુ આગળ વધારતા આ વર્ષે 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે. 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે. તે સિવાય રાજ્યના તમામ મંડળોમાં એટલે કે તાલુકાઓમાં, ગામડાઓમાં અને જિલ્લા કક્ષાએ બી આ આયોજન કરવામાં આવશે.
0: શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો. આ 3 દિવસીય ટ્રાવેલ ટ્રેડ પ્રદર્શનમાં ભારત તથા વિદેશના પ્રવાસન બોર્ડ્સ, ટ્રાવેલ કંપનીઓ, હોસ્પિટાલિટી બ્રાન્ડ્સ, એરલાઇન્સ, પ્રવાસન આકર્ષણો, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ તેમજ ટ્રાવેલ ટેકનોલોજી પ્રદાતાઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ અવસરે શ્રી પટેલે જણાવ્યું હતું કે ગત 2 દાયકાથી ગુજરાતમાં યોજાતો આ ટ્રાવેલ ટ્રેડ ફેર રાજ્યના પ્રવાસન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પ્રદર્શન પ્રવાસન સ્થળોના પ્રચાર પ્રસાર, વ્યાવસાયિક ભાગીદારીને મજબૂત બનાવવા તેમજ પ્રવાસન ક્ષેત્રના વિવિધ હિતધારકોને એક મંચ પર લાવવામાં અસરકારક સાબિત થયું છે. રાજ્ય સરકારે વર્ષ 2026ને પર્યટન વર્ષ તરીકે જાહેર કર્યું છે, ત્યારે આ ટ્રાવેલ ફેર ગુજરાતના પ્રવાસન સ્થળો અને તકોને વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ આપવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉત્તરાખંડ સરકારના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ, ગોવા સરકારના પ્રવાસન મંત્રી રોહને ખાઉન્ટે ઉપસ્થિત રહ્યા હતા. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ છે. સ્વદેશી ચળવળની યાદમાં દર વર્ષે 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ માત્ર પરંપરાનો ઉત્સવ નથી પણ એવા કુશળ હાથોનું સન્માન છે જેમણે સદીઓથી ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવી રાખ્યો છે. ગુજરાત આ વારસાનું સશક્ત કેન્દ્ર છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે આજે રાજ્યમાં 12,000થી વધુ વણકરો અને કારીગરો રાજ્ય સરકાર સાથે સીધી રીતે જોડાયેલા છે અને તેમને આર્થિક બળ મળ્યું છે. કાપડ મંત્રાલય આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે એક રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસને ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવા માટે તમામ નાગરિકોને વિનંતી કરી છે.
2: हैंडलूम डे मनाने का मतलब है बुनकर परिवार जो अपने हाथों से अपनी छोटी छोटी घर में लूम पर कपड़े बनाते हैं और नई नई वेराइटीज होती है. आप देखिए ना क्या कुछ नहीं है और आप भी तो इस प्रकार से एक हैंडलूम की वेराइटी के साथ GRWM वीडियो करके जरूर दुनिया के सामने अपनी बात रख सकते हैं. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर. आइए हम स्वयं હેન્ડલૂમ સે કુછ ન કુછ ખરીદે.
0: એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રાજ્યભરમાં અખાદ્ય પદાર્થોની તપાસ ઝડપી બનાવાઈ છે. વિભાગ દ્વારા જામનગર, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં વિવિધ સ્થળે દરોડા પાડી તપાસ હાથ ધરાઈ છે, જે દરમિયાન રાજકોટમાં એક ફેક્ટરીમાંથી એનાલોગ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો. વિભાગ દ્વારા ફેક્ટરી સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોગ્ય અધિકારી રાજુલ પરમારે આ અંગે વધુ માહિતી આપી.
3: જે વેચાણ કરે છે એ પણ પનીર તરીકે જ કરે છે, જ્યારે કે એની અંદર કોઈ પણ મિલ્ક ફેટનો હિસ્સો હોતો નથી અને એને હિસાબે જ આ વસ્તુ જે લોકોને પનીરના નામે જે છેતરપિંડી થાય છે

0: અમદાવાદ પોલીસે ગઈકાલથી વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત શહેરના 50 નિયુક્ત સ્થળોએ શરૂ કરાયું છે. દરેક સ્થળે લગભગ 5-6 પોલીસ વાહનો અને 25-30 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો ઉદ્દેશ જનતામાં વિશ્વાસ જગાડવાનો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાનો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ગઈકાલે અભિયાનના ઘણા સ્થળોએ સારા પરિણામ મળ્યા છે.
1: अहमदाबाद शहर पुलिस द्वारा हम लोगों ने डेली जो 50 जितने पॉइंट पे जो 50 पुलिस स्टेशन हमारे हैं, हर पुलिस स्टेशन में एक पॉइंट, लगभग 5-6 गाड़ियां हर पॉइंट पे 25-30 आदमी लेके डेली जो है अलग अलग टाइम ऊपर जो है हम लोग लोगों में विश्वास पैदा हो और साथों साथ जितने भी एंटी सोशल एलिमेंट्स उनके ऊपर कड़क कार्रवाई कर सके, इस आशय से हम लोग कार्रवाई स्टार्ट किए हैं.
0: રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મોન્સૂન ટર્ફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને આવતીકાલે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 9 ઓગસ્ટે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ યથાવત રહેશે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
2: फिशरमैन भाई के लिए, दोनों क्षेत्र के लिए, उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, इसके लिए आज वार्निंग दिया गया है. इसमें जो स्ट्रांग विंड रहेगा, स्पीड 30-40 किलोमीटर प्रति घंटा गास्टिंग जो स्पीड रहेगा. अहमदाबाद के लिए आज जो पूर्वानुमान दिया गया है, जनरली क्लाउडी स्काई रहेगा और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की भी संभावना रहेगी.
0: રાજ્ય સરકાર દરેક બાળકના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યના ઘડતર માટે સતત કાર્યરત અને કટિબદ્ધ છે. જામનગર ખાતે યોજાયેલ સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ સંવેદનશીલ અને પ્રેરણાદાયી અભિગમ અપનાવતા જામનગરના વિવિધ વિસ્તારોમાં ડ્રોપઆઉટ થયેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ચર્ચા કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું.
3: 4 દીકરા દીકરીઓ એવા છે કે જેમને શાળાએ પુનઃ પ્રવેશ કરાવી અને એમનું શિક્ષણ કાર્ય છે આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતનું અને આપણા જિલ્લાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય એ માટે થઈ અને સતત અમે પ્રયત્નશીલ છીએ. આ અભિયાન જન અભિયાન બને અને જન ભાગીદારીથી ગુજરાતનું પ્રત્યેક બાળક એના શિક્ષણ મેળવવાના બેઝિક રાઇટથી વંચિત ના રહી જાય એ જોવાની જવાબદારી પણ આપણા બધાની હોય.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મોન્સૂન ફેસ્ટિવલ 2026ના ઉદઘાટન પ્રસંગે સાપુતારાની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર એનડી પરમાર સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009થી મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના પરિણામે સ્થાનિક આદિવાસી સમાજની સંસ્કૃતિ, લોકનૃત્ય, લોકસંગીત અને હસ્તકલાને એક નવી ઓળખ મળી છે. કલા મહાકુંભમાં ભાગ લેવા અરજી ફોર્મ સ્વીકારવાની મુદત 25 ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી રાજકોટ દ્વારા કલા મહાકુંભ 2026-27માં વધુ સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકે તે માટે અરજી ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ 5 ઓગસ્ટ હતી, જે 25 ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ, જેમાં પંચાયતી રાજની ભૂમિકા, સત્તાઓ, 16મા નાણાપંચ અને પારદર્શિતા અંગે જનપ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા વધુ સરળતાથી મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત તાપી જિલ્લાને 13 બસોની ફાળવણી કરવામાં આવી છે. ગઈકાલે સોનગઢ ખાતેથી રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. સાયન્સ સિટી ખાતે ગઈકાલે હિરોશિમા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં શાંતિ, માનવતા અને પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના કુલ 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 9-17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો પ્રારંભ કરાવ્યો. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને હાથવણાત, ઉત્પાદન, ખરીદી, વણકર પરિવારોને સશક્ત બનાવવાનો અનુરોધ કર્યો. એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સઘન તપાસ અભિયાન અને અમદાવાદ પોલીસે વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસિદ્ધ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. મિત્રો

0: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
1: લતા મંગેશકરના સ્વરમાં રામભજન સાંભળ્યા બાદ વધુ એક રામભજન સાંભળીએ પંડિત ભીમસેન જોશી પાસેથી.

0: પંડિત ભીમસેન જોશીના સ્વરમાં હમણાં જ આપ રામભજન સાંભળી રહ્યા હતા અને આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે સમય થયો છે પ્રાસંગિકનો. આજના પ્રાસંગિકનો વિષય છે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ. સંપાદન પરેશ મારું અને પઠન શીતલ વૈષ્ણવ.
1: હેન્ડલૂમ ક્ષેત્ર આપણા દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે તથા આપણા દેશના ગ્રામીણ અને અર્ધગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ એક એવું ક્ષેત્ર પણ છે જે મહિલા સશક્તિકરણને પ્રત્યક્ષ રીતે સંબોધિત કરે છે, જેમાં તમામ વણકરો અને આનુષંગિક કામદારોમાં 70% વધારે મહિલાઓ છે. પ્રકૃતિના મૂળમાં તે મૂડી અને શક્તિની લઘુત્તમ જરૂરિયાત સાથે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પ્રક્રિયાઓ ધરાવે છે અને ફેશન ટ્રેન્ડમાં ફેરફારો અને ઝડપથી બદલાતા ગ્રાહકોની પસંદગીઓને પહોંચી વળવા નવીનતા લાવવાની લવચિકતા પૂરી પાડે છે. 1905 લોર્ડ કર્ઝને બંગાળના વિભાજનની જાહેરાત કરી હતી તે જ દિવસે કોલકાતાના ટાઉનહોલમાં એક વિશાળ જાહેર સભા સાથે સ્વદેશી ચળવળની શરૂઆત થઈ. 7 ઓગસ્ટ 1905 રોજ શરૂ થયેલી સ્વદેશી ચળવળે સ્વદેશી ઉદ્યોગો અને ખાસ કરીને હાથવણાટના વણકરોને પ્રોત્સાહન આપ્યું હતું. વર્ષ 2015 ભારત સરકારે દર વર્ષે 7 ઓગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું ઉદ્ઘાટન 7 ઓગસ્ટ 2015 રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઈમાં કર્યું હતું. આ દિવસે આપણે આપણા હાથવણાટ વણાટ સમુદાયનું સન્માન કરીએ છીએ અને આપણા દેશના સામાજિક આર્થિક વિકાસમાં આ ક્ષેત્રના યોગદાનને પ્રકાશિત કરીએ છીએ. હાથવણાટના વારસાનું સંરક્ષણ કરવા તથા હાથવણાટના વણકરો અને કામદારોને નાણાકીય રીતે સશક્ત બનાવવા તેમજ દેશના હેન્ડલૂમ ઉદ્યોગને સશક્ત બનાવવા અને વિશ્વભરમાં હાથશાળની ઓળખ મેળવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. કપડાથી લઈને ઘરની સજાવટમાં હવે હેન્ડલૂમનો ખાસ સમાવેશ કરવામાં આવી રહ્યો છે, તેથી આ ઉદ્યોગમાં રોજગારી વધી છે અને કારીગરોની હાલત પણ સુધરી રહી છે. હેન્ડલૂમ ઉત્પાદનો દેશ વિદેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આનાથી ભારતને એક અલગ ઓળખ મળશે અને વણાટ સમુદાયને પણ આગળ વધવાની તક મળશે. મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપવા ઉપરાંત હેન્ડલૂમ્સ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક પણ પૂરી પાડે છે. આપણા દેશમાં એવા ઘણા રાજ્યો છે જે ખાસ કરીને હેન્ડલૂમ માટે જાણીતા છે. આમાં આંધ્રપ્રદેશની કલમકારી, ગુજરાતની બંદની, તમિલનાડુની કાંજીવરમ અને મહારાષ્ટ્રની પૈથની, મધ્યપ્રદેશની ચંદેરી, બિહારની ભાગલપુરી સિલ્ક, પાટણના પટોળા એવી કેટલીક હેન્ડલૂમ્સ છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ખાસ હાથવણાટના વણકરો અને કામદારોને પ્રોત્સાહિત કર્યા હતા.
2: 7 ઓગસ્ટ કો હમારા દેશ નેશનલ હેન્ડલૂમ ડે મનાયેગા. ઇસ અવસર પર હમ અપને બુનકર ભાઈ બહેનો કે કૌશલ ઓર ઉનકી સૃજનશીલતા કા ઉત્સવ મનાતે હૈ. હમારે સાથી પીઢિયો સે ચલી આ રહી પરંપરાઓ કો આગે બઢા રહે હૈ. સાથીઓ, હથ કરગે સે બના હર પરિધાન કિસી ને કિસી ક્ષેત્ર સમુદાય ઓર ઇસસે જુડે અસંખ્ય લોગો કી કહાની કો સામને લાતા હૈ. યે વો લોગ હૈ જો ગર્વ કે સાથ ભારત કી સાંસ્કૃતિક વિરાસત કો સંજોને મે જુટે હૈ. આજ કે દિન મેરા આગ્રહ હૈ કી હમ હસ્તકલા કો પ્રોત્સાહિત કર અપને બુનકર સાથીઓ કા સન્માન કરે. આઈએ હમ વોકલ ફોર લોકલ કી ભાવના કો ઓર સશક્ત કરે. સાથીઓ, આજ દેશ મે જિસ તરહ હેન્ડલૂમ કો બઢાવા દિયા જા રહા હૈ ઉસસે બડી સંખ્યા મે લોગો કા જીવન બહેતર હો રહા હૈ. પોચમ પલ્લી સે પટના ઓર કુથમ પલ્લી સે કચ્છ તક ઇસકે કઈ ઉદાહરણ દેખને કો મિલતે હૈ. આજ એસે કઈ લોગ ઓર સમૂહ હૈ જો હેન્ડલૂમ કી હમારી ગૌરવશાલી પરંપરા કો નઈ ઉર્જા ઓર પહેચાન દે રહે હૈ.
1: રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ દેશની સમૃદ્ધ હાથવણાટ પરંપરાને સમર્પિત છે. આ દિવસ દેશના કારીગરોની અદ્ભુત કુશળતાને સલામ કરે છે.
0: આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ. સંપાદન પરેશ મારો અને પઠન શીતલ વૈષ્ણવ. અને હવે થોડી જ ક્ષણોમાં સાંભળશો સવારનું બુલેટિન.

આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકને આજે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવા વિનંતી કરી છે. એક વિડીયો સંદેશ શેર કરતાં શ્રી મોદીએ કહ્યું કે 7 ઓગસ્ટ 1905 રોજ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ભાગરૂપે સ્વદેશી ચળવળ શરૂ કરવામાં આવી હતી અને જીવનના તમામ ક્ષેત્રના લોકો એક થયા હતા અને બ્રિટિશ શાસન સામે ઐતિહાસિક લડાઈ લડી હતી. તેમણે લોકોને ગરીબ વણકર પરિવારોને પોતાના હાથે કાપડ બનાવતા કારીગરોને ટેકો આપવા પ્રોત્સાહિત કર્યા. વધુમાં પ્રધાનમંત્રી આત્મનિર્ભર દેશ બનાવવા માટે આ નાના અને આર્થિક રીતે વંચિત વણકર પરિવારોને મજબૂત બનાવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ દેશવાસીઓને ઓછામાં ઓછી એક હાથવણાટની વસ્તુ ખરીદવા, તેના વિશે એક વિડીયો બનાવવા અને તેને દેશ અને દુનિયાભરમાં શેર કરવા અપીલ કરી, જેથી ભારતના કારીગરોની કુશળતા અને કારીગીરીને વૈશ્વિક સ્તરે માન્યતા મળે. 1905 આ દિવસે શરૂ થયેલા સ્વદેશી ચળવળની યાદમાં દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હાથવણાટ દિવસ ઉજવવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોબરધનને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ગોબરધન યોજના ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. યોજના અંતર્ગત દેશના વિપુલ પ્રમાણમાં કૃષિ અવશેષ, પશુ ગોબર, શેરડીનો કચરો, નગરપાલિકા જૈવિક કચરો અને અન્ય જૈવ સંસાધનોને સ્વચ્છ ઈંધણ, જૈવિક ખાદ્યમાં ફેરવીને ગ્રામીણ આવક અને રાષ્ટ્રીય આર્થિક મૂલ્યમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક છે. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં 9-17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો ગઈકાલે પ્રારંભ કરાયો છે. આ 3 દિવસીય ટ્રાવેલ ટ્રેડ પ્રદર્શનમાં ભારત તથા વિદેશના પ્રવાસન બોર્ડ્સ, ટ્રાવેલ કંપનીઓ, હોસ્પિટેલિટી બ્રાન્ડ્સ, એરલાઇન્સ, પ્રવાસન આકર્ષણો, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ તેમજ ટ્રાવેલ ટેકનોલોજી પ્રદાતાઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ અવસરે શ્રી પટેલે જણાવ્યું કે ગત 2 દાયકાથી ગુજરાતમાં યોજાતા આ ટ્રાવેલ ટ્રેડ ફેર રાજ્યના પ્રવાસન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પ્રદર્શન પ્રવાસન સ્થળના પ્રચાર પ્રસાર, વ્યાવસાયિક ભાગીદારીને મજબૂત બનાવવા તેમજ પ્રવાસન ક્ષેત્રના વિવિધ હિતધારકોને એક મંચ પર લાવવામાં અસરકારક સાબિત થયું છે. રાજ્ય સરકારે વર્ષ 2026ને પર્યટન વર્ષ તરીકે જાહેર કર્યું છે, ત્યારે આ ટ્રાવેલ ફેર ગુજરાતના પ્રવાસન સ્થળો અને તકોને વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. એનાલોંગ પનીર સહિત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવા વિશેષ કાર્યદળની રચના કરાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકારે નાગરિકોના આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં

0: ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ છે. અત્યાર સુધી પંચાયતોમાં ઓડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિઓ અંગે કાર્યવાહીમાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો, જોકે હવે આ એક્ઝિટ કોન્ફરન્સથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શકાશે. શિક્ષણમંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાંઝાએ સેવા સમાધાન પોર્ટલનો શુભારંભ કરાવ્યો. આ પહેલથી રાજ્યભરના 3 લાખથી વધુ શિક્ષકોના સેવાકીય પ્રશ્નોનો ઓનલાઈન ઉકેલ આવશે. આ કે ડૉક્ટર વાંઝાએ જણાવ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ ક્લાસરૂમ ફર્સ્ટનો છે. તમામ વહીવટી કામગીરી પોર્ટલ મારફતે ઓનલાઈન થવાથી શિક્ષક પરનો વહીવટી બોજ ઘટશે અને શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર પૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તારીખ 8 અને 9 ઓગસ્ટના 30-40 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં અત્યાર સુધી મોસમનો 29% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ રાપરમાં 66% નોંધાયો છે.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હાથશાળની વસ્તુઓ અપનાવવા અપીલ કરી. કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા. ઓડિશામાં મધ્યમ અંતરની અગ્નિ 4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. ભારત સિંગાપોરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે 8 ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટનમાં તન્વી શર્મા, અશ્મિતા ચલિહા અને રક્ષિતા રામરાજ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. દેશભરમાં આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરાશે. વર્ષ 1905માં આજના દિવસે શરૂ થયેલા સ્વદેશી ચળવળની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ઉજવણીનો હેતુ દેશના હાથશાળ વણકરોની કલાત્મકતા, કૌશલ્ય અને સમર્પણને બિરદાવવાનો છે. વસ્ત્ર મંત્રાલય દ્વારા આજે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે એક રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સમારોહમાં 3 સંત કબીર હાથશાળ પુરસ્કાર અને 19 રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર સહિત 22 પુરસ્કારો હાથશાળ વણકરોને તેમની કારીગરી, નવીનતા અને ભારતની હાથશાળ પરંપરાઓના સંરક્ષણમાં યોગદાન બદલ એનાયત કરાશે. આ પ્રસંગે દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હાથશાળ વણાટ પરંપરાઓની ઉજવણી કરતી 4 સ્મારક ટપાલ ટિકિટો પણ બહાર પડાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશના માધ્યમથી આજના દિવસને ઉત્સાહથી ઉજવવા નાગરિકોને અપીલ કરી છે.
2: મેં આજ આગ્રહ કરતા હું, 7 અગસ્ત હેન્ડલૂમ ડે હોતા, હમને ઉત્સાહ ઓર ઉમંગ કે સાથ હેન્ડલૂમ ડે મનાના હૈ. હમારા કામ હૈ આત્મનિર્ભર ભારત બનાને કે લિયે, હમારી ઇન છોટે છોટે છોટે ગરીબ પરિવારો કો ભી આર્થિક રૂપ સે સમૃદ્ધ કરના. આઈએ હમ સ્વયં હેન્ડલૂમ સે કુછ ન કુછ ખરીદે, ઉસકા એક વિડીયો બનાએ ઓર દેશ ઓર દુનિયા મેં ઉસ વિડીયો કો પ્રચારિત કરે, તાકિ હમારે બુનકર ભાઈ બહેનો કે સામર્થ્ય કા પરિચય દુનિયા કો ભી હો.
1: કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ સરકાર એવિએશન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની યોજના ધરાવે છે એ દાવાને ફગાવતા કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી. તેમણે કહ્યું કે ઇથેનોલ અને ટકાઉ ઉડ્ડયન ઇંધણ સંપૂર્ણપણે અલગ છે અને તેમને એકબીજા સાથે જોડવા ન જોઈએ. ભારતે ઓડિશાના ચાંદીપુરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 4નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રક્ષેપણથી મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિણામો માન્ય થયા છે. આ સફળ પ્રક્ષેપણ દેશની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સફળ મિશન માટે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને DRDOને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે અત્યાધુનિક ટેકનોલોજી સાથે રાષ્ટ્રનું રક્ષણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. સરકારે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી 10 ખલાસીઓ સહિત 16 ભારતીય નાગરિકોના મોત થયા છે અને 75 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું કે સરકારે યજમાન સરકારો સાથે સંકલનમાં મૃતક ભારતીય નાગરિકોના પરિવારોને તેમના મૃતદેહોને ઝડપથી સ્વદેશ પરત મોકલવા તમામ શક્ય સહાય પૂરી પાડી છે. તેમણે જણાવ્યું કે યુદ્ધ ક્ષેત્રમાં બનતી તમામ ઘટનાઓમાં DGMA કલ્યાણ યોજના હેઠળ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓ

0: માં કથિત ગેરરીતિઓ સામેનું વિરોધ પ્રદર્શન આજે 14મા દિવસમાં પ્રવેશ્યું. રાજ્યની રાજધાની રાંચીમાં છ પ્રદર્શનકારીએ ભૂખ હડતાલ ચાલુ રાખી છે. આંદોલનકારી વિદ્યાર્થીઓએ આ મુદ્દાના ઉકેલ માટે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરવા 11 સભ્યોનું પ્રતિનિધિ મંડળ બનાવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે તેમની સરકાર આંદોલનકારીઓ સાથે વાટાઘાટો માટે તૈયાર છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારતના દરિયાઈ સુરક્ષા સ્થાપત્યમાં ટેકનોલોજી આધારિત પરિવર્તન લાવવા આહવાન કર્યું. નવી દિલ્હીમાં બીજી રાષ્ટ્રીય બંદર સુરક્ષા પરિષદ 2026ને સંબોધતા તેમણે કહ્યું કે દેશના વધતા જતા બંદર નેટવર્ક અને વૈશ્વિક વેપારમાં વધતી ભૂમિકા માટે લવચીક, સંકલિત અને ઉભરતા સાયબર અને ભૂરાજકીય જોખમોનો સામનો કરવા સક્ષમ સુરક્ષા પદ્ધતિઓની જરૂર છે.
1: देश की सुरक्षा सर्वोपरि है और उसी के आधारित अगले दिनों पर हम ऐसा एक कॉम्प्रिहेंसिव नेशनल ब्यूरो ऑफ नेशनल पोर्ट सिक्योरिटी गठन करेंगे जिससे जनता की अपेक्षा के मुताबिक हम अपने कर्तव्य को निष्ठापूर्वक निभा पाए. आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में पिछले 12 साल में हम जो तरक्की की है आज दुनिया ने देखी है. पोर्ट्स इंडस्ट्री मैरिटाइम एक्सपर्ट टुगेदर ऑन वन प्लेटफॉर्म.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ IR News_ABD ને ફોલો કરશો. ભારત અને સિંગાપુરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે 8 ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. 19મા તબક્કાની ભારત સિંગાપુર વિદેશ કાર્યાલય પરામર્શ બેઠક દરમિયાન ગઈકાલે નવી દિલ્હીમાં બેઠકની સહ અધ્યક્ષતા સચિવ રુદ્રેન્દ્ર ટંડન અને સિંગાપુર વિદેશ મંત્રાલયના કાયમી સચિવ લ્યુક ગો દ્વારા કરવામાં આવી. બંને દેશોએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું અને સહિયારા પડકારોનો સામનો કરવા આસિયાન સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મંચ પર સંકલનના મહત્વની પુનઃપુષ્ટિ કરી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગની ભારત મુલાકાત દરમિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટેની રૂપરેખા અપનાવવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવજાત નાગરિકત્વને મર્યાદિત કરવા અને પ્રવાસનને રોકવા બે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ઓવલ ઓફિસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર ઇમિગ્રેશન સિસ્ટમના દુરુપયોગ પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર પહેલા આદેશ હેઠળ વિદેશી નાગરિકોના બાળકો અમેરિકાની સર્વોચ્ચ અદાલત દ્વારા માન્યતા પ્રાપ્ત અપવાદો હેઠળ જન્મજાત નાગરિકત્વ માટે પ્રાપ્ત રહેશે નહીં, જ્યારે બીજા આદેશનો હેતુ બાળકો માટે નાગરિકત્વ મેળવવાના હેતુથી અમેરિકાના પ્રવાસે આવેલા વિદેશી નાગરિકોને રોકવા રાજ્ય અને ગૃહ વિભાગને સત્તા આપવાનો છે. યમનમાં દેશના મધ્ય અને પૂર્વ ભાગમાં ઈરાન સમર્થિત હોથી બળવાખોરો દ્વારા કરાયેલા હુમલામાં 30 સૈનિકોના મોત અને 50 ઇજાગ્રસ્ત થયા છે. યમનના સરકારી અધિકારીઓએ જણાવ્યું કે મારીબ અને હદરામૌત પ્રાંતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના દળોના કેમ્પ પર હુમલા કરવામાં આવ્યા હતા. હુથી નેતાએ જણાવ્યું કે હુમલાઓમાં સાઉદી સમર્થિત સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કોંગોમાં આરોગ્ય અધિકારીઓએ રાજધાની કિન્શાસા નજીક એક બોટમાં મુસાફરી કરી રહેલા 255 મુસાફરોને નિરીક્ષણ કર્યું, જેમાં એક મુસાફરનું ઇબોલા વાયરસથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું. અત્યાર સુધીમાં કોંગોમાં ઇબોલાના કેસનો આંકડો 4000 પહોંચ્યો છે, જ્યારે વાયરસથી 1800થી વધુના મોત થયા છે. કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની તન્વી શર્મા દેશબંધુ રક્ષિતા રામદાસ સામે, જ્યારે અશ્મિતા ચલિહા જાપાનની હિના અકેજી સામે ટકરાશે. બીજી તરફ પુરૂષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય અને કૃષ્ણ પ્રસાદ ગતારાની ભારતીય જોડી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા મલેશિયાની જોડી સામે ટકરાશે. મેક્સિકોની એક અદાલતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની સહાયક કંપની મેટાને તેના પ્લેટફોર્મથી યુવાનોને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે $567 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ બ્રાડન બિડશેલે એક ચુકાદામાં જણાવ્યું કે કુલ ભંડોળમાંથી $420 મિલિયનનો ઉપયોગ યુવાનો માટે સારવાર સેવાઓ માટે કરવામાં આવશે, જ્યારે બાકીની રકમ આગામી 5 વર્ષ માટે જાગૃતિ અને નિવારણ કાર્યક્રમો અને અન્ય સંબંધિત ખર્ચને ટેકો આપશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજે અખબારોમાં વિવિધ સમાચાર છપાયા છે. ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર લખે છે કે સુધારા માટે જેનઝીનું આંદોલન જરૂરી હતું, ભાગવત માન. સંદેશે લખ્યું છે કે ગોબર અને કચરામાંથી ગેસ બનાવવા 23,731 કરોડની ગોબરધન યોજનાને મંજૂરી. સીએનજી પીએનજીમાં બાયોગેસ મિક્સ કરવા યોજના. ફુલચાપ લખે છે કે કેન્દ્રની

0: કાયદાની ચેતવણી, ભારતમાં અમેરિકી કાયદા નહીં ચાલે. અને નવ ગુજરાત સમય લખે છે કે યુપીઆઈ વ્યવહાર પર ચાર્જ લાગશે, લોકસભામાં બિલ પસાર. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો 11-15 ઓગસ્ટ ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની શક્યતા. હવેથી સરકારી કર્મીઓના 10 લાખથી વધુ રકમના મેડિકલ બિલો મુખ્યમંત્રી મંજૂર કરશે. અને રાજ્યમાં બેફામ ટ્રાફિક નિયમન ભંગ, વાહન ચાલકોએ ઈલ ચલણનો દંડ નહીં ભર્યાનો આંકડો 500 કરોડની નજીક પહોંચ્યો, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હાથશાળની વસ્તુઓ અપનાવવા અપીલ કરી. કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા. ઓડિશામાં મધ્યમ અંતરની અગ્નિ 4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. ભારત સિંગાપોરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે 8 ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટનમાં તન્વી શર્મા, અશ્મિતા ચલિહા અને રક્ષિતા રામરાજ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે જોઈએ આકાશવાણી ભુજ કેન્દ્રના આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો તેમજ સ્થાનિક તાપમાન અને હવામાનની જાણકારી.

પ્રથમ સભાના કાર્યક્રમો જોઈએ તો અત્યારે 8:30 તથા 9:30 સમાચાર હેડલાઇન્સ અપાશે. સવારે 8:32 કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘાલ પ્રસારિત કરીશું, જેમાં માહિતી સાંભળશો ખલમસ્તી મફતજી ધવા. કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. સવારે 8:45 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીતસુધા પ્રસારિત કરીશું. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સવારે 9 પ્રસારિત કરવામાં આવશે, જેના પ્રાયોજક રહેશે NCERT. ભજનોનો કાર્યક્રમ સંતવાણી સવારે 9:32 સાંભળી શકાશે. આજના કલાકાર છે નારાયણ સ્વામી. સવારે 10 સિંધી કાર્યક્રમ અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન સવારે 10:30 સાંભળી શકાશે, જેમાં આજે પાર્શ્વગાયક સુરેશ વાડકરના જન્મદિવસ પર વિશેષ ફિલ્મી ગીતો અમે પ્રસારિત કરીશું. સવારે 11 પછીના બધા જ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં બપોરે 12:02 તથા 2:40 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો સાંભળી શકાશે. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર બપોરે 12:30. 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી અને બપોરે 3 પ્રથમ સભાના કાર્યક્રમોનું સમાપન કરવામાં આવશે. પ્રથમ સભાના કાર્યક્રમોની વિગતો સાંભળ્યા બાદ હવે સાંભળીએ બીજી સભાના કાર્યક્રમોની વિગતો. બીજી સભાનો આરંભ સાંજે 5 કરવામાં આવશે. બધા જ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં 5:10 તથા 7:05 સમાચાર હેડલાઇન્સ ભુજ કેન્દ્રના, સાંજે 6:25 સ્થાનિક સમાચાર ભુજ કેન્દ્રના, સાંજે 6:30 યુવાન મિત્રો માટેનો કાર્યક્રમ યુવાવાણી, 7:20 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારિત કરવામાં આવશે. રાત્રે 8 સંસદ સમીક્ષા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 8:15 વિવિધ ભારતીના કાર્યક્રમો રિલે કરવામાં આવશે. રાત્રે 10 પ્રશ્નકાલ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું અને રાત્રે 11:10 બીજી સભાના કાર્યક્રમોનું સમાપન કરવામાં આવશે. મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી ભુજ કેન્દ્રના આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. અને હવે હવામાન

सप्ताह अंतर्गत प्रथम जोईए स्थानिक तापमान। बीतेला 24 कलाक दरमियान भूज खाते महत्तम उष्णतामान 31 डिग्री सेल्सियस तेमज न्यूनतम उष्णतामान 26 डिग्री सेल्सियस नोंधायुं हतुं। આવતા 24 કલાક માટે હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે કચ્છમાં મુખ્યત્વે હવામાન વાદળછાયું રહે તેવી સંભાવના છે। કાર્યક્રમોની વિગતો તેમજ હવામાનની જાણકારી આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી। હવે બરોબર 8 વાગે સમાચાર પ્રભાત તેમજ 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું।

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને હાથવણાટ ઉત્પાદન ખરીદી વણકર પરિવારોને સશક્ત બનાવવાનો અનુરોધ કર્યો. કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોવર્ધનને મંજૂરી આપી. આસામમાં 8,970 કરોડ રૂપિયાના ખર્ચે ચારિયાલીથી તેજપુર સુધી રાજમાર્ગ બનાવાશે. કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. સંસદે વિનિયોગ સંખ્યા 3 વિધેયક 2026 પસાર કર્યું. લોકસભામાં કરવેરા અને અન્ય સુધારા વિધેયક 2026 પસાર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ખોટા આંકડા રજૂ કરનાર અરજદારો પર પ્રતિબંધ લગાવવા કડક દવા નિયમો જાહેર કર્યા. રાજ્યમાં 9-17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મોન્સૂન ફેસ્ટિવલ 2026ના ઉદઘાટન પ્રસંગે સાપુતારાની મુલાકાત લેશે. એનાલોંગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સઘન તપાસ અભિયાન. અમદાવાદ પોલીસે વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું. કેન્દ્રીય મંત્રીમંડળે

રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ. સરકારની યોજનાઓની સંતૃપ્તિ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. રાજ્યમાં 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી. કલા મહાકુંભમાં ભાગ લેવા અરજી ફોર્મ સ્વીકારવાની મુદત 25 ઓગસ્ટ સુધી લંબાવાઈ. અને 13મી વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભાઈ બહેને 2 ચંદ્રક જીત્યા. હવે પછીના મુખ્ય સમાચાર સવારે 9:30 મિનિટે.

આ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્રનું છે. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મિતાલી સિંહને.

સોલી કાપડિયાએ ગાયેલા ગીત સાથે આજનો ગીત સુધા કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 9 થયા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT.

0: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत को उमंग की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક હતા NCERT, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હાથશાળની વસ્તુ અપનાવવા અપીલ કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે સરકારની આધુનિક પ્રગતિ સભ્યતાના વારસામાં ટકેલી હોય એવો સમાજ બનાવવા જણાવ્યું. કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા. ઓડિશામાં મધ્યમ અંતરની અગ્નિ 4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. ભારત સિંગાપુરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે 8 ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મજાત નાગરિકત્વને મર્યાદિત કરવા અને પ્રવાસનને રોકવા માટે 2 કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. રાજ્યમાં 9-17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે મોન્સૂન ફેસ્ટિવલ 2024ના ઉદ્ઘાટન પ્રસંગે સાપુતારાની મુલાકાત લેશે. મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો પ્રારંભ કરાવ્યો. એનાલોંગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સઘન તપાસ અભિયાન. અમદાવાદ પોલીસે વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની સરળ સુવિધા માટે તાપી જિલ્લાને 13 બસોની ફાળવણી કરાઈ. ઓપરેશનલ કારણોસર 16 ઓગસ્ટની અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે. રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ. સરકારની યોજનાઓની સંતૃપ્તિ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. કલા મહાકુંભમાં ભાગ લેવા અરજી ફોર્મ સ્વીકારવાની મુદત 25 ઓગસ્ટ સુધી લંબાવાઈ. દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ અને ઓડિશા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની

આ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્રનું આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભજનોનો કાર્યક્રમ સંતવાણી, જે અંતર્ગત આજે નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા ભજનો અમે પ્રસારિત કરીશું. તો સાંભળો ભજનો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા ભજનો, કાર્યક્રમ સંતવાણી અંતર્ગત આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે બરાબર 10 વાગ્યે સિંધી કાર્યક્રમ અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

ગેરરીતિઓ સામેનું વિરોધ પ્રદર્શન આજે 14મા દિવસમાં પ્રવેશ્યું. કેન્દ્ર સરકારે ગોવા વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વના પુનર્ગઠન અધિનિયમ 2025ના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડ્યું. મેક્સિકોની એક અદાલતે મેટાને તેના પ્લેટફોર્મથી યુવાનોને થયેલા નુકસાન માટે 567 મિલિયન અમેરિકી ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો. આસામમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 97 થયો. સીરિયામાં રાજધાની દમાસ્કમાં થયેલા વિસ્ફોટમાં 2ના મોત અને 13 લોકો ઇજાગ્રસ્ત. યમનમાં દેશના મધ્ય અને પૂર્વ ભાગમાં ઇરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા કરાયેલા હુમલામાં 30 સૈનિકોના મોત અને 50 ઇજાગ્રસ્ત. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મજાત નાગરિકત્વને મર્યાદિત કરવા અને પ્રવાસનને રોકવા માટે 2 કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. રાજ્યમાં 9-17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મોન્સૂન ફેસ્ટિવલ 2026ના ઉદઘાટન પ્રસંગે સાપુતારાની મુલાકાત લેશે. મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો પ્રારંભ કરાવ્યો અને એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફટી વિભાગ દ્વારા

0: दोस्तों अॼु सुरहाण कार्यक्रम में अवां ॿुधो अवां जी पसंदि ऐं अवां जे ख़तनि जा जवाब कार्यक्रम। अॼु सुरहाण जे कार्यक्रम जी पेशकश हिते पूरी थी। अॻिली कड़ीअ में असीं वरी गॾिजंदासीं। तेसि ताईं इजाज़त ॾींदा। नमस्ते।
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન। મિત્રો, આજે 7 ઓગસ્ટ હિન્દી સિનેમા જગતના પાર્શ્વગાયક સુરેશ વાડકરનો આજે જન્મદિવસ છે। એમને આકાશવાણી ભુજ પરિવાર વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજના મનોરંજન કાર્યક્રમમાં એમણે ગાયેલા કેટલાક ગીતો અમે આપના માટે લાવ્યા છે। તો કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ ફિલ્મ સલ્તનતનું।

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

ફિલ્મ લેકિનનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અને આ સાથે આજનો મનોરંજન કાર્યક્રમ અહીં જ પૂરો થયો. આજના કાર્યક્રમમાં હિન્દી સિનેમા જગતના પાર્શ્વગાયક સુરેશ વાડકરના જન્મદિવસ પર વિશેષ ફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આજે પ્રથમ સાંભળી બિંદુબેન વ્યાસના સ્વરમાં ગવાયેલી આ પ્રાચીન રચના.

પૂજા સોનીના સ્વરમાં લોકગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, અને આ સાથે લોકસંગીતનો કાર્યક્રમ અહીં જ પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે બરાબર 11 વાગે ભારત સરકારના કપડા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ હવે અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 11:10 માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની ગરિમામય ઉપસ્થિતિમાં કાપડ મંત્રાલય દ્વારા સાંસ્કૃતિક કેન્દ્ર રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ હવે આપ અમારા દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. સાંભળીશું ગુજરાતી ગીતોનો કાર્યક્રમમાં નિગમ ઉપાધ્યાય અમી કોટીચા અને સાથીઓને સાંભળીએ. રચના છે કેશુભાઈ પટેલની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર વાલી વાલી સખ્યો અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સસ્મિત સ્વાગત કરીએ છીએ. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. અરે લિપિ, શું વાત છે, આજે તો તમે આમ એકદમ પરફેક્ટ મેચિંગ કરીને આવ્યા છો. તમારું આઉટફિટ, તમારી જ્વેલરી, બેગ, બધું જ મેચિંગ છે ને કઈ, શું વાત છે.
3: થેન્ક યુ અલ્પા, પણ લાગે છે આજે તમે કંઈક ઉતાવળમાં આવ્યા છો, એટલે તમે આજે જરા પણ મેચિંગ પર ધ્યાન નથી આપ્યું.
2: અરે શું વાત કરો છો, મેં પણ મેચિંગ કર્યું છે,
3: પણ અલ્પા લાગતું તો નથી.
2: લિપિ, મેં છે ને આજે સ્પેશિયલ મેચિંગ કર્યું છે, મેં આજના દિવસ સાથે મેચિંગ કર્યું છે. હા, આજે છે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ. મારો આ ડ્રેસ અને આ બેગ બંને હેન્ડલૂમના કાપડમાંથી બનેલા છે, અને આ જ્વેલરી પણ હેન્ડમેડ છે, હાથ બનાવટની.
3: ઓહ, અચ્છા, તો કહેવું પડે હા કે સાચે જ તમે સ્પેશિયલ મેચિંગ કર્યું છે.
2: મિત્રો, મનગમતા કપડાં તો આપણે પહેરીએ છીએ, પણ એ ખરીદતી વખતે કે પહેરતી વખતે ક્યારેય એવું વિચારીએ છે ખરા કે આ કાપડ કેવી રીતે તૈયાર થયું હશે? કપડાં માત્ર મશીનથી જ તૈયાર થાય છે એવું નથી, એ હાથવણાટથી કુશળ કારીગરો દ્વારા પણ તૈયાર થાય છે, જેને આપણે હેન્ડલૂમથી ઓળખીએ છીએ.
3: હેન્ડલૂમની ખાસિયત એ છે કે દરેક દોરો, દરેક રંગ અને દરેક ડિઝાઇનમાં વણકરની મહેનત, એની ધીરજ અને એની સર્જનશીલતા, કલાત્મકતા સમાયેલી હોય છે. ભારત વિશ્વના સૌથી સમૃદ્ધ હેન્ડલૂમ પરંપરા ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે, અને ખૂબીની વાત એ છે કે દરેક રાજ્યની પોતાની આગવી વણાટની શૈલી છે.
2: ક્યાંક રેશમી સાડીઓ, ક્યાંક ઊનની શાલો, તો ક્યાંક કપાસમાંથી બનેલા કાપડના વસ્ત્રો. દરેક કાપડનો અલગ ઉપયોગ છે અને આગવો પ્રભાવ છે. દરેકે દરેક કાપડમાં, હાથ બનાવટની વસ્તુઓમાં સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાની સુંદર ઝલક જોવા મળે છે. મિત્રો, આ દિવસની ઉજવણી માટે 7 ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો એ જાણવું પણ રસપ્રદ છે.
3: એ જાણવા માટે નજર કરીએ ઇતિહાસ તરફ. એ દિવસ હતો ઈસવીસન 1905ની 7 ઓગસ્ટનો. બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના ભાગલાના વિરોધમાં કલકત્તામાં સ્વદેશી આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્વદેશી ચળવળની યાદમાં અને આ પ્રાચીન ભારતીય કળાને પુનર્જીવિત કરવા માટે વર્ષ 2015માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર

0: એમણે જણાવ્યું હતું કે આ દિવસ આપણા વણકર ભાઈ બહેનોના કૌશલ્ય અને એમની સર્જનશીલતાનો ઉત્સવ છે. આપણા સાથીઓ પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓને આગળ વધારી રહ્યા છે.
1: હાથવણાટથી બનેલું વસ્ત્ર કોઈને કોઈ ક્ષેત્ર, સમુદાય અને તેની સાથે જોડાયેલા અસંખ્ય લોકોની વાત સામે લઈને આવે છે. આ એ લોકો છે જે ગર્વ સાથે ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખે છે. આજના દિવસે આપણે હસ્તકલાને પ્રોત્સાહિત કરીએ, વોકલ ફોર લોકલની ભાવનાને વધુ મજબૂત કરીએ. મિત્રો, તહેવારોની મોસમ હવે આવી રહી છે, તો આવનાર તહેવારોના દિવસોમાં જે પણ ખરીદી કરીએ એમાં હાથથી બનેલ વસ્તુઓને જરૂર પ્રાધાન્ય આપીએ. અને આ વાત સાથે હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ. સાંભળીએ ડોક્ટર વંદના રામી દ્વારા લેખક રામ મોરીનો ટૂંકો પરિચય અને એમના દ્વારા લખાયેલ કૃતિ બારીમાં આખું આકાશની સમીક્ષા.
2: ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગમાં યુવા પેઢીના સર્જકોમાં રામ મોરીનું નામ અગ્રપંક્તિમાં ગણાય છે. તેમણે ટૂંકી વાર્તા, નવલકથા, કટાર લેખન, ફિલ્મ પટકથા, સંવાદ લેખન જેવા વિવિધ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરેલી છે. રામ મોરીનો જન્મ 2 ફેબ્રુઆરી 1993 ના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવડ ગામે થયો હતો. તેઓ ખેડૂત પરિવારમાં જન્મેલા અને ગ્રામ્ય વાતાવરણમાં ઉછરેલા. બાળપણથી જ ગામનું જીવન, લોક સંસ્કૃતિ, માનવીય સંબંધો અને પ્રકૃતિનો નજીકથી તેમણે અનુભવ મળ્યો. આ જ અનુભવો આગળ જતા એમના સાહિત્યનો મુખ્ય આધાર બન્યા. ગામના સામાન્ય જન્મમાં રહેલી અસાધારણ લાગણીઓ, સ્ત્રીઓના મૌન સંઘર્ષો, વૃદ્ધોના એકાંત, બાળકોની નિર્દોષતા અને પરિવારના સંબંધોની સૂક્ષ્મતા તેમણે ખૂબ નજીકથી અનુભવી હતી. આ કારણે તેમની કૃતિઓમાં ગ્રામ્ય જીવનનું ચિત્રણ અત્યંત સ્વાભાવિક અને વિશ્વસનીય લાગે છે. જો એમના સાહિત્ય સર્જનની વાત કરું તો રામ મોરીનું સર્જન અનેક સાહિત્ય પ્રકારમાં વિસ્તરેલું છે. એમની મુખ્ય કૃતિઓ છે મહોતુ, કોફી સ્ટોરીઝ, આ તેમની મુખ્ય છે. અને એ સિવાય એમને કયા કયા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલા છે, હમણાં જ એમની સત્યભામા પણ પ્રકાશિત થઈ. એમને સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર, ધૂમકેતુ એવોર્ડ, ભારતીય ભાષા પરિષદ યુવા પુરસ્કાર અને અન્ય સન્માનોનો એમને સન્માન મળેલું છે. આજે મારે જે કૃતિ વિશે વાત કરવી છે એ કૃતિનું નામ છે બારીમાં આખું આકાશ. શ્રોતા મિત્રો, માનવ શરીરને મળેલા અંગ અને તેનાથી વિપરીત જણાતી જાતીય ઓળખ બાબતે છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર ચર્ચા થઈ રહી છે. આજના સમાજમાં સમલૈંગિકતા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી એવું માનવામાં આવે છે. તેનો ભારતીય ઇતિહાસમાં ઉલ્લેખ પણ મળે છે. હિન્દુ શાસ્ત્રો, પૌરાણિક કથાઓ અને લોકકથાઓ શું કહે છે એ બાબતે દેશમાં ભરપૂર સાહિત્ય ઉપલબ્ધ છે. જે લોકો લેસ્બિયન, ગે, બાયોસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ઇન્ટરસેક્સ એટલે કે LGBTQA+ તરીકે ઓળખાય છે તેમના વૈદિક ભારતમાં સ્વૈરિણી, કિલબા, કામી, ષંઢ અને નપુસક જેવા નામ હતા. પ્રાચીન ભારતમાં જાતીય ઓળખ અને જાતીયતાના નિશાન તેમજ એ વિષયના અનેક દાવા જોવા મળે છે. કોઈ વ્યક્તિની ઓળખ સેક્સ અને જેન્ડરના સંદર્ભમાં વર્ણવવામાં આવે ત્યારે આ બે શબ્દ વચ્ચેનો તફાવત પણ સમજી લેવો જરૂરી બને છે. સમલૈંગિક સ્ત્રીઓ માટે અને સ્ત્રીની લિંગી ઓળખ માટે નસ્ત્રીય એ શબ્દ વૈદિક સાહિત્યમાં વપરાયેલ છે. ડોક્ટર રૂથ વનિતા અને સલીમ કિદવાઈનું પુસ્તક સેમ સેક્સ લવ ઇન ઇન્ડિયાના પ્રથમ ભાગમાં વ્યાસે સંસ્કૃતમાં લખેલ મહાભારત, પાલીમાં લખાયેલ મણિકંઠ જાતક, વિષ્ણુ શર્મા દ્વારા લખાયેલ પંચતંત્ર, વાત્સ્યાયનના કામસૂત્ર વિશે વિગતે વાત કરવામાં આવી છે. સેમ સેક્સ લવ ઇન ઇન્ડિયા આ પુસ્તકે તો દિલ્હી હાઈકોર્ટના સમલૈંગિકતા એ ગુનો નથી એ ચુકાદામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. મહાભારતમાં શિખંડીની કથા જગવિખ્યાત છે. દેવદત્ત પટનાયકના શિખંડીમાં તેમણે શિખંડીની લૈંગિકતા અને બ્રહ્મચારી ભીષ્મની અલૈંગિકતા વચ્ચે સંઘર્ષ કરાવ્યો છે. ગદાધરને રાધેનું સ્વરૂપ માનવામાં આવે છે તો મહાભારતમાં

અર્જુન બૃહન્નલાના વેશમાં તૃતીય પંથી બને છે. અરાવન સાથે લગ્ન કરવા કૃષ્ણ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરે છે. તમિલનાડુમાં આજે પણ ચૈત્ર મહિનામાં આ કથા સંબંધિત પરંપરાગત તહેવાર ઉજવાય છે. ગુજરાતમાં બહુચર માતા તૃતીય પંથી સંપ્રદાયના સમલૈંગિકોમાં પૂજનીય છે. સમલૈંગિક વ્યવહાર માત્ર મનુષ્યમાં જ નહીં પરંતુ 500થી વધારે જાતિમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં LGBTQA+ વિષય ઉપર સીધી કેન્દ્રશિત કૃતિઓ બહુ મર્યાદિત છે. ભારતીય ભાષાઓમાં જોવા મળે છે પરંતુ ગુજરાતી સાહિત્યમાં આ સંવેદનશીલ વિષય ઉપર બહુ ઓછી સર્જન મળે છે, જેમાં હર્ષદ ત્રિવેદી, મોહન પરમાર, દલપત ચૌહાણ, કિરીટ દુધાત વગેરે પાસેથી ટૂંકી વાર્તાઓ મળે છે. તો ઝવેરચંદ મેઘાણીની નિરંજન એ સમય કરતા પહેલા લખાયેલી આ જ વિષયની કૃતિ છે. તાજેતરમાં જ પ્રકાશિત થયેલી રામ મોરીની બારીમાં આખું આકાશ, જેમાં સર્જકે મુક્ત મને આ સમુદાયના વ્યક્તિઓ, એમની મૂંઝવણ અને એમની મથામણને સુંદર રીતે આલેખી છે. આ કૃતિમાં નાયિકા પોતાની અંદરના હું કોણ છું એવો પ્રશ્ન સામે ઝઝૂમે છે. અહીં સમલૈંગિકતા માત્ર સંબંધ નહીં પણ પોતાની ઓળખ શોધવાનો પ્રયાસ છે. આપણો સમાજ સમલૈંગિક સંબંધોને સ્વીકારતો નથી. કહેવાતા ધર્મના અનુયાયીઓ તેને પાપ માને છે, ત્યારે આ સમુદાયના લોકો પોતાની લાગણીઓ છુપાવે છે, એકલતા અનુભવે છે. કુટુંબ અને ઘરની આબરૂ પ્રતિષ્ઠાને કલંક લાગશે એમ વિચારી ક્યારેક આત્મહત્યા પણ કરી લે છે. આ કૃતિમાં રામ જણાવે છે કે પ્રેમ એ કોઈ પણ જાતિ અથવા લિંગના બંધનોમાં બંધાયેલો નથી. સમલૈંગિક પ્રેમને તેમણે આ કૃતિમાં સ્વાભાવિક, નિર્દોષ અને માનવીય લાગણી તરીકે આલેખ્યો છે. આ કથા છે એક પિતા પુત્રીની, પરંતુ માત્ર કોઈ સંબંધની કથા નથી, આ એક યાત્રા છે અસ્વીકારથી

હતી ને નાનકડી અનિકાને છોડીને પોતાના કેરિયરમાં નામના મેળવવામાં મશગુલ માતા કલ્યાણી શ્રોફ, અને ત્રીજી બાજુ છે આ બંનેનું એકમાત્ર સંતાન એટલે એક નાનકડી અનિકા, જે પોતાના સ્વરૂપ અને સ્વીકૃતિ માટે સંઘર્ષ કરતી રહી છે, લેસ્બિયન ઓળખ માટે જીવી રહી છે. એક જ ઘરના આ ત્રણેય લોકોને આ સરનામાં અલગ છે ને આકાશ પણ. માતા ચિત્રોની દુનિયામાં નામના મેળવવા દિલ્હી જાય છે ને પિતા ફરજને લઈને સિયાચિનના પહાડોમાં અને અનિકા ભણવા અર્થે દેહરાદૂન. જે દિવસે ત્રણેય જુદા થયા એ દિવસે ત્રણેય પોતાના સામાનમાં અંધારા ભર્યા. આખી કથામાં કલ્યાણી સ્વકેન્દ્રી છે. સામેવાળો માણસ પોતાના મનમાં ચાલતા દ્વંદ્વને પામી ન જાય એવું સ્પષ્ટપણે માને છે. અનિકા પોતાના 30મા જન્મ દિવસે માતા પિતાને મેસેજ દ્વારા પોતાની હકીકત કહે છે. આ મેસેજમાં થયેલો એકરાર એ આખી કથાનો દોર છે. ડિયર બાબા અને મા, આ મેસેજ સવારે તમે વાંચશો ત્યારે હું 30 વર્ષની થઈ ચૂકી હોઈશ. મારે એક કન્ફેશન કરવું છે, તમારા માટે નહીં, મારા પોતાના માટે. ખબર નહીં આ સજા આટલા વર્ષોથી હું મને કેમ આપી રહી હતી, પણ હવે નહીં. હું પ્રેમમાં છું, પણ હું જેને પ્રેમ કરું છું એ કોઈ છોકરો નહીં, એક છોકરી છે. મને છોકરાઓ નથી ગમતા, તમને ગમે કે ન ગમે, પણ હું આ જ છું. આ ક્ષણે આપણી વચ્ચેથી શું બદલાઈ જશે એની મને ખબર નથી. પાછું વળીને જોઉં છું તો સમજાય છે કે આપણા વચ્ચે તૂટવા માટે હોવો જોઈએ એવો સંબંધ પણ ક્યાં છે. અને આ મેસેજ માતા પિતાના જીવનમાં બોમ્બની જેમ ફાટ્યો. માતાના કહેવાથી મેજર રણજીત તાત્કાલિક અનિકા પાસે મુંબઈ આવી જાય છે. તેને આ બાબતે સમજાવવા, તેની યોગ્ય સારવાર કરાવવા, દવા કરાવવા. મેજરને સમલૈંગિકતા શું છે એ ખબર જ નથી. લેસ્બિયન એ કોઈ રોગ છે? શું એ વારસાગત છે? શું કોઈ લેસ્બિયન હોય તો તેને બદલી શકાય? તેમને કેવી રીતે સમજી શકાય? એમનું જીવન કેવું હોય, એના લક્ષણો શું હોય, જેવી અનેક બાબતો તેઓ ગૂગલમાં શોધ્યા કરે છે. તો સેક્સોલોજિસ્ટ ડૉક્ટર આદિત્ય કશ્યપના કહેવાથી પ્રેયર્સ ઓફ બોબી ફિલ્મ જુએ છે, અનેક પુસ્તકો વાંચે છે, પોડકાસ્ટ, ઇન્ટરવ્યૂ, ડોક્યુમેન્ટરીઝ પણ જુએ છે. અને ત્યારે અનિકાને સમજાય છે કે તેના પિતા તેનો અને સંજનાનો સંબંધ સ્વીકારે કે ન સ્વીકારે, પણ તેને સમજવાની કોશિશ તો ચોક્કસ કરી રહ્યા છે. આ બાબતે તે હરખાય છે. તેની પાર્ટનર સંજના બોલ્ડ બિંદાસ છે. મેજર રણજીત સાથેની મુલાકાતોમાં તેની વાચાળતા અને અનિકા પ્રત્યેનો ગાઢ પ્રેમ સ્પષ્ટ જણાઈ આવે છે. પિતા પુત્રીના સંબંધમાં વર્ષોથી થીજી ગયેલ પ્રેમ હવે ઓગળવા લાગે છે. એક રાત્રે તો મેજર પિંક કલરના શૂઝ ખરીદી ઊંઘતી અનિકાને પહેરાવવા જાય છે, પણ શૂઝની સાઈઝ નાની પડે છે ને શૂઝ ત્યાં જ મૂકી તેના રૂમમાંથી નીકળી જાય છે. અને ત્યારે અનિકા મનોમન સમજે છે કે એના પિતા મનોમન બબડે છે કે સંબંધો માપવામાં ને પામવામાં હું કાયમ ખોટો પડ્યો છું. આજ સુધી જીવનમાં બધું અંદાજિત અને આશરે અવસ્થામાં તો ચાલ્યું છે. અનિકાની લાગણીઓ સમજી બીજા દિવસે મેજર સંજનાને મળવા જાય છે. ત્યારે અનિકા પોતાના પિતા વિશે ગઈ રાતની ઘટના અંગે સંજનાને જણાવે છે. ખૂબ સુંદર સંવાદ.

જાળવજે. અને અનિકાનો પિતા તરફ જાગેલો આ માનસભર પ્રેમ છે, જે બાબા દેહરાદૂન બોર્ડિંગ સ્કૂલમાં તેને મળવા આવતા ત્યારે અનિકાને, તારું ભણવાનું કેમ ચાલે છે, તારી તબિયત કેમ છે, તને કશું જોઈએ છે બેટા, આ ત્રણ શબ્દો સિવાય, પ્રશ્નો સિવાય કશું જ પૂછવાની જાણવાની કોશિશ નહોતી કરી એ પહાડી જણ આજે આથમતી ઉંમરે દીકરીનો પ્રેમ પામવા ને જીવનને સમજવા મથી રહ્યો છે. દીકરીને ખૂબ પ્રેમ કરે છે, તેને સમજે છે અને વીતી ગયેલા ભૂતકાળને વર્તમાનમાં જીવવા મથે છે. તેઓ ડ્રિંક હાલતમાં આદિત્ય કશ્યપને અનિકા સાથે લગ્ન કરવા સમજાવે છે. થોડા સમય બાદ આદિત્ય અને મેજર રણજીતનો સંવાદ અટકી જાય છે, પરંતુ અચાનક એક દિવસ ડૉક્ટર આદિત્ય કશ્યપ મેજર રણજીતને મળવા બોલાવી પોતાની હકીકત જણાવે છે. ત્યારે મેજરના પગ નીચેથી જમીન ખસી જાય છે, આકાશ ફરતું લાગે છે, પોતે છેતરાયા હોવાની લાગણી અનુભવે છે. અહીં મેજર અને આદિત્ય કશ્યપનો સંવાદ સાંભળીએ. જીવનના 21 વર્ષ હું અનાહિતા કશ્યપ તરીકે જીવ્યો છું. મારો જન્મ એક છોકરી તરીકે થયો હતો. મારી અંદર ધબકતા પુરુષે બળવો કર્યો અને 22મા વર્ષથી સેક્સ ચેન્જનું મિશન સ્ટાર્ટ થયું. 2-2.5 વર્ષ હું અનાહિતા કશ્યપમાંથી આદિત્ય કશ્યપ બન્યો. આ પ્રોસેસ લાંબી હતી, પીડાદાયી અને ખર્ચાળ હતી, પણ હવે જ્યારે હું અરીસા સામે ઊભો રહું છું ત્યારે એવું લાગે છે કે હું મારા મૂળ રૂપમાં છું. અજાણ્યા શરીરમાંથી મુક્તિ મેળવી પોતિકા શરીર સાથે જીવું છું. ખુલીને શ્વાસ લેવા, મૂળ ઓળખ સાથે જીવવું એટલે શું, એ મેં પહેલી વાર અનુભવ્યું. અને મેજર કશું એ બોલી શક્યા નહીં. પોતે જેને પુરુષ માનેલો એ તો પુરુષના વેશમાં રહેલી એક સ્ત્રી હતી. છેતરાયાની પીડા અનુભવે છે, પરંતુ અનિકા કોઈની પર્સનલ લાઈફમાં ઇન્વોલ્વ થવાનો તેમને કોઈ અધિકાર નથી એમ કહી તેમને થોડુંક પોતાના પહાડી દુનિયામાં ચાલ્યા જવા સમજાવે છે. કથાના અંતે સંજના અને અનિકાનું બ્રેકઅપ કરાવી દિલ્હી પહોંચેલા મેજર રણજીતને અચાનક મુંબઈ પાછા બોલાવી સર્જકે કૃતિનો અણધાર્યો અંત આપ્યો છે. ફરી પાછો બાપ દીકરીનો સંબંધ હુંફાળો બને છે અને પિતા દીકરીને સમજાવે છે કે જો લેસ્બિયન સંબંધોમાં પણ બ્રેકઅપ આવતું હોય તો આ સંબંધોમાં પેચઅપ અને સેકન્ડ ચાન્સ પણ આવતા જ હશે ને. કદાચ આટલા વર્ષોમાં પહેલી વાર દીકરીને સમજ્યાનો, તેને હુંફાળું આલિંગન કર્યાનો આ પ્રથમ અનુભવ બાપ દીકરીના સ્નેહને વધારે મજબૂત બનાવે છે. જે ડેલ હાઉસીના લાકડાવાળા ઘરની બારીમાં અડધી ફસાઈ ગયેલી 7 વર્ષની અનિકા મનમાં વિચારતી હતી કે મારા પિતા આવશે અને મને બારીમાંથી બહાર કાઢશે, એ જ અનિકા 30મા વર્ષે વિચારે છે કે મારા બાબા મારા પાસે આવી ગયા છે, મારા જીવનમાં હવે બધું ઠીક થઈ જશે. કથાને અંતે લેસ્બિયન સંબંધનો સ્વીકાર છે. બાપ દીકરીના પ્રેમની આ અનોખી કથા થકી સર્જકે હાસ્યામાં ધકેલાઈ ગયેલા આપણા જ, પણ જેઓ આપણા જેવા નથી એવા ઉપેક્ષિત સમુદાયની વેદનાને વાચા આપી છે. આ કથામાં સર્જકે ધ્રાણેન્દ્રિય દ્વારા બદલાયેલી પરિસ્થિતિને પણ આલેખી છે. સર્જકે ક્યાંક ક્યાંક ફિલોસોફી પણ મૂકેલી છે. મૌન એ પોતાનામાં જ એક અનોખો સંવાદ છે. વ્યક્ત થવા માટે હંમેશા શબ્દોની જરૂર નથી પડતી. ઉકેલી શકો તો આંખોની પણ પોતાની એક લિપિ હોય છે. ઘરમાં રહેતો એકલો જણ ધીમે ધીમે ફર્નિચર બનતો જાય છે. સંવાદ સંબંધોને જીવતા રાખે છે. ઘણીવાર મૌન સંબંધોના પાયામાં ક્ષાર બની લૂણો લગાડે છે. બુઠા તો બુઠા, પણ સંવાદો જરૂરી છે. એકબીજાના મનમાં ફરિયાદોની બાજેલી ધૂળને ખંખેરવા ઘરમાં આપણે ફર્નિચરને પણ સમયાંતરે સાફ કરીએ છીએ, નહીતર એમાં ઉધઈ લાગી જાય. સંબંધોમાં ઉધઈ લાગી જાય એ પહેલાં એને પંપાળી લેવા જરૂરી છે. ઘણીવાર મૌન મર્યાદા બની જાય છે અને સંવાદ સુકાતા સંબંધોને ફરી સજીવન કરી જાય છે. ગમા અણગમા શાશ્વત નથી, એ જ રીતે માન્યતા અને પૂર્વધારણા પણ શાશ્વત નથી. તો મેજર રણજીત અને આદિત્ય કશ્યપ વચ્ચે જે ગે લેસ્બિયન લોકોના સ્વીકાર અને અસ્વીકાર અંગેના સંવાદો થયા છે એ પણ ધારદાર છે. ડોક્ટર, હું આ ગે અને લેસ્બિયન લોકોને ન સ્વીકારું તો કંઈ જ નહીં, ગુડ ફોર યુ એન્ડ બેટર ફોર ધેમ. કોઈ તમને સ્વીકારે એ ચોઈસ હોઈ શકે ફરજ નહીં. અને જો આ બધાને હું સ્વીકારી લઉં તો અગેઇન, તો પણ કંઈ જ નહીં, ગુડ ફોર યુ અને બેટર ફોર હર. અહીં તમે સ્વીકારો છો એ તમારી સમજ છે, ઉપકાર નહીં. આમ બારીમાં આખું આકાશ
માં સર્જકે સમાજને એક મેસેજ આપ્યો છે કે આકાશમાં ટમટમતા હજારો તારાઓ જેનું નામ આપણે જાણતા નથી એટલે તારાઓ છે.

0: જને એમ માનવાનું ન હોય તેવી જ રીતે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, સેક્સ્યુઆલિટી હતી, છે અને રહેશે. કુદરતે જો હવા, પાણી અને ખોરાક આપવામાં જીવ માત્રમાં ભિન્નતા નથી કરી તો આપણે કોણ? જીવ માત્રનો એક સરખો આ પૃથ્વી પર જીવવાનો અધિકાર છે. અહીં નવલકથાનું શીર્ષક બારીમાં આખું આકાશ ના અંત પણ વિશેષ અર્થ પ્રાપ્ત કરે છે. બારી એટલે મર્યાદિત જગ્યા અને આખું આકાશ એટલે અનંત શક્યતાઓ. બારી એ મર્યાદાનું પ્રતીક છે, જ્યારે આખું આકાશ સ્વતંત્રતા, આશા અને અનંત શક્યતાઓનું પ્રતીક છે. લેખક દર્શાવે છે કે સમાજ વ્યક્તિને મર્યાદાઓમાં બાંધી શકે, પરંતુ તેના સપનાઓ, વિચારો અને ઓળખને સંપૂર્ણ રીતે ક્યારેય બંધક બનાવી શકતો નથી. વ્યક્તિ સમાજની મર્યાદાઓમાં જીવતી હોય છતાં તેના સપના, તેની લાગણીઓ અને તેની ઓળખ વિશાળ હોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર.
1: મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા રામ મોરી લિખિત કૃતિ બારીમાં આખું આકાશની સમીક્ષા ડોક્ટર વંદના રામી દ્વારા. સમાજમાં ઓછા ચર્ચાતા આ વિષયને આજે જાણ્યો રામ મોરીની કલમે, અને હવે સમય છે કાર્યક્રમમાં આગળ વધવાનો.
2: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ આપની ફરમાઈશના ગીત. તો પ્રથમ સાંભળીશું ગામ બપાડા તાલુકા તળાજા જિલ્લા ભાવનગરથી આપણા શ્રોતા મિત્ર પોપટભાઈ રાવળની પસંદગીનું ગીત, ફિલ્મ જેસલ તોરલ.

મહેન્દ્ર કપૂરના સ્વરમાં આપે સાંભળ્યું જેસલ તોરલ ફિલ્મનું આ ગીત, અને હવે સાંભળીએ વધુ એક ગીત જેની ફરમાઈશ કરી છે મોચી બજાર પડધરી રાજકોટથી રૂપેશ કુમાર એ ચુડાસમાએ તથા જામનગરથી બાબુભાઈ દરજીએ.

0: તો આ સરસ મજાના ગીત સાથે જ મિત્રો સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. પરંતુ છૂટા પડતા પહેલા આ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે એક સંકલ્પ કરીએ કે શક્ય હોય ત્યાં સુધી હેન્ડલૂમ ઉત્પાદનોને પ્રાથમિકતા આપી આપણા વણકરોના પરિશ્રમને માન આપીશું. હેન્ડલૂમ અપનાવો, પરંપરા જાળવો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahir@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતે.

0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. સંસદના બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત. ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા કરી. કોંગોમાં ઇબોલાના કેસની સંખ્યા 4000ને પાર. અને બેડમિન્ટનમાં ભારતના રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહા કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હાથવણાટ ક્ષેત્ર માત્ર આજીવિકાના સ્ત્રોત તરીકે જ નહીં પરંતુ સમાવેશી વિકાસના શક્તિશાળી સાધન તરીકે પણ કામ કરે છે. નવી દિલ્હીમાં આજે 12મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા સુશ્રી મુર્મુએ કહ્યું કે હજારો વર્ષોથી હાથવણાટ ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાની યાત્રાનો અભિન્ન ભાગ રહ્યો છે. આ ક્ષેત્રએ રોજગાર, મહિલા સશક્તિકરણ, કલા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપતી વખતે ભારતના સમૃદ્ધ વારસાને સાચવ્યો છે.
1: કોટકોટા ક્ષેત્રો મેં રોજગાર કી અપાર સંભાવના હૈ. મુજે બતાયા ગયા હૈ કે ઇસ ક્ષેત્ર મેં દેશ કી 35 લાખ સે ભી અધિક આબાદી સંલગ્ન હૈ. વિશેષ બાત એ હૈ કે ઇસમેં 25 લાખ સે અધિક મહિલાએ હૈ. 35 સે 25 મહિલાએ હૈ. ઉનકે સામાજિક ઓર આર્થિક સશક્તિકરણ મેં ઇસકી મહત્વપૂર્ણ ભૂમિકા હૈ. ઇસમેં લગભગ 2/3 કારીગર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ઓર અન્ય પિછડે વર્ગો સે સંબંધિત. ઇસ પ્રકાર એ ક્ષેત્ર આજીવિકા સૃજન કે સાથ સાથ સમાવેશી વિકાસ કા ભી એક સશક્ત માધ્યમ બના હૈ.
0: રાષ્ટ્રપતિએ વણકરો, ઉદ્યોગ સાહસિકો, ડિઝાઇનરો, વિદ્યાર્થીઓ અને હાથવણાટ ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમ દરમિયાન તેમણે વર્ષ 2025 માટે સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. હાથવણાટ વણકરોને હાથવણાટના સંરક્ષણમાં યોગદાન બદલ કુલ 22 પુરસ્કાર એનાયત કરાયા, જેમાં 3 સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને 19 રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર સામેલ છે. દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હાથવણાટ પરંપરાઓની ઉજવણી કરતી 4 સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે સરકાર હાથવણાટને ટકાઉ કાપડ તરીકે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે યુવા પેઢીને વ્યવસાય તરીકે વણાટ પસંદ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસના અવસરે મુખ્યમંત્રી યાન બેંક યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો. આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના હેન્ડલૂમ ક્ષેત્રને મજબૂત કરવાનો અને વણકરોને પોષણક્ષમ દરે ગુણવત્તાયુક્ત કુદરતી યાન પ્રદાન કરવાનો છે. વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે હોબાળાના કારણે સંસદના બંને ગૃહો સોમવાર સુધી સ્થગિત કરાયા. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ ભારત છોડો ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે પ્રશ્નકાળ શરૂ કરતા વિપક્ષના સભ્યોએ નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષના સભ્યો આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદનની માંગ કરી રહ્યા હતા. અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે પ્રશ્નકાળ ગૃહની કાર્યવાહીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે કહ્યું કે સંસદ ચર્ચા, પ્રશ્નોત્તરી અને અર્થપૂર્ણ ચર્ચા માટેનું મંચ છે. જો કે સતત હોબાળાના કારણે લોકસભા પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા શહીદોને શ્રદ્ધાંજલિ આપતા ગૃહે મૌન પાળ્યું હતું. આ પછી સંરક્ષણ, ગૃહ, વાણિજ્ય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓના અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા. બાદમાં વિપક્ષના હોબાળા વચ્ચે સભાપતિએ શૂન્યકાળ શરૂ કર્યો. કેટલાક સભ્યોએ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા. જોકે સતત સૂત્રોચ્ચારના કારણે સભાપતિએ ગૃહને પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું. ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 36મી બેઠકમાં ગઈકાલે ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા અને ચર્ચા કરી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ સરહદ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, સંસ્થાકીય પદ્ધતિઓને મજબૂત બનાવવા અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી હતી. બંને પક્ષોએ ભાર મૂક્યો કે દ્વિપક્ષીય સંબંધોના એકંદર વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી જરૂરી બની છે. બેઠકમાં બંને પક્ષો વાસ્તવિક નિયંત્રણ રેખા પર બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગેરસમજ ટાળવા માટે કાર્યકારી પદ્ધતિની સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો સહિત હાલની રાજદ્વારી અને લશ્કરી સંવાદ પદ્ધતિઓનો ઉપયોગ ચાલુ રાખવા સંમત થયા હતા. ગૃહમંત્રી અમિત શાહે કવિવર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે ટાગોરે ભારતના

0: આત્માને અવાજ આપ્યો અને તેમના લખાણો દ્વારા સ્વતંત્રતા ચળવળમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ કાશ્મીરમાં હવામાન ચેતવણી પ્રણાલીને મજબૂત બનાવવા 4 વધારાના ડોપલર વેધર રડાર સ્થાપિત કરાશે. સમગ્ર પ્રદેશમાં વારંવાર ભારે વરસાદની ઘટનાઓ બની રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગ પીર પંજાલ પ્રદેશના રાજૌરી, ચેનાબ ખીણના ડોડા, કાશ્મીરના અનંતનાગ અને સોપોરમાં રડાર સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. હાલમાં શ્રીનગર, જમ્મુ અને બનિહાલમાં 3 રડાર કાર્યરત છે. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 97 થયો છે. સાંભળીએ એક અહેવાલ.
1: આસામ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ કે અનુસાર કરગોલાઘાત ઓર ઉદલગુરી જિલ્લો મેં 12 સે 1 વ્યક્તિ કી મૃત્યુ હુઈ. રાજ્ય મેં અબ તક 480 સે અધિક ગાંવ બાર કી ચપેટ મેં હૈ, જબકિ હજારો લોક રાહત શિબિરો મેં રહ રહે હૈ. શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ ઓર સરાયદેવ જૈસે સર્વાધિક પ્રભાવિત જિલ્લો મેં બાર કી સ્થિતિ મેં કાફી સુધાર હુઆ હૈ. બાર કે બાદ કી સ્થિતિ સે નિપટને કે લિયે સરકાર ને પ્રભાવિત ઇલાકો મેં સ્વાસ્થ્ય શિબિરો ઓર ચિકિત્સા સેવાઓ કો તેજ કર દિયા હૈ. જલ જનિત બીમારીઓ કી રોકથામ ઓર પ્રભાવિત લોગો કો સ્વસ્થ સેવાએ ઉપલબ્ધ કરાને પર વિશેષ ધ્યાન દિયા જા રહા હૈ. રાકેશ દોલે, આકાશવાણી સમાચાર, ગુવાહાટી.
0: આંતરરાષ્ટ્રીય પ્રેસ સ્વતંત્રતા માટે કામ કરતી એક અગ્રણી સંસ્થાએ પાકિસ્તાનને વિદેશી મીડિયા સુવિધા દિશાનિર્દેશ 2026 પાછા ખેંચવાની માંગ કરી છે. સંગઠને આ ગાઇડલાઇન્સને કઠોર ગણાવતા કહ્યું છે કે તેનાથી પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અશાંતિના રિપોર્ટિંગ પર પ્રતિબંધ મુકાશે. સંગઠનના જણાવ્યા અનુસાર પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી સુધારાની માંગ કરી રહેલા વિરોધ પ્રદર્શનોના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના અહેવાલો પ્રકાશિત કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. કોંગોમાં ઇબોલાના કેસોની સંખ્યા 4000 વટાવી ગઈ છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇબોલાના કુલ કેસોની સંખ્યા 4053 થઈ છે, જેમાં 1850 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હાલમાં 694 દર્દીઓ આઇસોલેશનમાં અથવા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 793 લોકો સાજા થયા છે. યુનિસેફે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાના ફાટે નીકળવાથી 330 બાળકોના મોત થયા છે અને ઇટુરી પ્રાંતમાં આવશ્યક આરોગ્ય સેવા ગંભીર રીતે ખોરવાઈ છે. બેડમિન્ટનમાં ભારતની રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહાએ કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અશ્મિતાએ જાપાનની હિના અકેચીને 20-22, 21-15, 21-19 હરાવી. રક્ષિતાએ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની જ તન્વી શર્માને 21-18, 19-21, 19-21 પરાજય આપ્યો. હવે તે સેમીફાઇનલમાં અશ્મિતા ચલિહા સામે મુકાબલો કરશે. પુરૂષ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય અને કૃષ્ણ પ્રસાદ ગરાગા સેમીફાઇનલમાં મલેશિયાની જોડી સામે રમશે. દરમિયાન મહિલા અને મિશ્ર ડબલ્સ સ્પર્ધામાં ભારતનો પડકાર સમાપ્ત થયો છે. સોનાલી સિંહ અને રીતિકા ઠાકરની જોડી જાપાનની જોડી સામે અને મિશ્ર ડબલ્સમાં ઈશાન ભટનાગર અને શ્રુતિ મિશ્રાની જોડી દક્ષિણ કોરિયાની જોડી સામે પરાજય થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. સંસદના બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત. ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા કરી. કોંગોમાં ઇબોલાના કેસની સંખ્યા 4000 પાર. બેડમિન્ટનમાં ભારતના રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહા કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

સ્થિતિની સમીક્ષા કરી. કોંગોમાં ઇબોલાના કેસની સંખ્યા 4000ને પાર. બેડમિન્ટનમાં ભારતના રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહા કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત આગામી સમયમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે, જેના કારણે ગ્રામીણ સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા, સેન્દ્રીય ખાતરના ઉપયોગ અને ગોળાકાર અર્થતંત્રને નવી ઊંચાઈ મળશે. આ રીતે ગોબરધન યોજના ગ્રામીણ ગુજરાતના હરિયાળા ભવિષ્ય તરીકે સ્થાપિત થઈ રહી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત હાલ 14,000થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયો એનર્જી સ્કીમ ગોબરધનને મંજૂરી આપી છે. આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક, અદ્ભુત કલાત્મકતા અને ગ્રામીણ અર્થતંત્રના આધારસ્તંભ સમાન રાષ્ટ્રીય હાથશાળ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી. આ પ્રસંગે શ્રી પટેલે ગરવી ગુર્જરીના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને વેચાણ માટે મૂકવામાં આવેલ વિવિધ ઉત્પાદનોની જાણકારી મેળવી હતી. પ્રકૃતિના વૈભવ અને લોકસંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પ્રારંભ કરાવશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે જણાવ્યું કે આ ફેસ્ટિવલ પ્રકૃતિ અને સંસ્કૃતિનો ઉત્સવ બનીને એક ભારત શ્રેષ્ઠ ભારતની

કોમ્યુનિટી હોલ બનાવવા જગ્યાની પસંદગી, સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓને મળતો લાભ અને તેની સુચારૂ રીતે અમલવારી, ગામમાં જાહેર શૌચાલય બનાવવા તેમજ રમતગમતનું મેદાન ઉભું કરવા સહિતના કામો અંગે અધિકારી અને આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે વિશ્વને અસ્તિત્વ અંગેનું ગહન ચિંતન અને કાલજયી સાહિત્યિક કૃતિઓ આપનાર ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ પર તેમને ભાવપૂર્ણ વંદન કર્યું. શ્રી પટેલે વધુમાં કહ્યું કે ગુરૂદેવે ગીતાંજલિ જેવા અમર કાવ્ય સંગ્રહથી સાંસ્કૃતિક ચેતના જગાવી અને આપણા રાષ્ટ્રગાન જનગણ મનની રચના કરીને રાષ્ટ્રને એકતા અને દેશભક્તિના સૂત્રમાં પરોવ્યું. તેમના ઉચ્ચ વિચારો આપણને સદા માર્ગદર્શન આપતા રહેશે. મહેસાણાના ઊંઝા ખાતે 28 નગરપાલિકાઓ માટે આજે કાર્ય શિબિર યોજાઈ, જેમાં શહેરી વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને નિયમોના અસરકારક અમલીકરણ અંગે ગાંધીનગર ઝોન હેઠળ આવતી નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સદસ્યો તેમજ મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ શિબિરમાં ઘન કચરા વર્ગીકરણ, યોગ્ય સંગ્રહ તેમજ નિકાલ પર ભાર મુકાયો. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કેસર કેરીની ગુણવત્તાસભર આંબાની કલમો રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરાયો, જે અંતર્ગત અંદાજે 3-3.5 ફૂટ ઊંચાઈ ધરાવતી કેસર કેરીની કલમો માત્ર 80 રૂપિયાના રાહત દરે અપાશે, જેનાથી ખેડૂતો અને નાગરિકોને લાભ થશે. વૃક્ષારોપણ અભિયાન 2026 હેઠળ કરાયેલી આ પહેલનો લાભ ભાવનગરની સાથે કોઈપણ તાલુકા અને જિલ્લાના રસ ધરાવતા નાગરિકો મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી કેસર કેરીની કલમ મેળવી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ

અવતની મૂક સેવક મહારાજને કાકાસાહેબ કાલેલકરે સંસ્કૃતિ વીર કહ્યા હતા. તેમનું પૂરું નામ રવિશંકર શિવરામ વ્યાસ. શ્રમ, સાદગી અને સંયમ આ ત્રણ મહારાજના જીવનના મુખ્ય ગુણ હતા. લોકોને પણ તેમણે આ જ ગુણ કેળવવાનો બોધ આપ્યો હતો. મહારાજ

0: કાવ્યસંગ્રહ થી સાંસ્કૃતિક ચેતના જગાવી અને આપણા રાષ્ટ્રગાન જનગણ મનની રચના કરીને રાષ્ટ્રને એકતા અને દેશભક્તિના સૂત્રમાં પરોવ્યું. તેમના ઉચ્ચ વિચારો આપણને સદા માર્ગદર્શન આપતા રહેશે. મહેસાણાના ઊંઝા ખાતે 28 નગરપાલિકાઓ માટે આજે કાર્ય શિબિર યોજાઈ, જેમાં શહેરી વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને નિયમોના અસરકારક અમલીકરણ અંગે ગાંધીનગર ઝોન હેઠળ આવતી નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સદસ્યો તેમજ મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ શિબિરમાં ઘન કચરા વર્ગીકરણ, યોગ્ય સંગ્રહ તેમજ નિકાલ પર ભાર મુકાયો. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કેસર કેરીની ગુણવત્તાસભર આંબાની કલમો રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરાયો, જે અંતર્ગત અંદાજે 3 થી 3.5 ફૂટ ઊંચાઈ ધરાવતી કેસર કેરીની કલમો માત્ર 80 રૂપિયાના રાહત દરે અપાશે, જેનાથી ખેડૂતો અને નાગરિકોને લાભ થશે. વૃક્ષારોપણ અભિયાન 2026 હેઠળ કરાયેલી આ પહેલનો લાભ ભાવનગરની સાથે કોઈપણ તાલુકા અને જિલ્લાના રસ ધરાવતા નાગરિકો મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી કેસર કેરીની કલમ મેળવી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ
1: અંડર વ્યાપક ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ચીપડી પાટિયા રોડ, ભાનેરા પાટિયા રોડ, મહુદા રેસ્ટ હાઉસથી ફીણાવ, ખાત્રળ ચોકડી ટુ રાસ્તા ચેકપોસ્ટ, નેનપુર ચોકડી, અકલાચા ચોકડી, મારુતિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રોડ, વરસોલા અરેરા કમલા વિલેજ રવતની મુખ સેવક મહારાજને કાકા સાહેબ કાલેલકરે સંસ્કૃતિવીર કહ્યા હતા. તેમનું પૂરું નામ રવિશંકર શિવરામ વ્યાસ. શ્રમ, સાદગી અને સંયમ આ 3 મહારાજના જીવનના મુખ્ય ગુણ હતા. લોકોને પણ તેમણે આ જ ગુણ કેળવવાનો બોધ આપ્યો હતો. મહારાજ પિક્ષળા ગુતાલ અને કસ્તુરબા ગાંધી વિદ્યાલય પીજની મુલાકાત લઈ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને SMCના સભ્યો સાથે સંવાદ કર્યો હતો. હમણાં જ આપ ખેડા જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જનક જાગીરદાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું હેમંત ચૌહાણને.

હેમંત ચૌહાણને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: 21-15, 21-19. Ashmita and Rakshita will face each other in the semi-final tomorrow. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કારો એનાયત કર્યા. હાથવણાટ વણકારોને હાથવણાટ પરંપરાઓના સંરક્ષણમાં યોગદાન બદલ કુલ 22 પુરસ્કારો એનાયત કરાયા, જેમાં 3 સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને 19 રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર અપાયા. વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે હોબાળાના કારણે સંસદના બંને ગૃહો સોમવાર સુધી સ્થગિત કરાયા. ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા અને ચર્ચા કરી. જમ્મુ કાશ્મીરમાં હવામાન ચેતવણી પ્રણાલીને મજબૂત બનાવવા 4 વધારાના ડોપલર વેધર રડાર સ્થાપિત કરાશે. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 97 થયો. આંતરરાષ્ટ્રીય પ્રેસ સ્વતંત્રતા માટે કામ કરતી એક અગ્રણી સંસ્થાએ પાકિસ્તાનને વિદેશી મીડિયા સુવિધા દિશાનિર્દેશ 2026 પાછા ખેંચવાની માંગ કરી. કોંગોમાં ઇબોલાના કેસની સંખ્યા 4000 પાર, હાલમાં 694 દર્દીઓ આઇસોલેશનમાં. રાજ્યમાં ગોવર્ધન યોજના અંતર્ગત આગામી સમયમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે. હાથસાળ દિવસ નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં હાથસાળ ઉત્પાદનોની ખરીદી કરી. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પ્રારંભ કરાવશે. રાજ્યમાં ગત 4 વર્ષમાં સિકલ સેલ એનિમિયાના 14,000થી વધુ દર્દીઓને 14,57,00,000થી વધુની તબીબી સહાય વિનામૂલ્યે અપાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. માંડવીમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે 62 કરોડ રૂપિયાના બાયપાસ બ્રિજનું કામ પૂર ઝડપે ચાલુ, ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે. કચ્છમાં જ્ઞાન સહાયક ભરતીનો બીજો તબક્કો સંપન્ન. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 180 ઉમેદવારોએ કરી સ્થળ પસંદગી. સામખેડી ભચાઉ વચ્ચે 3રી અને 4થી લાઇનનું CRS પરીક્ષણ સફળ. 130 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી

નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો માશૂક ફિલ્મનું ગીત, જેને ગાયું છે કુમાર સાનુ અને સાથીઓએ.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું શૈલેશ ગિરી બાવાએ ગયેલી દેવાયત પંડિતની રચનાથી.

0: શૈલેષગીરી બાવા પાસેથી પ્રાચીન ભજનો હમણાં જ આપે સાંભળ્યા. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો બાબુલ બારોટ પાસેથી લોકવાર્તા. આ લોકવાર્તાનું શીર્ષક છે વીર મેઘમાયો. તો સાંભળીએ બાબુલ બારોટ પાસેથી લોકવાર્તા વીર મેઘમાયો.
1: તું ને વિગતાડ્યું જણ જણ જીજવ્યું, જેડા જેડા માનવી કરે એડી એડી વાતડ્યું, અને વાતડ્યું ગુડારથજીયું મુજા ઘટમે ઘણેરિયું, હકડી તડ ન પોગ્યું યા તો બાપા દુજી ઉપડ્યું. આ મલક આ વાતોનો ઇતિહાસના ઉવારણા લેતો કઈ કેવા પ્રસંગો, કઈ કેવી વાતો, કઈ કેવા સંભારણા ગરવા ગુજરાતની ગોદની બાયલીબા ધરબાઈને પડ્યા છે, ત્યારે કોઈક કવિઓ કોઈક કલાકારો આ વાતોને લઈ જગતના ચોકની માઇલી પર મૂકે છે. કારણ શું? કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. પૂછી લ્યો સંતોને સંતપણા, ક્યાંય નથી મફતમાં મળતા. જેણે જેણે જે કાંઈક કામ કર્યા છે એની ઇતિહાસે નોંધ લીધી છે બાપ. અને તો આ જગતનો દસ્તુર છે, આ જગતનો નિયમ છે. વઢાયા વગર લોહી ન નીકળે, ગહાયા વગર ઉજળું ન થવાય, અને પરોપકારની ભાવના જેનામાં આવે ત્યારે દુનિયા એને એક હાથે નહીં બે હાથે સલામ કરે છે બાપ. આજ એવી વાત કરવી છે કે જે લોક કલ્યાણ માટે, જગતના હિત માટે, જગત માટે પરોપકાર કરી જેણે પોતાના દેહને ત્યાગી દીધો, પોતાનું બલિદાન દઈ દીધું, એવા માનવમાંથી દેવ તરીકે આજ પણ દુનિયામાં પૂજાય છે એવા વીર મેઘ માયાની વાત કરવી છે બાપ. પાટણ, પાટણની રાજગાદી, સિદ્ધરાજ જયસિંહનો રાજ, આખાય ગુજરાતની માયલી પાસે જેની એમ કહેવાય છે કે સત્તા બારો બાર, એવો જમાવટ વાળો રાજવી. અને એમ કહેવાય છે કે પાટણની માયલી પાસે સહસ્ત્રિક તળાવ, એ તળાવ બાપ દાદાએ ગળાવેલું, પાણી નહોતું આવતું, એમાં સમારકામ કરવાનું ચાલુ કર્યું. પણ સમારકામ માટે રાજસ્થાનની માયલી પાસેથી મજૂરો બોલાવેલા, ઓડ બોલાવેલા, અને એમાં એક બાઈ, આહા શું એના રૂપના વખાણ કરું બાપ. ઉષાને જોવાની હજી આવતી હતી લજાતી ખુમારી, જરી લાવતી હતી છૂટા કેશ કાળા રૂપાળા, એવું રૂપનું આભરણ, અને એ સતી જસમાં ઉડણ હતી બાપ. એક દી રાજા સિદ્ધરાજને આ જોવા માટેનો ભાવ થયો. સહસ્ત્રલિંગની માલિપા માણસો કામ કેમ કરે છે એ જાણ માટે આજ પોતે પધારી રહ્યા છે. અને એ વેટાણે આ સતી જસમા એ પોતાના દીકરાને ઝાડની નીચે પારણું બાંધી હિંચકા નાખી અને માટીના બખડિયાને માથે ઉપાડી અને આમ ધીરે ધીરે ધીરે ધીરે બાઈ આમ પાળી માથે નાખવા જાય. અને જ ટાણે રાજાની નજર પડે છે. સિદ્ધરાજ જયસિંહ એના રૂપની માલિપા મોહી પડે છે. એની કમરનો લંક, કેડિયોનો લંક જોઈ સિદ્ધરાજને આંખની માલિપા એને લાલચ જાગે છે.

ફરમાન કર્યું, જાઓ એને કહો પાટણની પટરાણી બની જાય, પાટણની રાણી પદને સ્વીકારે. અને તેથી જસમાએ કીધું તું કે નયા મહારાજ, હું પરણિત છું, મારે દીકરો છે, મારો પતિ છે, મારાથી પગલું નહીં ભરાય. પણ એમ કહેવાય છે કે એના માણસો બહુ જ પ્રયત્ન કર્યા, અત્યારે જસમા અને એનો પતિ સાથેનો પરિવાર એ બધાએ બાપ પાટણ છોડી નીકળી ગયા. વચમાં ગયા, મહારાજનો હુકમ થયો, પીછો કર્યો, વચમાંથી પકડી. અને એમ કહેવાય છે કે જસમાના પતિને ત્યાં માર્યો, મરી ગયો, જસમાને કેદ કરીને પકડી લાવ્યા. વિધવા જસમા પણ જેના પંડની બાયલી પાસે અસ્તિત્વ જાગેલું હતું, એ આવતાની સાથે સિદ્ધરાજ અને હાથ લગાડે ન લગાડે યા તો કમરની માયલી પાથી હાચવેલી કટાર કાઢી અને સતીત્વને હાચવવા હાટું થઈ એ ભારત વર્ષની બાય પોતાની પતિવ્રતા એ પરંપરાને જાળવવા માટે થઈને પેટની માયલી પા કટાર ખાધી અને આ બાય ઢળી પડી. પડતા પડતા એટલું કીધું કે મહારાજ, કાળો ગજબ કર્યો, જે તળાવ ગોળવા માટે અમને બોલાવ્યા હતા અમારી માથે મીઠી નજર કરવાના બદલે તમે માઠી નજર કરી. હું બીજું તો શું કહું, હું વેર ન વાળી શકું, પણ મારા કાળજાની માલી પાથી ઉદ્ગાર નીકળે છે કે તારું હારું નહીં થાય, તારું હારું નહીં થાય એટલું નહીં, પણ તું જે તળાવ ગળાવે છે ને એમાં પાણીએ નહીં આવે, તારી પરજા છે ને એ પાણી વગર તરફડીને મરી જાય. વાત પૂરી થઈ ગઈ સાહેબ. અહીંયા જસમાએ શ્રાપ આપ્યો, સમય ગયો, સહસ્ત્રલિંગની માલિપા પાણી આવતું નથી. સિદ્ધરાજ આકુળ વ્યાકુળ મંડો થવા જોશીઓને તપસ્વીઓને મહારાજોને અને શાસ્ત્રીઓને તેડાવીને કીધું કે આમાંથી કોઈ ઉપાય ખરો. ત્યારે કોઈક મહારાજે એવું કીધું જ્યોતિષ શાસ્ત્રીએ કે મહારાજ એક ઉપાય છે, શું કે આ સહસ્ત્રલિંગની માલિપા કોઈક 32 લક્ષણો પુરુષ આવી અને પોતાની કાયાનું બલિદાન આપે ને તો કદાચ આમાં પાણી આવે, બાકી સતીનો શ્રાપ છે ને એ કોઈ દી મિથ્યા ન થાય. પણ કોઈ 32 લક્ષણો પુરુષ આવી અને આમાં દેહનું બલિદાન આપે તો કે છે કદાચ આમાં પાણી આવે. ઢંઢેરો પીટવાનું ચાલુ થયું, રાજાનું ફરમાન નીકળ્યું, ગામે ગામ પુકાર મંડો થવા, છે પ્રજાની વારે કોઈ ચડે એમ, છે પ્રજાનો દાતા, કોઈ પાણીનો દાતા, કોઈ જળનો દાતા, પાણી માટે થઈ અને આ દુનિયાના ચોકમાં જે કાયાને હોમી નાખે આવી કોઈ વ્યક્તિત્વની તલાશ માટે ઢોલ વાગ્યા. ગામડે ગામડે ઢંઢેરો પીટાવા માંડ્યો. આ બાજુ ધોળકાની બાજુમાં રનોડા ગામ, સિદ્ધરાજ જયસિંહની તો હુકમ આખા ગુજરાતમાં હુકુમત ચાલતી હતી. રનોડાના પાદરમાં આવ્યા અને ઢોલના ધબકારા સાંભળ્યા. મેઘવાળ પરિવાર, વણકર સમાજ અને એમાંય બાપ વીર મેઘ માયો ભર જુવાની માયલીપા, એને અંદરથી ભાવ જાગેલો કે હું જગતમાં ચોકમાં આવ્યો છું તો મારે દુનિયા માટે કાંઈ કરવું પડે, એમાં અવાજ સાંભળ્યો. પૂછ્યું શું છે કે પાટણની માયલીપા પાણીનો પુકાર પડ્યો છે, પબ્લિક માટે થઈ, જનતા માટે થઈ, અને કોઈ બલિદાન આપે તો દુનિયા પાણી ભેળી થાય. આ વાત જ્યારે એના કાને પડી અને તેથી એમ કહેવાય છે કે એ પોતે આ ધમસી બાપા, માતા ગંગાબાઈ અને પત્ની હરખા એટલે કે મરઘાબાઈ, એ ત્રણેને ભેળા કરીને એટલું કીધું કે માં મારું જીવન ધન્ય થઈ જાય, બાપ હું જન્મ લઈ આ જગતના ચોકડી માલી પર આવ્યો છું, પણ જો કાંઈક મારાથી સારું કામ થાય તો તારી કુખ ઉજળી થાય, બાપને કે બાપા તમારું નામ ઉજળું થાય, અને પત્નીને કીધું કે તારું જીવન છે ને એ સાર્થક થઈ જાય. જો મને તમે કહો ને તો આ સહસ્ત્રગીરી વાલી પર હું હોમાવા તૈયાર છું. અને જે ઢોલ ઢંઢેરો પીટવાનો વાગતો હતો એ ઢોલ આજ કંઈક જુદી ભાતનો બદલાણો. ફરમાન થયું, રનોડાનો બેગ માયો, માયો નહીં બાપ પણ દેવ થઈ ગયો, એ પોતે તૈયાર છે. અને આવ્યા વખતે ઢોલે પાટણની બજારમાં રાજા સિદ્ધરાજ જયસિંહની આગળ આવી અને કોઈકે કીધું કે મહારાજ, રનોડાનો એક વણકરનો દીકરો પરોપકાર માટે થઈ ઈ પાટણના સહસ્ત્રલિંગ તળાવમાં હોમાવા માટે તૈયાર છે, અને તેદી ખમા ખમા માયા તને ખમા માયા, તારી જણનારી જનેતાને લાખ લાખ સલામ, પાટણની જનતાના પુકાર હેબળ્યા. અને આવ્યો બાપો સિદ્ધરાજ જયસિંહની આગળ આવીને કીધું કે હું વણકર છું, પૂછી લ્યો તમારા પંડિતોને, કાંઈ વાંધો તો નથી ને, પણ જેવું માયાનું નામ પડ્યું, વણકરનું નામ પડ્યું, મેઘોળનું નામ પડ્યું, ત્યાં તો વિદ્વાનોના કાળજાની માલિપા આમ આમ આમ આમ છછેડાવા મંડાણા. આ નો ચાલે, આ નો ચાલે. પણ કોઈક જ્યોતિષને પૂછવા

આવ્યો કે મહારાજ એવું નથી, ધરતી માતાના માથે હરનારા ફરનારા માણસોને એક જાતિથી ઓળખે માતા ધરતી, કોઈનાથી વેરો આંતરો રાખે નહીં, અને દુનિયા માટે જે દેહને ત્યાગવા તૈયાર થાય એના જેવો કોઈ વિશેષ વ્યક્તિ નહીં, એ તો બ્રાહ્મણનો બ્રાહ્મણ છે બાપ, દેવનો દેવ છે. અને પછી એના બલિદાનની વાતને મંજૂર કરવામાં આવી, પછી તો ઢોલ ત્રંબાળું ગહકિયા વાગતા ઢોલે જય હો જય હો જય હો જય હો નો નારો મંડો વાગવા, પાટણની બજારની માલિપા, લોકો હરખની માલિપા, ગાડા બાબરા દીવાના મસ્તાના બની ગયા. આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલૂણો સ્નેહ, સખી અમારી ગોઠમાં હાચા મોતીડે વર્ષા મે, આખા પાટણની બજારની માલિપા. એમ કહેવાય છે કે આસો પાલવના તોરણ બંધાણા, લોકોને હૈયાની માલિપા. એમ થયું કોઈક મરદ પાક્યો, કોઈક વીર વરો આવ્યો, કોઈક વીર પુરુષ આવ્યો, કોઈક દેવ આવ્યો, આ પાટણની પ્રજાને અંદરથી સાંત્વના મળી, અંદરથી આશરો મળી ગયો. હવે અમે પાણી ભેળા થશું, પાટણ છે ને એ પાણીનું તરસ્યું નહીં રહીએ. એક માયાના બલિદાન માટે થઈ આજ વાગતા ઢોલે એ સહસ્ત્રની હજારો માણસોની મેદની વચ્ચે દીધી માયાને આ વાસતે ગાસતે લાવવામાં આવ્યા. તે દી સિદ્ધરાજ જયસિંહે એટલું કીધું, તું માયા, તું માયાઓ ખરો બાપ, પણ દેવ માયલો દેવ છે. તું આજ પાટણની પ્રજા માટે થઈ અને આ પોતાના દેહનું બલિદાન આપવા તૈયાર થયો છે, તારી કાંઈ તમન્ના ખરી? તારી કાંઈ માગણી ખરી? તારી કાંઈ જિજ્ઞાસા ખરી? અને તે દી હાથ જોડી સવિવેકથી મેઘમયાએ એટલું કીધું, તું મહારાજ બીજું તો શું, પણ આ અસ્પૃશ્યતા એટલી હદે અમારા ઉપર, અમારા આખા સમાજની આ દશા ઉપર, તમે જોઈ લો અમારો વસવાટ ગામથી છેવાડો હોય, આવી કરુણા કરજો, અમારી વસ્તીને, અમારા સમાજને વસ્તીમાં વસવાટ આપજો, આંગણાની માલિપા તુલસી આપજો, પીપળો આપજો, અમે સર્વ ધર્મનું પૂજન કરી શકીએ, ભક્તિ કરી શકીએ, એવો અમને વાત આપજો. અને તેદી બેગ માયાની વાતને સ્વીકારી અને સિદ્ધરાજ જયસિંહે એ જ જગ્યા ઉપર જાહેરાત ફરમાવી, આજ પછી મારા પાટણની માલિપા ક્યાંય પણ કોઈ નાતિ જાતિનો ભેદ નહીં રહે, કોઈ પણ વ્યક્તિને નીચ કે ઉચ્ચ કહેવામાં નહીં આવે. આ તમામ વાતો અને મેઘવાળ સમાજનો વસવાટ છે ને એ ગામના મધમાં કરવાની અમને છૂટ છે, આંગણાની માલિપા તુલસી એ વાવવાની છૂટ છે, તુલસીનો ક્યારો કરે, પીપળાનું પૂજન કરે, આ તમામે તમામ પ્રકારની છૂટછાટ આપ્યા પછી એમ કહેવાય છે કે એ ઢોલને નગારા ત્રંબકિયા વાગવા ભંડાણા, અને એવે ટાણે વાગતા ઢોલે જેમ સહસ્ત્રનીની માલિપા એક એક ડગલું માંડે વીર મેઘ માયો, આ બાજુ માં જોઈ રહી હોય, બાપ જોઈ રહ્યો હોય, સમાજ જોઈ રહ્યો હોય, ધર્મપત્ની જોતા જોતા હરખની માલિપા ગાડી બાબરી દિવાની મસ્તાની બની જાય. મારો કંથ, મારો પિયુ, મારો બાપ, મારો હાવજ એ આ જગતના કલ્યાણ માટે થઈ અને આ જોતો ખરા આજ બલિદાન દેવા માટે તૈયાર થયો છે. સહસ્ત્રલિંગ તળાવની વધ મધમાં ગયા અને જય હો જય હો જય હો નો નારો લાગ્યો. એક ઘડી, બીજી ઘડી, ત્રીજી ઘડી આવે એ પહેલા તો પગ જ્યાં એ સમદર જેવો હાવજ આમ જ્યાં ડગલા માંડી એ બરાબર મધ સહસ્ત્રલિંગની માલિપા ગયો, ચરણ અડ્યા અને ધરતીના પેટાળની માલિપાથી અમીના છાટણા થયા. અંદરથી જળ છે ને એ ખળખળ કરતું ઉછાળા મંડ્યું મારવા, જાણે મેઘ માયાના ચરણ ચૂમવા માટે એ જળ પાતાળમાંથી છલાંગ મારતું હોય એમ. એટલું નહીં પણ આભા મંડળની માલિપા ગાયની ખરી જેવી વાદળી દેખાણી, આભા મંડળની માલિપા આમ જોવો ત્યાં તો ખબર ન પડે એટલી વારમાં મેઘ ધારા મંડી થવા. અને એમ કહેવાય છે એ મેઘ માયાએ એ જળની માલિપા જ્યાં ધળને માથું નોખું કર્યું ત્યાં તો બાપ સહસ્ત્રની દિવાલીપા એ જળના ફુવારા છૂટ્યા, માયાના બલિદાનને સહસ્ત્રલિંગે સ્વીકારી લીધું અને જળબંબાકાર બની. અને એમ કહેવાય છે કે એ સહસ્ત્રલિંગની માલિપા પાણી પાણી પાણી પાણી એ થઈ ગયું ત્યારે કોઈક કવિના મોઢાની માલિપાથી શબ્દ નીકળી ગયા હતા કે વાહ મરદ, વાહ હાવજ, આને જીવન કહેવાય, આને ધન્યતા કહેવાય. જણદારી જનેતાની કુંખને ઉજળી કરી બાપ વીર મેઘ માયાના નામના ત્યાં તો દુહા મંડાળા ગવા કે હે માયા, તું માનવ ખરો પણ દેવ તણો અવતાર, માયા તું માનવ ખરો પણ દેવ તણો અવતાર, જન્મી આ જગતમાં અને તે તો કર્યાય પરોપકાર, આ જન્મ લઈ આ દુનિયાના ચોકની માલિપા તે તો પરોપકારના કામ કર્યા છે અને એવા પરોપકારના કામ માટે થઈ આ ઇતિહાસ જેની સાક્ષી ભરે છે
વીર મેઘમાયાએ વર્ષો પહેલા એ ધોળકાની બાજુમાં રનોડાની ધરતીમાં જન્મ

0: धारण करी धर्मसिंह बापाना माता गंगा माताना ई वागणा ने उजळू करता करता करता जेने एवी नामना मेळवी अन पाटणना सहस्त्रलिंग तळावनी बालिपा जे होमाई गयो अन होमाया पछी जेने समाज माटे फिकर करी સમાજની ચિંતા કરી સમાજ માટે કઈક માગ્યું માગવું ને એ ખૂબી છે સાહેબ પોતાના પંડ માટે નહીં આ જગતના કલ્યાણ માટે જેને ન્યોછાવર પ્રાણ કર્યા અને સમાજ માટે થઈ અને જેને માગણી કરી કે મહારાજ મારા બલિદાનને આ લેખે લેતા હોય મારું બલિદાન ત્યારે સાર્થક થાય કે હું આ સમાજને કામ લાગુ મારા સમાજનો વસવાટ છે ને એ નગરમાં ધી આપજો મારા સમાજના આંગણાની માલિપા તુલસીનો ક્યારો રોકી શકે મારા સમાજના આ માણસો છે ને એને વસવાટ કરી અને પીપળાનું પૂજન કરી શકે આને કહે છે અને એટલા માટે કીધું છે કે ભાગ્ય બળા તો રામ ભજલે બખત બળા તો કછું દે અકલ બળી તો ઉપકાર કર દેહ ધર્યા કા ફલ હે અને થેદી આજ દિન સુધીમાં વીર માયાનો જય હો વીર માયાનો જય હો વીર માયાનો જય હો આખાય પાટણ પંથકની માલિપા જેને રામના ડંકા વંડ્યા વાગવા આજ પણ ઇતિહાસને એવી નોંધ લેવી પડે છે કે માયા તો માનવ ખરો પણ દેવ તણો અવતાર અને આજ જન્મ લઈ જગતમાં આવ્યો કરવાય પરોપકાર તારા પરોપકારની કહાણીને લાખ લાખ સલામ છે મેઘ માયાના નામને જય હો જય હો જય હો માયાદેવ
1: હમણાં જપ સાંભળી રહ્યા હતા લોકવાર્તા વીર મેઘ માયો આ વાર્તા રજૂ કરી બાબુલ બારોટે અને આ સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશું સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કચ્છમાં આગામી 9-17 ઓગસ્ટ દરમિયાન યોજાનારા હર ઘર તિરંગા અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ વર્ષે વંદે માતરમના 150 વર્ષની થીમ પર 14 ઓગસ્ટે ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા અને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ ઉજવાશે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્યથી લઈને શહેરી સ્તરે બાઇક, સાયકલ અને ઈ બાઇક રેલીઓ યોજાશે. સરહદી 106 ગામોમાં નાગરિકો અને સિક્યોરિટી ફોર્સના જવાનોની સહભાગીતા સાથે વિશેષ તિરંગા યાત્રા યોજાશે. શાળા કોલેજોમાં ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજવા સાથે સેલ્ફી વિથ તિરંગા ડિજિટલ અભિયાન અને સરકારી ઇમારતો પર ત્રિરંગી રોશની કરવામાં આવશે. વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિ, શાંતિ માર્ચ તથા પ્રદર્શન યોજાશે. આ બેઠકમાં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર BD દેવેરા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી, પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે 5 સદીઓથી હસ્તકલાની પરંપરા જાળવી રાખનાર કચ્છનું ભુજોડી ગામ દેશ વિદેશમાં ધ્યાન ખેંચી રહ્યું છે. પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલ મંત્રને સાર્થક કરતા ભુજોડીના કારીગરોએ 150થી વધુ નેશનલ અને રાજ્યકક્ષાના એવોર્ડ મેળવીને રાજ્યમાં સર્વાધિક એવોર્ડ વિજેતાનો રેકોર્ડ બનાવ્યો છે. અહીં 350થી વધુ કારીગરો ઊન, સૂતર અને ઓર્ગેનિક કાલા કોટનમાંથી 24થી વધુ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવે છે. વર્ષ 2011માં GI ટેગ મેળવનાર કચ્છી ગરમ શાલ ₹400 શરૂ થઈને ઓર્ડર મુજબ ₹00,00,000 સુધીની બને છે. સરકારના સહયોગથી અહીંના કારીગરો અમેરિકા, જર્મની સહિત 18થી વધુ દેશોમાં પોતાની કલાની નિકાસ કરી રહ્યા છે, જે આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીની સૂચના તેમજ જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર કેશવકુમાર અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રવિના માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાની આરોગ્ય ટીમો દ્વારા સ્મૃતિવન પરિસરમાં સઘન પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન પરિસરમાં આવેલા અંદાજે 50 જેટલા ચેકડેમોમાં મચ્છરના જૈવિક નિયંત્રણ માટે પોરાભક્ષક માછલીઓ છોડવામાં આવી હતી. આ ઉપરાંત વહીવટીતંત્ર સાથે બેઠક યોજી નિયમિત દેખરેખ અને પાણી ભરાયેલા સ્થળોના નિરીક્ષણ અંગે ચર્ચા કરાઈ હતી. જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને આસપાસ પાણી ન ભરાવા દેવા અને સાફ સફાઈ રાખી સહકાર આપવા અપીલ કરી છે. સામખિયાળી ભચાઉ વચ્ચે 3જી અને 4થી રેલવે લાઇનના 2 દિવસીય CRS પરીક્ષણના બીજા દિવસે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ રહી હતી. DRM વેદપ્રકાશ અને મુખ્ય વહીવટી અધિકારી પ્રદીપ ગુપ્તાની ઉપસ્થિતિમાં આ ઇતિહાસ રચાયો હતો. રેલવે સલામતી કમિશનર ઈ શ્રીવાન નિવાસન દ્વારા સ્ટેશન યાર્ડ અને સિગ્નલાઇંગ સિસ્ટમનું નિરીક્ષણ કરાયું હતું. આ 4 લાઇનના પ્રકલ્પથી કંડલા અને મુંદ્રા બંદરોથી માલ પરિવહનને વેગ મળશે, લોજિસ્ટિક ખર્ચ ઘટશે તથા કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મોડેલ સ્કૂલ માધાપરમાં બીજા તબક્કાની જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. ટેટ ટાટ ઉત્તીર્ણ અને 48 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારોને નિમણૂક આદેશ અપાયા હતા. કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા ફાળવેલા 712 ઉમેદવારો પૈકી 396એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું, જેમાંથી માધ્યમિકના 122 અને ઉચ્ચતર માધ્યમિકના 58 મળી કુલ 180 જ્ઞાન સહાયકોએ સ્થળ પસંદગી કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર અને ભરતી નોડલ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. નખત્રાણા તાલુકાના રોહાસ ઉમરી વિસ્તારમાં દીપડો પશુઓનું મારણ કરતો હોવાથી માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે. ચોમાસાની હરિયાળીથી પર્યટકો રોહા ફોર્ટ જોવા આવે છે ત્યારે દીપડાના ખુલ્લેઆમ આંટાફેરાથી ગ્રામજનો અને મજૂરોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ દીપડો હવે ધોળા દિવસે પણ વાડામાંથી પશુઓને શિકાર કરી રહ્યો છે. માનવ જાનહાનિના ભયને ધ્યાનમાં રાખી

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. દોસ્તો, આજના આપણા ઇન્ટરવ્યૂની અંદર આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જેઓ આપણને જે નેચરલ ફૂડ ચેઇન છે, જે આહાર ઝાડ છે કે જેના દ્વારા વ્યક્તિઓ જે છે એ કોઈ પણ વનસ્પતિઓ પર જ્યારે નિર્ભર હોય છે, પોતાના આહાર ઉપર નિર્ભર હોય છે, એવી જ રીતે પ્રાણીઓ પર પોતાના આહાર ઉપર ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે નિર્ભર હોય છે, કે આખી ફૂડ સાયકલ હોય છે દોસ્તો. અને એ ફૂડ સાયકલ જો ક્યાંક ડિસ્ટર્બ થાય તો એ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિને અને માનવજાત માટે ક્યાંક સંઘર્ષરૂપ બની રહેતું હોય છે દોસ્તો. તો આના ઉપરની ઝીણવટભરી વાતો કરવાના છે અને એ ફૂડ ચેઇન જે છે એ નેચરલી કેવી રીતે પરિપક્વ

0: મિત્રો, વાત આજે આપણે આહાર ઝાડ વિષયક કરવાની છે અને એ માટે અત્યારે મારી સાથે જાણીતા પ્રકૃતિવિદ શ્રી વિનોદ પંડ્યા ઉપસ્થિત છે. સૌપ્રથમ આપણે આકાશવાણીમાંથી મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્તે.
1: નમસ્તે
0: સર. સૌપ્રથમ મિત્રોને આપણે એ વાત જણાવીએ કે આહાર ઝાડ એટલે શું.
1: સૌપ્રથમ આની સ્પષ્ટતા હું એવી રીતે કરીશ કે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સજીવનો ખોરાક કોઈ અન્ય સજીવ જ હોય છે. એટલે કોઈ એક સજીવ જે ખોરાક લે છે એ સજીવ કોઈનો પાછો કોઈ ખોરાક જ હોય છે.
0: બરાબર છે.
1: આમ પરસ્પર એકબીજાની વચ્ચે એક ખાસ સ્વરૂપનું પ્રસ્થાપન થતું હોય છે અને આવી પ્રસ્થાપિત થતી જે રચના છે અથવા તો જે ફિનોમિનન્સ કહીએ એને આપણે આહાર ઝાડ કહી શકીએ.
0: તો સર, આ આહાર ઝાડના જે ઘટકો છે એની પણ આપણે મિત્રોને વાત કરીએ કે એક્ઝેક્ટલી કયા પ્રકારના હોય છે.
1: દરેક આહાર ઝાડ જે છે એ ચોક્કસ પરિસર તંત્રના સંદર્ભમાં અલગ અલગ પ્રકારની હોય છે. દાખલા તરીકે આપણે રણ પ્રદેશ લઈએ તો એની આહાર ઝાડનું સ્વરૂપ જે હોય એની કરતા દરિયાઈ વિસ્તારની જે આહાર ઝાડ હોય એનું સ્વરૂપ અલગ હોઈ શકે. એવી જ રીતે જોઈએ તો ઘાસની વીડીના સંદર્ભમાં જે સજીવો વચ્ચે આહાર ઝાડ રચાતી હોય તેની કરતા જંગલ વિસ્તારોમાં રચાતી આહાર ઝાડ પાછી અલગ સ્વરૂપની હોય છે.
0: ખૂબ સરસ. તો સર, એક મુદ્દો એવો પણ હોય છે કૃત્રિમ રીતે પણ આહાર ઝાડ આપણે ઉભી કરી શકીએ છીએ અથવા એ પ્રકારની તંત્રની રચના કરી શકાતી હોય છે અને અમુક કુદરતી પણ હોય છે, તો એની પણ થોડી વાત મિત્રોને આપણે કરીએ.
1: મોટાભાગની આહાર ઝાડ જે આપણને સામાન્ય રીતે જોવા મળે છે તે કુદરતી સ્વરૂપની જ હોય છે, પણ કેટલાક સંદર્ભમાં જોઈએ તો આપણે આહાર ઝાડ કૃત્રિમ રીતે પણ પ્રસ્થાપિત કરી શકીએ. એનું જો હું એક આદર્શ ઉદાહરણ આપું તો માછલીઘર છે. આપણે સૌએ માછલીઘર જોયું હશે. તો માછલીઘરની અંદર વિવિધ પ્રકારની માછલીઓ છે એ આપણે જે કૃત્રિમ ખોરાક નાખીએ છીએ તેના આધારે જીવે તો છે જ, પણ મૂળભૂત રીતે જોઈએ તો એક્વેરિયમ કે માછલીઘરમાં આપણે જે છોડ અથવા તો વનસ્પતિ મૂકી છે તેના પરથી એની આહાર ઝાડની શરૂઆત થાય. સૂર્યપ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય અને જે કાંઈ શક્તિનો સંચય વનસ્પતિની અંદર થાય એ વનસ્પતિનો માછલી પોતે પણ ખોરાક તરીકે સામાન્ય રીતે ઉપયોગ કરે. આમ નિસર્ગમાં પ્રસ્થાપિત થયેલી સંચિત શક્તિ એ છેવટે વનસ્પતિમાંથી માછલીના શરીરમાં પ્રસ્થાપિત થાય. આ માછલી જો નાની હોય અથવા તો બચ્ચા સ્વરૂપની હોય તો એને કોઈ અન્ય બીજી માછલી પણ ખોરાક તરીકે ઉપયોગમાં લઈ લે. આમ એ પ્રથમ તબક્કાની જે માછલીમાં શક્તિ સંચિત થઈ હતી તે કોઈ અન્ય કે બીજા તબક્કાની માછલીમાં પાછી સ્થાનાંતર પામે. આમ જોઈએ તો શક્તિનું સ્થાનાંતર અલગ અલગ સ્તરે થયા કરે અને એને કારણે એક્વેરિયમની અંદર પણ એક કૃત્રિમ સ્વરૂપની આહાર ઝાડ રચાતી હોય છે.
0: ખૂબ સરસ. તો સર, આપણે મિત્રોને ઉદાહરણ સાથે પણ સમજાવવાની કોશિશ કરીએ કે આ આહાર ઝાડ છે એમાં એકદમ નિમ્ન સ્તર પર શું હોઈ શકે અને આગળ જતા એ કઈ રીતે વિસ્તરતી હોય છે આહાર ઝાડ.
1: આહાર ઝાડથી જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં પ્રથમ તબક્કામાં જે સજીવો પ્રસ્થાપિત થાય છે એ હંમેશા લીલી વનસ્પતિ હોય છે. કારણ કે સૃષ્ટિમાં લીલી વનસ્પતિ એકમાત્ર એવા સજીવ સ્વરૂપે આવે છે કે જે સૂર્યપ્રકાશને સંચિત કરે છે. આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સંચિત થતી શક્તિ વનસ્પતિમાં પ્રસ્થાપિત થયા પછી પ્રથમ તબક્કાના જે એના ઉપભોગ્યો કહેવાય એમાં પ્રસ્થાપિત થાય. સામાન્ય રીતે જોઈએ તો વનસ્પતિમાંથી જે શક્તિ સંચિત થઈ છે એનો ઉપયોગ પ્રથમ તબક્કાના સજીવો તરીકે કોઈ કીટકો કરતા હોય. આપણે જાણીએ છીએ કે કીટક અથવા તો તેની ઈયળો સામાન્ય રીતે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે આ કીટકો અથવા તો તેની ઈયળોને માની લઈએ કે આપણે કોઈ દેડકો આહાર તરીકે લે તો બીજા તબક્કાના સજીવ તરીકે અથવા તો બીજા તબક્કાના ઉપભોગી તરીકે અહીંયા આપણે દેડકાને લઈ શકીએ. એટલે મૂળભૂત રીતે જે શક્તિ સંચિત થઈ છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિમાં એનું સ્થાનાંતર પ્રથમ તબક્કાના સજીવ તરીકે કીટકમાંથી છેવટે દેડકાના સજીવ સ્વરૂપમાં પ્રસ્થાપિત થઈ. આમ જોઈએ તો દેડકામાંથી આગળ ચાલીએ તો તેનો ઉપયોગ માની લઈએ કે ખોરાક તરીકે કોઈ સાપ કરે છે તો ત્યાર પછીના તબક્કામાં આ શક્તિ સંચિત થશે સાપના શરીરમાં. આમ જોઈએ તો ક્રમશઃ એક લિંક સ્વરૂપે અથવા તો કડી સ્વરૂપે આહારની એક ચોક્કસ સ્વરૂપની પ્રસ્થાપિત થતી આ જટિલ બંધારણીય રચના છે.
0: તો મને લાગે છે સર આ ખૂબ મહત્વની છે અને એને બરાબર સમજવી પણ પડે. એનું કારણ છે કે અત્યારે આપણે એમ પણ જોઈએ છે કે આપણે જ્યાં આપણે વાત કરી કે રણ છે કે વીડી છે કે જંગલ છે તો એમાં અમુક આપણા પોતાના એ પ્રકારના કાર્યો કે એ પ્રકારની પ્રવૃત્તિઓને કારણે વિક્ષેપ પણ આ આહાર ઝાડમાં પડતો હોય છે, તો એને કારણે કયા પ્રકારની અસરો ઉત્પન્ન થતી હોય તો આપ થોડી એની બી વાત કરો.
1: તમારો પ્રશ્ન અત્યંત

0: મહત્વનો પણ છે. સામાન્ય રીતે નિસર્ગ જે છે એ તમામ આહાર જાળ છે એ સંતુલિત રીતે ચલાવે છે. પહેલું એક પ્રાથમિક ઉદાહરણ આપું તો આપને ખ્યાલ છે તેમ, જો ઉંદરની સંખ્યા વધી હોય તો એ વિસ્તારની અંદર આપણને સાપની સંખ્યા વધારે જોવા મળે. હવે કોઈ પણ સંજોગોમાં જો આપણે સાપને બીજી રીતે જોઈએ અને સાપનો આપણા એ પરિસર તંત્રમાંથી નાશ કરવાની શરૂઆત કરીએ તો સાપની સંખ્યા ઘટી જતા ઉપદ્રવ તરીકે ઉંદરની સંખ્યા વધી જતી હોય છે. હવે આપણને એ પણ ખ્યાલ છે કે જો ઉંદરની સંખ્યા વધે તો એ મહત્તમ નુકસાન આપણા અનાજના કોઠાર અથવા તો ખેતરોમાં થતું હોય છે. તો આ ઉંદર આપણને છેવટે વિક્ષેપ પાડીને મોટામાં મોટું નુકસાન કરે છે. મૂળભૂત રીતે જોઈએ તો આપણે જે સાપને પરિસર તંત્રમાંથી બાદ કર્યા એને કારણે આપણને પાછો એ પશ્ચાત્ય અસર સ્વરૂપે ભોગવવાનો વારો આવ્યો કે આપણા ખેતરોમાં ઉંદરોની સંખ્યા વધી અને એને કારણે પાકને નુકસાન થયું. તો આવી અનેક જગ્યાએ બનતી ઘટનાઓ જે છે એ આપણે જોઈ શકતા હોઈએ છીએ.
1: ખૂબ સરસ.
2: દોસ્તો, આપણે આ કાર્યક્રમ આમ જ અવિરત ચાલુ રાખીશું, સાંભળતા રહીશું આપણે આ પ્રોગ્રામ. પરંતુ સમય થઈ ગયો છે એક શોર્ટ મ્યુઝિકલ બ્રેકનો, તો સાંભળીએ આ સુંદર મજાનો ગીત જેના શબ્દો છે લાખ દુનિયા કહે. ફિલ્મ છે તલાશ, ગીત ગાયું છે રામ સંપથે, સંગીત આપ્યું છે રામ સંપથે અને લિરિક્સ લખ્યા છે જાવેદ અખ્તરે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનો ગીત લાખ દુનિયા કહે.

0: એક વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું અહીં સ્વાગત છે. દોસ્તો, આપણે સાંભળી રહ્યા છીએ જાણીતા પ્રકૃતિવિદ વિનોદ પંડ્યાનો ઇન્ટરવ્યુ, અને સાંભળીએ તેમના દ્વારા આહાર જાળ એટલે કે ફૂડ ચેઇન શું છે.
1: હવે સર, આહાર જાળ છે એના જે પણ ઘટકો છે અથવા એમાં જે પણ મુદ્દાઓ છે ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય, તો એમાં દાખલા તરીકે વિક્ષેપ આવે તો એને પાછું નોર્મલાઇઝ કરવા માટે, એને સંતુલનમાં લાવવા માટે જે પ્રયાસો કરવાના હોય, ઘણી વખત એ ખ્યાલ મોડો બી આવતો હોય. એમાં જેમ કે ગીધનું ઉદાહરણ છે કે જે હવે અત્યારે એની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે,
2: બરાબર.
1: આ પ્રકારની સ્થિતિ જ્યારે નિર્માણ પામતી હોય તો એમાં આપણે પોઝિટિવલી ઇન્ટરવીન કરવું હોય કે જેને કારણે પાછી આપણે પુનઃ રીતે એને પ્રસ્થાપિત કરવામાં આપણે સફળ થઈ શકીએ, તો થોડી વાત આપ એ મુદ્દે પણ કરો.
2: કુદરતી સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો માનવી આહાર જાળમાં સૌથી ઉપરની કક્ષાએ છે, કારણ કે માનવી એકમાત્ર એવો સજીવ છે કે જે સૃષ્ટિના કોઈપણ સજીવનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે, અને એને કારણે જ એ કોઈપણ પરિસરતંત્રમાં કોઈપણ પોષણ કરીને નુકસાન પહોંચાડે છે. જે વાત જે છે એ સર્વાઈવલની છે. આમ છતાંય જો જોઈએ તો કોઈપણ એક પરિસરતંત્ર અને તેની આહાર જાળને જો આપણે બચાવવી હોય તો કુદરતી સિદ્ધાંત પ્રમાણે માનવીએ પોતે જે ગેરપ્રવૃત્તિઓ શરૂ કરી એને સ્થગિત કરવી જોઈએ, જે કદાચ શક્ય નથી કદાચ, કારણ કે અત્યારે આપણી સમસ્યા જે છે એ એટલી બધી મોટી છે કે આપણી જનસંખ્યા વધી છે અને એને કારણે આપણે નિસર્ગમાંથી જે કાંઈ સ્ત્રોત જે છે એનો આપણે ઉપયોગ કરવો જ પડે. કોઈપણ જીવન કરતાં માનવ જીવન અમૂલ્ય છે, પરંતુ એની જે માંગ છે એને સંતોષવા માટે આપણે નિસર્ગમાંથી જે નુકસાન પહોંચાડીને પણ ઉત્ખનન કરીએ અથવા તો કોઈ પણ જંગલનો નાશ કરીએ, આ પ્રક્રિયા આહાર જાળમાં મોટો વિક્ષેપ પાડી શકે. તો બેઝિકલી જોઈએ તો એક સાદો સિદ્ધાંત એવો છે કે માનવીએ પોતાની જરૂરિયાત ઘટાડવી અથવા તો માનવીએ પોતે આવી કોઈ પણ પ્રવૃત્તિ જે છે એ તરફ ન દોરાવું, તો ત્યાર પછીની જે છે એ આહાર જાળ કુદરતી રીતે સંતુલિત થતી હોય છે.
1: પણ મને લાગે છે સર કે આ બાબતે ખૂબ જ અવેરનેસ, જાગૃતિ લાવવી અને એના પર અમલીકરણ થાય એ પ્રકારના પ્રયાસો કરવા, એ મને લાગે છે ખૂબ જરૂરી છે.
2: ચોક્કસ, એ વાત સાચી છે. પણ અત્યારે આપણે કોઈ પણ વ્યક્તિ અથવા તો માનવી આ બાબત સમજે છે, પણ એમની વર્તણૂક કુદરત

0: ના સંદર્ભમાં જોઈએ તો એ કુદરતને નુકસાન પહોંચાડનારી જ રહે છે. સામાન્ય રીતે આપણી જે જરૂરિયાત છે એની કરતાં આપણે કુદરતી સ્ત્રોતનો વધારેમાં વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. એક સાદું ઉદાહરણ આપીએ તો ભૂતકાળની અંદર આપણે જે અનાજ ભરતા હતા એ આપણા કુટુંબની જે જરૂરિયાત હતી એ પ્રમાણેનું જ આપણે જથ્થો પહેલા સ્ટોર કરતા હતા. આજે આપણને કોઈને કોઈ સ્વરૂપે ક્યાંય ભય લાગે છે, જેથી કરીને આપણી જે વાર્ષિક જરૂરિયાત છે એની કરતાં પણ આપણે થોડુંક વધારે સ્પેર અનાજ સ્ટોર કરતા થયા. એને કારણે આપણી જે કાંઈ આહાર જાળ છે એમાં મોટો વિક્ષેપ પાછો આવી શકે છે.
1: ખૂબ સરસ. તો મને લાગે છે સર ઘણા બધા મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરી છે. આહાર જાળ વિષયક આપે ખૂબ રસપ્રદ વૈજ્ઞાનિક માહિતી મિત્રોને આપી, તો એ માટે આકર્ષણ વતી અને મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: નમસ્કાર.

તો દોસ્તો આ હતા જાણીતા પ્રકૃતિવિદ વિનોદ પંડ્યા કે જેઓએ આપણને ફૂડ ચેઇન ખરેખર છે શું, એ કેવી રીતે કાર્ય કરે છે, એની પાછળનું પ્રેરક બળ શું છે, કે પછી પ્રકૃતિ એના માટે શું કાર્ય કરતી હોય છે, અને કૃત્રિમ રીતે તમે ફૂડ ચેઇન છે એ કેવી રીતે બનાવી શકો છો. આ તમામ મુદ્દાઓ છે, તમામ બાબત છે, આપ ઝીણવટપૂર્વક આપણી સાથે વાતની ચર્ચા કરી છે. દોસ્તો આશા રાખું છું કે આ જે ફૂડ ચેઇન છે તેને તમે બહુ વ્યવસ્થિત સમજ્યા હશો, અને તમે પણ એક જાગૃત નાગરિક તરીકે આ ફૂડ ચેઇનને ક્યારેય પણ ડિસ્ટર્બ નહીં કરો કે જેથી કરીને પ્રકૃતિને નુકસાન ન થાય. જો દોસ્તો પ્રકૃતિને નુકસાન થશે તો ચોક્કસથી માનવજાતને નુકસાન થવાનું જ છે, એમાં કોઈ બે મત નથી દોસ્તો. અને જ્યારે માનવજાતને નુકસાન થશે ત્યારે માનવ ઘણી બધી દુવિધાઓમાં ફસાઈ શકે છે દોસ્તો. તો એટલા માટે એક આદર્શ નાગરિક તરીકે આપણી પહેલી ફરજ તો એવી જોઈએ કે નેચરલી જે છે ફૂડ ચેઇન છે એને ક્યારેય ડિસ્ટર્બ ન કરવી, અને જો બને તો એમાં આપણે આપણો ફાળો આપવો, એને બચાવવા માટે થઈને, એને જતન કરવા માટે થઈને આપણે સતત કંઈક ને કંઈક પ્રયત્નો કરતા રહીશું. તેવા જ સુંદર મજાના વિચારો સાથે ફરી વખત આપણે આવતીકાલે સાંજે 6:30 અહીં જ તમારા યુવાણી યુથાયકન કાર્યક્રમની અંદર તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનની સાથે મળશો. તો ચાલો દોસ્તો આજે મને રજા આપશો, આવજો, બવાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને દોસ્તો જતા જતા માણીએ સાંભળીએ આ મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે યારિયા, ફિલ્મ છે કોકટેલ, ગીત ગાયું છે મોહન કાનને અને શિલ્પા રાવે, સંગીત આપ્યું છે પ્રીતમે અને લિરિક્સ લખ્યા છે ઇરશાદ કામિલે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે યારિયા.

રૂપકુમાર રાઠોડે ગાયેલી ગુલઝારની રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાર્કો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: कर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: नमस्कार, आकाशवाणी अहमदाबाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़िएचा वांचे छे। मुख्य समाचार, 7,000 करोड़ डॉलर रूपयाथी वधुना FDI साथे विदेशी रोकाण मेळवामां गुजरात टोच पर। गांधीनगरमां विकसित गुजरात सम्मेलनमां मुख्यमंत्रीनुं निवेदन। રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત આગામી સમયમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કચ્છના કારીગર કેશાભાઈ વણકરને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર એનાયત। બનાસકાંઠાની 5,000 વર્ષ જૂની હસ્તકળા એપ્લિક વર્કને GI ટેગની માન્યતા મળી। અને મહેસાણામાં યોજાયેલી રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં પાટણની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો। સમાચાર વિગતવાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં વિકસિત ગુજરાત સંમેલન યોજાઈ ગયું। આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, ગુજરાત રાજ્ય 7,000 કરોડ ડોલર રૂપિયાથી વધુના વિદેશી પ્રત્યક્ષ રોકાણ FDI સાથે સમગ્ર દેશમાં વિદેશી રોકાણ મેળવવામાં ટોચ પર રહ્યું છે। નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ એટલે

0: કે રોકાણ અનુકૂળ વ્યવસ્થા IFE 2026 મુજબ વર્ષ 2019થી સંચિત FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોચ પર રહ્યું છે. સરકાર ઉદ્યોગ સાહસિકોને ટકાઉ સુશાસન અને નીતિ આધારિત રાજ્ય તરીકે સુદૃઢ ઔદ્યોગિક માળખું આપે છે. તેનાથી રોજગારીનું સર્જન, નવીનતાને પ્રોત્સાહન અને નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આગામી 5 વર્ષમાં ગુજરાત નવા શરૂ થઈ રહેલા ક્ષેત્રમાં પહેલા ક્રમાંકે હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે સંમેલનમાં ઉપસ્થિત રોકાણકારો અને હિસ્સેદારોને રાજ્યમાં ઉદ્યોગ શરૂ કરવા પણ આહવાન કર્યું હતું. રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત આગામી સમયમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે. તેનાથી ગ્રામીણ સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા, સેન્દ્રીય ખાતરના ઉપયોગ અને ગોળાકાર અર્થતંત્રને નવી ઊંચાઈ મળશે. રાજ્યમાં હાલ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 14,000થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ગોબરધન યોજના ગ્રામીણ રાજ્યના હરિયાળા ભવિષ્ય તરીકે સ્થાપિત થઈ રહી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયો એનર્જી સ્કીમ ગોબરધનને મંજૂરી આપી છે. કચ્છ પોલીસે એક વ્યક્તિ પાસેથી 5 કરોડ રૂપિયાથી વધુની ખંડણી વસૂલવા મામલે મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીની પંજાબથી ધરપકડ કરી. મળતી માહિતી મુજબ આરોપીઓએ ગાંધીધામમાં ફરિયાદી વ્યક્તિનું અપહરણ કરી તેમના ભાઈને દુબઈમાં ફોન કરી ખંડણી માંગી હતી. આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાતા પૂર્વ કચ્છ પોલીસે ગુજરાત આતંકવાદ વિરોધી દળ ATS અને પંજાબ વિશેષ કાર્યદળ STF સાથે સંયુક્ત કામગીરી કરી 5 આરોપીને પંજાબના ભટિંડાથી પકડી પાડ્યા છે. તેમની પાસેથી રોકડ રકમ, USDT ક્રિપ્ટોકરન્સી, મોબાઈલ સહિત કુલ 4,30,00,000 રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો. ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા મોરબીમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો કબજે કરાયો. જેતપર રોડ પર રંગપર ગામ નજીક બંધ પડેલા કારખાનાનો વખાર તરીકે ઉપયોગ કરાતો હતો, જ્યાં દરોડા પાડી 800થી વધુ ખાતરની ગુણી કબજે કરવામાં આવી હોવાનું મોરબીના નાયબ ખેતીવાડી વિસ્તરણ અધિકારી કેતન પરસાણીયાએ જણાવ્યું.
1: CID ક્રાઇમ પોલીસ ગાંધીનગર દ્વારા અમને જાણ કરતા કાલ રાતના અમારી ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી સ્થળ ઉપર અને ત્યાં યુરિયા ખાતરનો જથ્થો જોવા મળેલ હતો, જેમાં અંદાજિત 804 બેગ હતી કુલ. એમાં ઇફકો કંપની 431, IPL કંપનીની 75, GSFC ની 44, ક્રિપકો કંપનીની 188, ચંબલ ફર્ટિલાઇઝરની 19, GNFC ની 47, એમ કરીને કુલ 804 બેગ જથ્થો હતો જે હાલ અટકાવવામાં આવેલો છે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં આજે દિવસભર ગૃહ, પ્રવાસન, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન તેમણે વિભાગોની વિવિધ યોજનાઓની પ્રગતિ અને અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરી. શ્રી સંઘવીએ વિકાસ કાર્યોમાં ઝડપ લાવવા અને અસરકારક અમલીકરણ અંગે અધિકારીઓને સૂચના પણ આપી. આ ઉપરાંત તેમણે અમદાવાદ ગુના શાખાના અધિકારીઓ સાથે બેઠક કરી હાલ ચાલી રહેલી મહત્વની તપાસ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કચ્છના કારીગર કેશાભાઈ વણકરને ટાંગલિયા ઓઢણીના ગૂંથણકામમાં ઉત્કૃષ્ટતા બદલ રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર એનાયત કરાયો છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે આજે યોજાયેલા સમારોહમાં લુપ્ત થતી વણાટ શ્રેણીમાં તેમને આ પુરસ્કાર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર વણકરોને તેમની ઉત્કૃષ્ટ શિલ્પકળા, નવીનતા અને ભારતની હાથશાળ પરંપરાના સંરક્ષણમાં યોગદાન બદલ અપાય છે. ઉલ્લેખનીય છે કે દેશની સ્વતંત્રતા સમયે વર્ષ 1905માં શરૂ થયેલી સ્વદેશી ચળવળની સ્મૃતિમાં તથા નાના ગ્રામીણ કારીગરો પરિવારોને આર્થિક સમૃદ્ધિ અને સન્માન આપવા વર્ષ 2015થી દર વર્ષે 7મી ઓગસ્ટને રાષ્ટ્રીય હાથશાળ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ જીઓ અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં હાથસાળ ઉત્પાદનોની ખરીદી કરી હતી. તેમણે ગરવી ગુર્જરીના કર્મયોગીઓ સાથે સંવાદ કરી વેચાણ માટે મુકાયેલા ઉત્પાદનોની માહિતી પણ મેળવી. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાથસાળ ઉત્પાદનોની ખરીદી કરી સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો. તો ખાદી ગ્રામોદ્યોગ અને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવથરાજના શિવનગરમાં ખાદી અને હસ્તકળા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક કારીગરો સાથે વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
2: શિવનગર ખાતે વોકલ ફોર લોકલ ધારાને જે આજનો દિવસ આપણે અહીં ચીજ વસ્તુઓ બને છે એ જાતે બનાવી અને જાતે આપણે ઉત્પાદન કરી અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ. આજના દિવસે આપણે સૌ સાથે મળી અને સહયોગ આપી અને જે આપણા જે લોકો અહીંના જે જાતે જે વસ્તુઓ બનાવી રહ્યા છે એ વસ્તુઓને આપણે પ્રોત્સાહન આપી અને આગળ વધારી.
0: બનાસકાંઠાની પરંપરાગત હસ્તકળા એપ્લિક વર્ક એટલે કે ભરતકામને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ ભૌગોલિક સંકેત માન્યતા પ્રાપ્ત થઈ છે. અંદાજે 5000 વર્ષ જૂની આ કળાને હવે વૈશ્વિક ઓળખ મળશે. જીઆઈ ટેગ માટે થરાદની એક મંડળી દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે એપ્લિક વર્કના કેટલાક કારીગરોએ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. આ અંગે એપ્લિક વર્ક સાથે જોડાયેલા બનાસકાંઠાના કારીગર વિષ્ણુ સુથારે વધુ માહિતી આપી.
3: એપ્લિક વર્ક 5000 વર્ષ જૂની કળા છે અને આજે એને સરકાર શ્રી દ્વારા વિશ્વ લેવલે માન્યતા જીઆઈ ટેગ ની માન્યતા મળેલી છે આજે. એટલે અમને બહુ ખુશીની વાત છે કે હવે અમારી જે પ્રોડક્ટ છે એને ગ્લોબલ માર્કેટમાં જશે. પહેલા અમે લોકો પ્રોડક્ટને ગુજરાત પૂરતી અને ભારત પૂરતી જ વેચાણ કરતા હતા એના અને હવે એની આંતરરાષ્ટ્રીય લેવલે એમને ઓળખાણ મળી છે એટલે વધુમાં વધુ કારીગરોને વધુ રોજગારી અને વધુ લાભ મળી રહેશે.
0: રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાના વિરામ વચ્ચે આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. દરમિયાન આગામી 7 દિવસ રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત માટે જાહેર કરાયેલું ભારે વરસાદનું યલો એલર્ટ હટાવી લેવાયું છે. બીજી તરફ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ.
4: गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए. और आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए. इस वाली
0: મહેસાણામાં યોજાયેલી રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમને હરાવી પાટણની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં વડનગર ખાતે આયોજિત 65મી સુબ્રતો મુખર્જી રાજ્યકક્ષા ફૂટબોલ જુનિયર અંડર 17 બહેનોની આ સ્પર્ધામાં વિવિધ જિલ્લામાંથી 32 ટીમના ખેલાડીઓએ ભાગ લીધો. તેમાં કાંસ્ય ચંદ્રક માટેની મેચમાં પાટણે અમદાવાદ સામે 4-0 વિજય મેળવ્યો હતો. જ્યારે ફાઇનલ મેચમાં ગુજરાત રમતગમત સત્તામંડળ SAG અકાદમી વડનગરની ટીમને 2-1 હરાવી ગુજરાત રમતગમત સત્તામંડળ SAG અકાદમી હિંમતનગરની ટીમે વિજેતા ટ્રોફી મેળવી હતી. ગીર અભયારણ્યની 10 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદે ચાલતી વાણિજ્યિક પ્રવૃત્તિઓ સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ. ગીર સોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે વન અને મહેસૂલ વિભાગે 143 ગામમાં 308 આતિથ્ય સત્કાર તથા તેને સંલગ્ન એકમોની તપાસ હાથ ધરી હતી. દરમિયાન નિયમોનો ભંગ કરતા 221 એકમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. $7,000 કરોડ રૂપિયાથી વધુના FDI સાથે વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત ટોચ પર. ગાંધીનગરમાં વિકસિત ગુજરાત સંમેલનમાં મુખ્યમંત્રીનું નિવેદન. રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત આગામી સમયમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કચ્છના કારીગર કેશભાઈ વણકરને રાષ્ટ્રીય હાથસાળ પુરસ્કાર એનાયત. બનાસકાંઠાની 5,000 વર્ષ જૂની હસ્તકળા એપ્લિક વર્કને GI ટેગની માન્યતા મળી. મહેસાણામાં યોજાયેલી રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં પાટણની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: જીવીબેન હૌ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ
1: એ રામ રામ છે કાનજીભાઈ સૌજીભાઈ હિતુભાઈ પશાભાઈ વાલીબેન રસીલાબેન હૌ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને જાજા કરીને રામ રામ મિત્રો ચોરે ભેગા થાય ને એટલે અવનવી વાતો આપણે માંડતા હોય અવનવા વિષયો ઉપર વાત કરતા હોય પછી ખેતીનો વિષય હોય પશુપાલનનો વિષય હોય પર્યાવરણનો વિષય હોય જળવાયુ પરિવર્તનનો વિષય હોય અનેકવિધ વિષયો આપણે ગામના ચોરે ભેગા થતા હોય સાંજે ત્યારે ચર્ચા કરતા હોઈએ છીએ. પશુપાલનના વિષયની અંદર પણ પશુ રહેણાંકની વાત હોય પશુઓના પોષણની વાત હોય પશુઓના દૂધ ઉત્પાદનના વધારા માટે સોનેરી સૂચનોની વાત હોય પશુઓમાં થતા રોગોની વાત હોય આવા અનેકવિધ વિષયો પર આપણે વિષય નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજે પશુપાલનને લગતા એક એવા જ બીજા વિષય ઉપર આજે વાત કરવી છે અને એ વિષય છે ઘાસચારામાં રહેલા ઝેરી તત્વો વિશે સાવધાની. અને આ વિશે વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે ડોક્ટર પ્રકાશ લીંબાણી કે જેઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી છે તેઓ ઉનાથી ટેલિફોનિક રીતે આપણી સાથે જોડાઈ ગયા.

0: ઉત્પાદન પર કેવી અસરો કરતા હોય છે?
1: પશુને અપાતો ઘાસચારો મુખ્યત્વે પોષણક્ષમ આહાર કહી શકાય. કેમ કે અમુક વાર જોઈએ આપણે તો રજકો અને જુવાર જેવો પ્રચલિત ખોરાક છે એમાં પણ અમુક અંશે અમુક કક્ષાએ ઝેરી તત્વોનું પ્રમાણ વધુ ઓછું હોય છે અને એ પશુઓમાં ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે અને ક્યારેક અછત અર્ધ અછત અને દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ થાય અને એને પૂરતી પિયત ન મળે ઘાસચારાને તો એવી બાબતોમાં ઘાસચારામાં ઝેરી તત્વોનું પ્રમાણ વધુ થઈ શકે છે. પશુઓને અપાતા ઘાસચારામાં મોટે ભાગે ઓક્ઝેલેટ, ગોસિપોલ, નાઇટ્રેટ, સાયનોજેનિક ગ્લાયકોસાઇડ, પેપોનિન્સ, નેમોસિન અને ક્યારેક ફૂગનું પ્રમાણ હોય તો માઇકોટોક્સિન જેવા ઝેરી તત્વો પણ જોવા મળતા હોય છે. આ તત્વોના વધુ પડતા જો સેવન કરવામાં આવે, એનું પ્રમાણ વધારે હોય અને પશુ એનું વધુ પ્રમાણમાં સેવન કરે તો દૂધ ઉત્પાદન ઘટે છે, શરીરનું વજન ઘટે છે, કેટલીક વાર આ બધા તત્વોની પ્રજનન ક્ષમતા પર પણ અસર થતી હોય છે અને અમુક પરિસ્થિતિઓમાં વધારે પ્રમાણ હોય તો ગંભીર સ્થિતિમાં મૃત્યુ પણ થઈ શકે છે. તેથી પશુપાલકોએ હંમેશા ગુણવત્તાયુક્ત અને સંતુલિત ચારો આપવો જોઈએ.
0: તો સાહેબ, ઘાસચારામાં રહેલા જે ઝેરી તત્વો છે એના ઘણા તત્વો વિશે તમે વાત કરી, તો એમાંનું એક તત્વ એટલે ઓક્ઝાલેટ. તો આ જે ઓક્ઝાલેટ છે એ ક્યાં ઘાસચારામાં જોવા મળે છે અને કેવી રીતે ઝેરી અસર કરે છે અને તેની અસરથી બચવા માટે પશુપાલક મિત્રોએ શું કરવું જોઈએ?
1: સરસ પ્રશ્ન છે. ઓક્ઝાલેટ છે ને એ કુદરતી રીતે અમુક શેરડીમાં હોય છે. શેરડીમાં હોય એટલે એની ગોળની રસી બનાવવામાં આવે એમાં પ્રાણીનું પ્રમાણ હોય છે. બાજરી, નેપિયર ઘાસ, બીટના પાન અને અન્ય કેટલાક ઘાસચારા છે જેમાં ઓક્ઝાલેટનું પ્રમાણ જોવા મળે છે.
0: જી.
1: અને છોડના અન્ય ભાગોની તુલનામાં ઓક્ઝાલેટનું પ્રમાણ પાંદડામાં વધારે હોય છે અને ઉનાળા અને ચોમાસા દરમિયાન એનું પ્રમાણ ઘાસચારામાં વધારે હોય છે. ઓક્ઝાલેટ છે એ પશુના જઠરમાં કેલ્શિયમ અથવા તો મેગ્નેશિયમ સાથે જોડાય અને અદ્રાવ્ય ઓક્ઝાલેટ સ્ફટિકો બનાવતું હોય છે અને એ ઓક્ઝાલેટના અદ્રાવ્ય સ્ફટિકો શરીરમાં મળ દ્વારા એનું નાબૂદ થતા હોય છે, મળ દ્વારા નિકાલ થતો હોય છે.
0: જી.
1: પરંતુ જો કેલ્શિયમની માત્રા ખોરાકમાં ઓછી હોય અને ઓક્ઝાલેટની માત્રા વધારે હોય જેથી કેલ્શિયમની ઉણપ થઈ અને શરીરની અંદર હાડકા નબળા પડવા, ઉત્પાદન ઘટવું અને નબળે આવી તકલીફો પશુઓમાં જોવા મળતી હોય, એના બચાવ માટે એને આવા ચારાને અન્ય ચારા સાથે મિશ્રિત કરીને ખવડાવવામાં આવે અને એ છતાંય કેલ્શિયમનો પૂરક તરીકે આપવામાં આવે, ઉપરથી કેલ્શિયમ આપવામાં આવે તો ઓક્ઝાલેટનું પ્રમાણ, ઓક્ઝાલેટની જે ઝેરી અસર છે એ થોડી ઘટાડી શકાય છે. બીજું કે ખોરાકમાં જે બદલાવ કરતા હોય પશુપાલકો તો એમને અચાનક બદલાવ ન કરતા જે રૂટીન આપે છે, જે કાયમી આપે છે એ ખોરાક ચાલુ રાખી અને નવો ખોરાક ધીમે ધીમે જો નાખવામાં આવે તો પણ એનું પ્રમાણ ઝેરી અસર છે એ ઘટાડી શકાય છે. ઘાસચારામાં ઓક્ઝાલેટનું પ્રમાણ ઘટાડવા માટે ઘાસચારાને સીધે સીધો ન આપતા, ધારો કે અમુક વાર લીલો ચારો હોય એની અછત ઉભી થતી હોય ઉનાળામાં તો એ ઉનાળામાં લીલા ચારા શિયાળામાં કે ચોમાસામાં લીલા ચારાનું અથાણું બનાવવામાં આવે, સાયલેજ કહેવાય એને, સાયલેજ બનાવીને જો પશુને આપવામાં આવે તો પણ ઓક્ઝાલેટનું પ્રમાણ ઘટતું હોય છે.
0: તો આ સરસ વાત કરી સાહેબ. હવે બીજો પ્રશ્ન થાય કે ભાઈ જુવાર અને સુદાન ઘાસ છે એ પશુને ખવડાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
1: જુવાર અને સુદાન ઘાસ, એમાં જુવાર છે ને એ આપણે કોમન અપાતી વસ્તુ છે.
0: બરોબર.
1: ખાસ કરીને ગુજરાતમાં અને આપણે સૌરાષ્ટ્રમાં જુવાર સાયનોજેનિક, જુવારના સુદાન ઘાસમાં જાયનો સાયનોજેનિક ગ્લાયકોસાઇડ,
0: જી,
1: એટલે આપણે આમ કહીએ તો સાયનાઇડ કહી શકાય એ પ્રમાણનું ઝેર હોય છે. આવા પાકની કાપણી પછી જો પાંદડા સુકાઈ જાય, સ્ટીમ હોય, થડ હોય, એ બધું સુકાઈ જાય તો એ ઝેરનું પ્રમાણ ઘટતું હોય છે. એટલે સુકવણી કરીને આપીએ તો વધારે સારું, પણ લીલું આપવામાં જો આવે અને યોગ્ય સમયે એની કાપણી કરવામાં આવે, યોગ્ય પિયત આપવામાં આવે તો એને એના સાયનાઇડ ઝેરથી બચી શકાય છે.
0: બરોબર.
1: આવા ઘાસચારાને લીલા ચારા તરીકે આપવાનો થાય ને ત્યારે આપણે કહેતા હોય કે ભાઈ ફ્લાવરિંગ, એટલે દેશી ભાષામાં કહીએ તો ગાભે આવી જાય અથવા નીંગલી જાય, એ પદ્ધતિમાં એ પછી એનું કટિંગ કરવામાં અને પશુને આપવામાં આવે તો એની તકલીફ ઓછી થતી હોય.
0: બરોબર.
1: બીજું કીધું કે પાણીની તાણ એમાં ક્યારેય ન થવી જોઈએ. ક્યારેક આપણે જુવાર છે એ મલ્ટી કટ આવતી હોય છે, એટલે વારંવાર એની કટિંગ થતું હોય, વારંવાર અપાતું હોય.

0: બીજી કે ત્રીજા વાર્ડમાં પાણીની તાણ પડી ગયું હોય અને એવા જે અપરિપક્વ હોય એવા જો જુવાર ખવડાવવામાં આવે તો એની ઝેરી અસર આપણને પશુઓમાં જોવા મળતી હોય, તો એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
1: બરોબર. હવે સાહેબ, બીજો જે પશુઓને અપાતો ઘાસચારો છે રજકો ગદબ, તો આ રજકો ગદબમાં કયું ઝેરી તત્વ હોય છે અને તેને ખવડાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
0: રજકો અને ઘણા વર્ણના લોકો ગદબ પણ કહેતા હોય, એમાં સેપોનિન્સ નામનું ઝેરી તત્વ હોય છે. સામાન્ય પશુધનના ચારામાં રજકો અને સોયાબીનમાં નોંધપાત્ર પ્રમાણમાં સેપોનિન હોય છે.
1: અચ્છા.
0: સેપોનિન ઝેરની અસરો જોઈએ તો પશુઓમાં અતિશય લાળ પડે છે, ઝાડા થાય છે, તે છે ને યકૃત અને કિડનીની માંસપેશીઓને નુકસાન કરતું હોય, એટલે ક્યારેક ક્યારેક પશુના લાલ પેશાબ આવવું, કેમ કે લોહીને હિમોલાઇસિસ કરે એટલે લાલ પેશાબ પણ આવતો હોય છે, અને હોજરીની ગતિશીલતા એ ઓછી કરે છે એટલે ક્યારેક ક્યારેક આફરો પણ ચડે છે.
1: બરોબર.
0: સેપોનિન્સને ઘટાડવા માટે જો એને પાણીથી વારંવાર ધોઈ અને ત્યારબાદ સૂકું થોડું થઈ જાય પછી આપવામાં આવે તો એની જે સેપોનિન્સની માત્રા છે એ ઘટાડી શકાય છે, અને આમ કરવાથી જે એમાં કડવાશ થોડીક રજકામાં હોય એ પણ આપણે ઘટાડી અને સ્વાદિષ્ટ બનાવી શકીએ છીએ.
1: અચ્છા.
0: ભાગોળતા પશુઓમાં વાત કરીએ તો ઘાસચારો, આવો આ પ્રકારનો ઘાસચારો ખવડાવતા પહેલા 1-2 કિલો સૂકો ચારો ખવડાવવામાં આવે, અથવા તો આવો ઘાસચારો ખવડાવી અને એના પછી કઠોળ ખવડાવવામાં આવે, કઠોળ વર્ગના જે ઘાસચારા થી ખવડાવવામાં આવે, તો આવી આની ઝેરી અસર છે એ આપણે ઘટાડી શકીએ છીએ.
1: વાહ. હવે સાહેબ, બીજો એક સંભળાતો શબ્દ નાઇટ્રેટ, તો આ નાઇટ્રેટ નામનું ઝેર છે એ શું છે, તેની અસર ક્યારે વધુ જોવા મળે છે અને તેના મુખ્ય લક્ષણો છે એ ક્યાં ક્યાં છે, અને ઉપરાંત નાઇટ્રેટ ઝેરથી બચવા માટે પશુપાલક મિત્રોએ શું કરવું પડે એ પણ જણાવો.
0: સરસ. નાઇટ્રેટ એ છે ને, નાઇટ્રેટ બીજું કઈ નથી પણ એ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્વરૂપ છે.
1: જી.
0: જે છોડના મૂળ દ્વારા જમીનમાંથી લેવામાં આવે અને પાંદડા સુધી પહોંચે છે. તણાવની સ્થિતિમાં છોડમાં, તણાવની સ્થિતિ એટલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ કે ઓછું પિયત મળ્યું હોય ત્યારે નાઇટ્રેટ વધારે પડતું એકઠું થાય છે એના પાંદડામાં.
1: બરોબર.
0: એટલે નાઇટ્રોજન ખાતરનો ક્યારેક ક્યારેક ખેડૂત મિત્રો વધારે ઉપયોગ કરે ઘાસચારામાં, તો પણ નાઇટ્રેટનું પ્રમાણ એવા ઘાસચારામાં વધતું હોય છે.
1: બરોબર.
0: નાઇટ્રેટ મુખ્યત્વે છે ને સુદાન ગ્રાસ છે, પલ બાજરી છે, જવ છે, એવા ઘાસચારામાં નાઇટ્રેટનું પ્રમાણ હોય છે.
1: બરોબર.
0: આમ વાત કરીએ તો વાગોળતા પશુઓમાં નાઇટ્રેટ સામાન્ય રીતે છે ને હોજરીમાં નાઇટ્રેટ માંથી નાઇટ્રાઇટમાં રૂપાંતરિત થતું હોય, એ નાઇટ્રાઇટ માંથી એમોનિયા અને છેલ્લે એમિનો એસિડ, એમોનિયામાંથી એમિનો એસિડમાં રૂપાંતરિત થાય અને છેલ્લે એમાંથી પ્રોટીનમાં રૂપાંતરિત થતું હોય.
1: બરોબર.
0: જ્યારે ઘાસચારામાં નાઇટ્રેટની અસામાન્ય સાંદ્રતા એટલે કે ઊંચું માત્રા હોય ત્યારે એનું રૂપાંતરણ પૂર્ણ થતું નથી, એટલે પ્રોટીનમાં નાઇટ્રેટમાંથી પ્રોટીન સુધી પહોંચી નથી શકતું અને એ નાઇટ્રેટમાંથી નાઇટ્રાઇટમાં જે રૂપાંતરિત થાય અને એ નાઇટ્રેટ જે એકઠું થયું હોય કઠોળમાં એના લોહી દ્વારા એના શરીરમાં શોષાય છે એ નાઇટ્રેટ, અને એ નાઇટ્રેટ છે એ લોહીની અંદર હિમોગ્લોબિન જે રહેલું છે જે ઓક્સિજન ને હેરફેર કરવા માટે શરીરમાં મહત્વની ભૂમિકા ભજવે, એ હિમોગ્લોબિન ને મેથેમોગ્લોબિનમાં ફેરવી જાય છે, જેથી પરિણામે શું થાય છે કે ભાઈ જે લોહીની ઓક્સિજન શરીરના બીજો અંગ સુધી લઈ જવાની જે કેપેસિટી હોય જે એની મર્યાદા હોય એ ઘટી જાય છે, એટલે ઓક્સિજનની શરીરમાં કમી ઉભી થાય છે, અને ઓક્સિજનની કમી ઉભી થવાને કારણે પશુના શરીરમાં છે ને ઝડપી શ્વાસ લેવાની તકલીફ થાય, નબળાઈ આવી જાય શરીરમાં, ચાલવામાં મુશ્કેલી થાય અને ક્યારેક ક્યારેક ગંભીર સ્થિતિમાં આવી કન્ડિશનમાં મૃત્યુ પણ થતું હોય. નાઇટ્રેટ ઝેરની અસર આમ જોઈએ ને તો શરીરમાં ઘણી ગંભીર છે, અને આ ઝેરથી બચવા માટે પશુપાલકોએ છે ને ઓછા અને વધુ નાઇટ્રેટ યુક્ત ખોરાકનું મિશ્રણ કરી અને ખોરાકમાં જે નાઇટ્રેટનું પ્રમાણ છે એને ઘટાડી અને એ આપવામાં આવે તો એનાથી બચી શકાય છે. બીજું, પશુઓને આખા દિવસમાં એક જ વાર નીર ન આપવી, એથી 2-3 વાર અલગ અલગ કટકે કટકે નીર આપવામાં આવે તો આવા જે ઝેરી તત્વો છે એનું પ્રમાણ આપણે ખોરાકમાં આપોઆપ ઘટાડી શકીએ છીએ.
1: વાહ. તો મિત્રો, આપણે આજે વાત કરી રહ્યા છીએ ઘાસચારામાં રહેલા ઝેરી તત્વો વિશેની સાવધાની વિશે. તો હવે લીંબાણી સાહેબને આપણે બીજા એક ઝેરી તત્વ વિશે પૂછીએ કે સાહેબ,

0: સાયનોજેનિક ગ્લાયકોસાઇડ એ ક્યાં ચારામાં જોવા મળે છે અને તેની ઝેરી અસર છે એ શું છે?
1: આપણે અગાઉ એક પ્રશ્નમાં વાત કરી કે ભાઈ જુવાર, સુદાન ઘાસ એમાં જે સાયનોજેનિક ગ્લાયકોસાઇડ આપણે એની વાત કરી, હાઇડ્રોજન સાયનાઇડ, જે ઊંચું ઝેર કહેવાય કે ઝેરની કક્ષામાં ગણીએ તો સારામાં સારું ઊંચું ઝેર કહેવાય સાયનાઇડ, સાયનાઇડ પોઈઝનિંગ, એ તો આપણે સાંભળ્યું
0: છે.
1: તો છોડના સામ્રાજ્યમાં થોડી માત્રામાં સાયનાઇડ હોય ને તો એ સાયનોજેનિક ગ્લાયકોસાઇડ ના રૂપમાં જ હોય છે. શરીરમાં એ છે ને હાઇડ્રોજન સાયનાઇડ છે એ શ્વસન પ્રક્રિયા અવરોધે છે, એટલે પશુઓમાં અચાનક ક્યારેક શ્વાસ ચડવું, ચાલવામાં મુશ્કેલી, બેચેની, ધ્રુજારી, આંચકા આવે, લાળ પડવી, લાંબા થઈને સૂઈ જવું, અચાનક મૃત્યુ, એવી ગંભીર અસરો થતી હોય છે. અને ક્યારેક ક્યારેક સાયનાઇડની નાની એવી માત્રા પશુના મૃત્યુ સુધી પણ પહોંચી શકતી હોય છે. એટલે હાઇડ્રોજન સાયનાઇડ છે એ પશુઓમાં અને ખાસ કરીને જુવાર અને સુદાન ઘાસ છે, એટલે જુવાર આપણે પ્રચલિત છે, જુવારને ખવડાવતી વખતે બહુ એનું ધ્યાન રાખવું જોઈએ.
0: બરાબર. હવે ઘાસચારામાં રહેલું બીજું એક ઝેરી તત્વ એટલે ગોસીપોલ, તો આ ગોસીપોલ છે ક્યાં ઘાસચારામાં જોવા મળે છે અને કેવી રીતે ઝેરી અસર કરે છે અને તેની અસરથી બચવા માટે પશુપાલક મિત્રોએ શું કરવું જોઈએ?
1: ગોસીપોલ એ એવું ઝેરી તત્વ છે જે કપાસના પાંદડા, દાંડી, મૂળ અને કપાસના બીજ અને કપાસિયા કહીએ છીએ આપણે,
0: હા,
1: એના એ કપાસના બીજની રંગ દ્રવ્ય ગ્રંથિઓ હોય ને એમાં એ કુદરતી રીતે એનું પ્રમાણ હોય છે.
0: બરાબર.
1: એટલે કપાસિયામાં હોય એટલે કપાસિયા ખોળમાં તો એનું પ્રમાણ હોય જ એમ.
0: બરાબર.
1: જે આપણે કપાસિયા ખોળ, કપાસ તો મોટે ભાગે ગુજરાતમાં પશુપાલકો ક્યારેક દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય કે ત્યારે કપાસનું ચારા તરીકે ઉપયોગ કરતા હોય, એના પાંદડા કે એની ડાળીનો, પણ કપાસિયા ખોળ બહુ પ્રચલિત છે આપણે. એટલે કપાસિયા ખોળની અંદર પણ ગોસીપોલની માત્રા રહેતી હોય. ગોસીપોલ ઘણીવાર નરી આંખે જોઈ ન શકાય તેવી ઝેરી અસર કરે છે. એની બહુ મેજર અસર ઘણીવાર પ્રજનન ક્ષમતા ઉપર હોય છે. એટલે ગોસીપોલ છે એ વાગોળતા પશુઓમાં આમ જોઈએ તો અત્યંત ઝેરી છે.
0: અચ્છા.
1: વાગોળતા પશુઓમાં વધુ પ્રતિરોધક છે કારણ કે જઠરમાં દ્રાવ્ય પ્રોટીન અને સ્થાયી સંકુલન રચના એન્ઝાઇમેટિક ભંગાણ માટે પ્રતિરોધક છે. એટલે ગોસીપોલ આયર્ન જેવી ધાતુઓ સાથે સંકલિત કરી અને એને ફેરસ સલ્ફેટમાં રૂપાંતરિત થતું હોય, તે ખોરાક સાથે આપવામાં આવે તો તેની ઝેરી અસર દૂર કરી શકાય છે. એટલે ફેરસ સલ્ફેટ એટલે આયર્ન જેવી ધાતુ જો આપણે ખોરાક સાથે કપાસિયા ખોળને ખોળાવતા હોય એની સાથે આપવામાં આવે તો એ ફેરસ સલ્ફેટ તરીકે રૂપાંતરિત થઈ અને ઝેરી અસર એની ઓછી કરતું હોય છે.
0: બરાબર.
1: વધુ પ્રમાણમાં ગોસીપોલ શરીરમાં જવાથી ભૂખ ઓછી લાગવી છે, શરીરનું વજન ઘટે છે અને મેં અગાઉ કીધું એમ પ્રજનન ક્ષમતા ઉપર અને દૂધ ઉત્પાદન પર પણ અસર કરતું હોય છે. એટલે જો આવો ખોરાક કપાસિયા ખોળ છે અને આયર્ન યુક્ત ખોરાક એની અરે મિશ્રિત કરવામાં આવે તો એની અસર આપણે ઘટાડી શકીએ છીએ.
0: અચ્છા. તો સાહેબ, વિવિધ ઝેરી તત્વો છે એના વિશે તમે વિસ્તારથી વાત કરી. હવે પશુઓમાં ઝેરી ચારો ખાવાના જે સામાન્ય લક્ષણો છે એ ક્યાં ક્યાં હોય એ જણાવો.
1: પશુઓને જ્યારે આપણે પશુપાલક મિત્રો છે પશુપાલકોને રૂટીન જોતા હોય તો પહેલી જ વસ્તુ ઝેરી ચારો ખાવાથી ઘણી વાર છે ને ભૂખ ઓછી લાગવી, એટલે ભૂખ ઘટવી, એટલે શરીર જે ખોરાક છે એ ઓછો લે પશુ.
0: બરોબર.
1: પછી બેચેની અનુભવે, શરીર નબળું પડે, ક્યારેક ક્યારેક દૂધ ઉત્પાદન જે કરતું હોય એ પશુઓમાં દૂધ ઉત્પાદન ઉપર પણ અસર થતી હોય એટલે દૂધ ઉત્પાદન પણ ઘટે છે.
0: બરોબર.
1: વધારે પ્રમાણમાં જો ગંભીર અસરો જોઈએ આપણે તો આફરો આવે પેલા. આફરામાં ગંભીર બાબતો અમુક વાર એવો આફરો વધવા મળે કે પશુ મૃત્યુ સુધી પણ તાત્કાલિક પહોંચે છે.
0: બરોબર.
1: એટલે આફરો એ આપણા જે વાગોળતા પશુઓ છે એમાં મુખ્ય આધારભૂત છે લક્ષણો માટે.
0: બરોબર.
1: એટલે આવા ઝેરી તત્વો જો ખાવામાં આવે એટલે આફરા ઉપર સીધી અસર થતી હોય છે એની, અને આફરો આવતો હોય પશુઓને, એટલે આફરો આવે એટલે એવું માનવાનું કે ખાવામાં કંઈક ગડબડ થઈ છે.
0: હવે સાથે સાથે સાહેબ આપણે એવું પણ સાંભળ્યું હોય કે ભાઈ ફૂગ લાગેલો ચારો છે એ પશુને ન ખવડાવવો જોઈએ, તો એનું કારણ શું?
1: સરસ પ્રશ્ન છે. આપણે લીલા ચારા વિશે વાત કરી તો ફૂગ લાગેલો છે એ લગભગ કેવું હોય છે કે જે લીલો ચારો સુકવવામાં આવે.
0: બરોબર.
1: અથવા પૂર્ણ રીતે એ ના સુકાયેલો હોય અને પૂર્ણ રીતે

0: ન સુકાતા એને સ્ટોર કરી દીધો હોય, કોઈ ભરી દીધો હોય,
1: બરોબર,
0: તો એવા ચારામાં ફૂગ લાગવાની શક્યતા ચોમાસા દરમિયાન ખાસ થતી હોય છે.
1: બરોબર.
0: ક્યારેક એનો ભીનાશનો જે ભીનાશનો ભાગ રહી જતો હોય અને એમાં ફૂગનું નિર્માણ થતું હોય, તો એ ફૂગ જે હોય એ માઇકોટોક્સિન બનાવે એમાં, એને કારણે જો એ માઇકોટોક્સિન શરીરમાં જાય પશુના તો એ તરત ઝેરી અસર કરતું હોય છે. એની ઝેરી અસર જોઈએ તો એની ઝેરી અસર દૂધ ઉત્પાદન ઘટે, યકૃતને નુકસાન થાય, ગર્ભપાત ક્યારેક ગાભણ પશુ હોય તો એને ગર્ભપાત જેવી પરિસ્થિતિ પણ થતી હોય અને શરીર રોગ પ્રતિકારક શક્તિ પશુની છે એ ઘટાડતું હોય અને અન્ય રોગો થવાની સંભાવના રહેતી હોય. અને અમુક વાર જો એ માઇકોટોક્સિન નામનું ઝેરી તત્વ અને ફૂગનું પ્રમાણ વધારે હોય એટલે માઇકોટોક્સિન નું પ્રમાણ પણ વધારે હોય એવો ખોરાક પશુ આરોગ્ય અને વારંવાર આરોગ્ય, ધારો કે એક વાર, બીજી વાર, ત્રીજી વાર, તો એ ગંભીર પરિસ્થિતિમાં પશુઓનું મૃત્યુ પણ થતું હોય છે. એટલે ફૂગનું પ્રમાણ નથી ચારામાં એ પશુપાલક મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ.
1: જોઈએ. વાહ. તો સાહેબ, ઘાસચારામાં રહેલા વિવિધ જે ઝેરી તત્વો છે એના વિશે વિગતે આપે વાત કરી. હવે અંતમાં એ પ્રશ્ન કરવાનું મન થાય કે ભાઈ, પશુમાં ઝેરી અસર જોવા મળે છે તો પશુપાલકે તરત જ શું કરવું જોઈએ?
0: જે પશુ માલિક છે એ પશુને જોશે, મેં તમને કીધું એ પ્રમાણે, કે જો આફરામાં તરત અસર થાય એટલે એને અંદાજ આવી જાય છે. પશુ માલિકે પહેલા તો જોવાનું છે કે ભાઈ પશુને ઝેરી અસર થઈ છે તો એ કિનાથી થઈ છે, પોતે જ પેલા તો નિદાન કરવાનું છે કે મેં કઈ નવું ખવડાવ્યું છે, નવા કોઈ ચરણમાં ચરવા ગયું છે. જો આવું હોય તો એ પેલા જ એ વસ્તુ, જે કારણભૂત વસ્તુ છે, કારણભૂત ખોરાક છે, એ દૂર કરવાનો છે.
1: બરાબર.
0: પેલું જ સ્ટેપ એ લેવાનું છે. અન્ય મોડું ના કરતા, ધારો કે કોઈ ગંભીર પરિસ્થિતિ ઉભી થાય કે પશુને કઈ બીજી વધારે પડતી મુશ્કેલીઓ હોય તો અન્ય કોઈ વિલંબ ન કરતા નજીકના પશુ ચિકિત્સકનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. આવી મારી અંગત સલાહ છે.
1: વાહ. તો ઘાસચારામાં રહેલા ઝેરી તત્વો વિશે સાવધાની, આ વિશે આપણને ખૂબ સરસ મજાની માહિતીસભર વિગતો ડૉક્ટર પ્રકાશભાઈ લીંબાડીએ આપણને આપી. મિત્રો, આપણે ઘણા બધા પ્રશ્નો સાહેબને પૂછ્યા અને વિગતે સાહેબે જવાબ પણ આપી દીધા છે, પણ તેમ છતાંય કોઈ મિત્રોને વિશેષમાં કંઈ સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવવું હોય, સાહેબ સાથે વાત કરવી હોય, તો સાહેબનો મોબાઈલ નંબર એક તમને બધાને આપી દઈએ. ડૉક્ટર પ્રકાશભાઈ લીંબાણી, કે જેઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી છે, એમનો મોબાઈલ નંબર છે 9978760055, અને અંગ્રેજીમાં કહું તો 9978760055. તો આ નંબર પર લીંબાણી સાહેબનો સંપર્ક કરી શકાય. તો સરસ મજાની વાતો થઈ છે, લીંબાણી સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે. તો લીંબાણી સાહેબને અને સૌ મિત્રોને એક સરસ મજાનું ભજન સંભળાવીએ અને પછી છૂટા પડીએ. લીંબાણી સાહેબની અને સૌ મિત્રોની રજા લઈએ, સૌને કહીએ રામ રામ, રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ સહપ્રસારિત કાર્યક્રમ ગામનો ચોરો.

0: સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર અમેરિકન સાંસદે ઉઠાવેલા વાંધાને ફગાવ્યો. રાષ્ટ્રીય જાહેર ખરીદી મંચ સરકારી ઈ માર્કેટ પ્લેસ જેમે 10 વર્ષમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુનું કુલ વેપારી મૂલ્ય પ્રાપ્ત કર્યું. ભારત અને શ્રીલંકાએ નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી અને ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ કોર્પોરેટ અને નાણાં વ્યવસાયિકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી. સમાચાર વિગતવાર. સંસદે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે, જેને આજે લોકસભાએ મંજૂરી આપી છે. વિધેયક રાજ્યસભાએ સોમવારે પસાર કર્યું હતું. આ વિધેયક અંગે સાંભળીએ એક અહેવાલ.
1: यह विधेयक भुगतान में होने वाली देरी को दूर करने और विवादों के समाधान की प्रक्रिया को आसान बनाने के लिए लाया गया है. इसके अनुसार हर केंद्रीय सार्वजनिक क्षेत्र के उपक्रम को सूक्ष्म लघु और मध्यम उद्यमों से खरीदी गई वस्तुओं या सेवाओं के सभी बिलों का भुगतान ऑनलाइन सिस्टम के माध्यम से करना होगा. विधेयक में यह भी प्रावधान है कि यदि विवाद की स्थिति में मध्यस्थता से समाधान नहीं निकलता तो 30 दिन के भीतर मामले के सुलह के लिए आर्बिट्रेशन के लिए भेजना होगा. इसके अलावा विधेयक में दंड का भी प्रावधान है. दीपेंद्र कुमार, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આ વિધેયક પસાર થયા બાદ વિપક્ષના હોબાળા વચ્ચે પ્રમુખ અધિકારીએ ગૃહની કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી. આ પહેલા જ્યારે ગૃહ સવારે 11 વાગે શરૂ થયું ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારત છોડો ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે 9 ઓગસ્ટે ભારત છોડો ચળવળની 84મી વર્ષગાંઠ છે. ગૃહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ગૃહે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના માનમાં મૌન પણ પાળ્યું હતું. ભારતીય રેલવે દર વર્ષે લગભગ 58 કરોડ લોકોને ભોજન પીરસે છે, જેમાં ખોરાકની ગુણવત્તા સંબંધિત સરેરાશ માત્ર 0.0008% ફરિયાદો જ મળે છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષ દરમિયાન IRCTC દ્વારા આ સંદર્ભમાં યોગ્ય દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી કે આ કાર્યવાહીમાં 5 કરોડ રૂપિયાથી વધુનો દંડ કરાયો છે. 54 કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી છે અને 6 કરાર રદ કરાયા છે. સાથે જ ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના ઉલ્લંઘન બદલ પરવાના ધારકો પર પ્રતિબંધ મુકાયો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતીય રેલવેમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. આજે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વર્ષોથી અમલમાં મુકાયેલા વિવિધ સલામતી પગલાંના પરિણામે ટ્રેનો પાટા પરથી ઉતરી જવા સહિતના વિવિધ રેલવે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ટ્રેન અકસ્માતો 2014-15માં 135થી ઘટીને 2026-27માં ફક્ત 2 જ થયા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે છેલ્લા 5 નાણાકીય વર્ષોમાં સલામતી સંબંધિત પ્રવૃત્તિઓ પર 5,41,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે ભારત વિસ્તૃત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCમાં કાયમી સભ્યપદ અંગે સ્પષ્ટ રીતે નિર્ધારિત સમયરેખા અને સીમાચિહ્નો સાથે લખાણ આધારિત વાટાઘાટો વહેલી શરૂ કરવાની હિમાયત કરી રહ્યું છે. લોકસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે આજે જણાવ્યું કે ભારત સતત UNSCમાં કાયમી અને અસ્થાયી બંને શ્રેણીઓના વિસ્તરણ અને વિકાસશીલ દેશોના વધુ પ્રતિનિધિત્વની જરૂરિયાત પર ભાર મૂકે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાકિસ્તાન સાથે ભારતના સંબંધો ફક્ત આતંક, દુશ્મનાવટ અને હિંસામુક્ત વાતાવરણમાં જ આગળ વધી શકે છે. લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે પાકિસ્તાન સરહદ પાર આતંકવાદની નીતિનું પાલન કરવાનું અને ભારત વિરુદ્ધ રાજનીતિના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. મંત્રીએ જણાવ્યું કે ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન દરજ્જો પાછો ખેંચી લીધો હતો અને પુલવામા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી નિકાસ થતી તમામ વસ્તુ પર કસ્ટમ ડ્યુટી 200% સુધી વધારી દીધી હતી. રાજ્યસભામાં આજે નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષનો હોબાળો જોવા મળ્યો હતો. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ભારત છોડો ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના મૌનમાં મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ સંરક્ષણ, ગૃહ મંત્રાલય, વાણિજ્ય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના અહેવાલો ગૃહમાં રજૂ કરાયા. બાદમાં શ્રી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા બાદ શૂન્યકાળ શરૂ કર્યો. કેટલાક સભ્યોએ તાત્કાલિક મહત્વના મુદ્દા ઉઠાવ્યા, જોકે સતત સૂત્રોચ્ચારને કારણે અધ્યક્ષે ગૃહને પહેલા બપોર સુધી અને પછી સોમવાર સુધી સ્થગિત કરી દીધું. ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર એક અમેરિકન સાંસદ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે દેશના કાયદાકીય મામલા અને તેના આંતરિક મામલા છે જેમાં નિર્ણયો સંસદ દ્વારા લેવામાં આવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન આ સંદર્ભમાં એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી.
2: जहाँ तक भारत के अपने विधायी मामलों का सवाल है, ये हमारी अंदरूनी मामला है जिसपे हमारी संसद उस पर निर्णय लेती है. मैं आपको ये भी बताना चाहता हूँ कि दुनिया में कई एक ऐसे राष्ट्र हैं जिसमें अमेरिका भी शामिल है, जो विदेशी कोष को, विदेशी फंड्स को विनियमित करते हैं.
0: બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાથી પત્રકાર પરિષદ અંગેના પ્રશ્નના જવાબમાં પણ શ્રી જયસ્વાલે જવાબ આપ્યો.
2: भारत सरकार का इस प्रेस वार्ता में कोई भूमिका नहीं थी. यह प्रेस वार्ता एक निजी मीडिया संस्था द्वारा आयोजित किया गया था. साथ ही साथ मैं आपको यह भी बताना चाहता हूं कि सरकार उस मंच से कहे गए जो भी शब्द थे उसका समर्थन नहीं करती है, खासकर वो शब्द जो वहां के सरकार के बारे में कही गई.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વચ્ચેની ટેલિફોનિક વાતચીત અંગે તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે આ ફોન ઇઝરાયેલ તરફથી કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતના રાષ્ટ્રીય જાહેર ખરીદી પ્લેટફોર્મ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એટલે કે જેમે છેલ્લા 10 વર્ષમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુનું સંચિત ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્ય હાંસલ કર્યું છે. ટેકનોલોજી, પારદર્શિતા, કાર્યક્ષમતા અને સુશાસન દ્વારા જાહેર ખરીદીને પરિવર્તિત કરવા માટે 9 ઓગસ્ટ 2016 રોજ જેમ શરૂ કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જેમના CEO મિહિરકુમારે જણાવ્યું કે જેમનો વ્યવસાય 2016-17માં 422 કરોડ રૂપિયાથી વધીને હવે 20 લાખ કરોડ રૂપિયાથી વધુનો થયો છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં જેમ ભારતના ડિજિટલ ગવર્નન્સ ઇકોસિસ્ટમના પાયાના પથ્થર તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ સ્થિતિસ્થાપક, નવીન અને ટકાઉ શિક્ષણ પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ દેશો વચ્ચે મજબૂત સહયોગની હાકલ કરી છે. ઓડિશાના ભુવનેશ્વરમાં આજે 13મી બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે શિક્ષણ પ્રણાલીઓ રોગચાળા, આર્થિક અનિશ્ચિતતાઓ, આબોહવા પરિવર્તન અને ઝડપી તકનીકી પ્રગતિ જેવા વૈશ્વિક પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે સજ્જ હોવી જોઈએ. બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા શ્રી જોશીએ જણાવ્યું કે ભારતનું બ્રિક્સ અધ્યક્ષપદ સહકાર અને ટકાઉપણું માટે સ્થિતિસ્થાપકતા અને નવીનતાનું નિર્માણ આ થીમ દ્વારા સંચાલિત છે. તેમણે કહ્યું કે ઉભરતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભાવિ પેઢીઓને તૈયાર કરવા માટે સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું પણ આવશ્યક છે. ભારત અને શ્રીલંકાએ આજે નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય વીજમંત્રી મનોહરલાલે કર્યું, જ્યારે શ્રીલંકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શ્રીલંકાના ઉર્જામંત્રી અનુરાગ કરુણાથિલેકે કર્યું. ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને મંત્રીઓએ પ્રસ્તાવિત ભારત શ્રીલંકા HVDC ઇન્ટરકનેક્શન અને સંપૂર સોલાર પાવર પ્રોજેક્ટ સહિત ચાલુ દ્વિપક્ષીય પહેલોની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સરહદ પાર વીજળી વેપાર, નવીનીકરણીય ઉર્જા, ટ્રાન્સમિશન, ઇન્ફાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તકોની પણ ચર્ચા કરી. ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ કોર્પોરેટ અને નાણાં વ્યવસાયિકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી છે. ગૃહમંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને નિયમનકારી સંદેશાવ્યવહારના નામે ફેલાયેલી ફાઇલો દ્વારા વ્યવસાયિકો અને ઉદ્યોગપતિઓના વોટ્સએપ એકાઉન્ટ ટેક ઓવર કરવા સંબંધિત ફરિયાદોમાં તીવ્ર વધારો થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર અમેરિકન સાંસદે ઉઠાવેલા વાંધાને ફગાવ્યો. ભારત અને શ્રીલંકાએ નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી અને ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રે કોર્પોરેટ અને નાણાં વ્યવસાયિકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ये आकाशवाणी है। अब आप वैष्णवी से संसद में हुई आज की कार्यवाही की समीक्षा सुनिए। पहले लोकसभा, लेखक हैं पीटीआई भाषा के अनुवारुल हक। लोकसभा की कार्यवाही आज भी विपक्षी सदस्यों के हंगामे के कारण बाधित रही। अयोध्या के राम मंदिर में कथित चढ़ावा चोरी और दिल्ली में प्रदर्शनकारी छात्रों पर पुलिस कार्रवाई के मुद्दे पर कई विपक्षी दलों के सदस्यों ने आज सदन में फिर हंगामा किया, जिससे प्रश्नकाल और शून्यकाल नहीं चल सके। सदन की कार्यवाही एक बार के स्थगन के बाद दिन भर के लिए स्थगित कर दी गई। हंगामे के बीच ही सदन ने सूक्ष्म, लघु और मध्यम उद्यम विकास संशोधन विधेयक 2026 को चर्चा के बिना पारित कर दिया। सदन में गतिरोध के लिए संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने विपक्ष के व्यवहार की आलोचना करते हुए कहा कि विपक्षी सदस्य लोग गृह मंत्री के नाम का नारा लगाकर सदन से चले जाते हैं, लेकिन जब गृह मंत्री अमित शाह सदन में चर्चा का जवाब देंगे तो विपक्ष सुन नहीं पाएगा। सदन की कार्यवाही सुबह 11 बजे शुरू होने पर लोकसभा अध्यक्ष ओम बिड़ला ने आगामी 9 अगस्त को भारत छोड़ो आंदोलन की 84वीं वर्षगांठ का उल्लेख किया। फिर सदन ने कुछ क्षण मौन रखकर देश के स्वतंत्रता आंदोलन में बलिदान देने वाले शहीदों को श्रद्धांजलि दी। इसके बाद जब लोकसभा अध्यक्ष ने प्रश्नकाल शुरू कराया, तब विपक्ष के सदस्य अयोध्या के राम मंदिर में कथित चढ़ावा चोरी का मुद्दा उठाने लगे और दिल्ली में प्रदर्शनकारी छात्रों पर पुलिस कार्रवाई के बारे में गृह मंत्री अमित शाह के बयान की अपनी मांग दोहराते हुए नारा लगाने लगे। श्री बिड़ला ने भारत छोड़ो आंदोलन के राष्ट्रपिता महात्मा गांधी के योगदान का उल्लेख करते हुए विपक्षी सांसदों से उनसे प्रेरणा लेने को कहा। अध्यक्ष ने कहा कि राष्ट्रपिता महात्मा गांधी के योगदान को भारत ही नहीं पूरी दुनिया मानती है और उनसे प्रेरणा लेती है। उन्होंने कहा कि जब आप सब भी उनसे प्रेरणा ले और देश के अंदर लोकतंत्र को सशक्त और मजबूत करने के लिए चर्चा संवाद करें तथा अपने विचारों को अभिव्यक्त करें। उन्होंने कहा कि प्रश्नकाल महत्वपूर्ण समय होता है और उसे चलने देना चाहिए। श्री बिड़ला ने कहा कि बाबा साहेब आम्बेडकर का मानना था कि देश के अंदर लोकतंत्र को सशक्त और मजबूत करना है तो चर्चा और संवाद ही इसका रास्ता है। उन्होंने कहा कि वे हर बार आप सबसे आग्रह करते हैं, लेकिन उनका आचरण संसदीय मर्यादाओं के अनुरूप नहीं होता है। अध्यक्ष ने कहा कि आपको इस पर विचार करना चाहिए। इसके बाद हंगामा नहीं थमने पर उन्होंने कार्यवाही दोपहर 12 बजे तक स्थगित कर दी। एक बार के स्थगन के बाद दोपहर 12 बजे सदन की बैठक शुरू हुई तो मंत्री जीतन राम मांझी ने सूक्ष्म, लघु और मध्यम उद्यम विकास संशोधन विधेयक 2026 को चर्चा और पारित कराने के लिए सदन की पटल पर रखा। इस दौरान विपक्ष के सदस्य अयोध्या के राम मंदिर में कथित चढ़ावा चोरी और दिल्ली में प्रदर्शनकारी छात्रों पर पुलिस कार्रवाई के मुद्दे पर लगातार नारेबाजी कर रहे थे। हंगामे के बीच ही सदन ने विधेयक को चर्चा के बिना पारित कर दिया। राज्यसभा में ये विधेयक सोमवार को ही पारित हो चुका है। संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने विपक्ष की ओर इशारा करते हुए कहा कि ये लोग आज भी सवेरे से गृह मंत्री का नाम ले लेकर नारे लगा रहे हैं और हंगामा करके गायब हो जा रहे हैं। गृह मंत्री अमित शाह सुबह सुबह संसद में आते हैं और देर रात को ही वापस जाते हैं। वे दिन भर संसद में ही रहते हैं। श्री रिजिजू ने कहा कि जिस दिन यहाँ चर्चा होगी, गृहमंत्री अमित शाह जब यहाँ जवाब देंगे तो आप लोग सुन नहीं पाएंगे। उन्होंने ये भी कहा कि नियम के अनुसार जो विधेयक होता है उसी से संबंधित मंत्री को सदन में आना होता है। उन्होंने विपक्ष की आलोचना करते हुए कहा कि आप यहाँ निर्देश नहीं दे सकते कि कौन से मंत्री आएंगे और किसको जवाब देना है, वे सरकार और आसन तय करते हैं। पीठासीन दिलीप सैकिया ने विपक्षी दलों के सदस्यों से कार्यवाही चलने देने का आग्रह किया और कहा कि आप मन बनाकर आए हैं कि सदन चलने नहीं देंगे, ये सही नहीं है। इसके बाद उन्होंने कार्यवाही सोमवार सुबह 11 बजे तक स्थगित कर दी। संसद के मॉनसून सत्र की शुरुआत 20 जुलाई को हुई थी और तब से सदन में विभिन्न मुद्दों पर हंगामे की स्थिति के कारण आज लगातार 15वें दिन प्रश्नकाल और शून्यकाल नहीं हो सके हैं। सूक्ष्म, लघु एवं मध्यम उद्यम विकास संशोधन विधेयक 2026 के कारणों तथा उद्देश्यों में कहा गया है कि एमएसएमई आर्थिक विकास के मुख्य कारक है, रोजगार सृजन करते हैं और नवाचार को बढ़ावा देते हैं। ऐसी इकाइयां सकल घरेलू उत्पाद और निर्यात में महत्वपूर्ण योगदान देती है। ये देश की अर्थव्यवस्था की रीढ़ है। इसमें कहा गया है कि पिछले कुछ समय के दौरान तकनीकी बदलाव